નમસ્કાર, સુપ્રભાત. મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. આજે દ્વિતીય જ્યેષ્ઠ વદ સાતમ, શક સંવંત 2082 એટલે કે 7 જુલાઈ સન 2026 ને મંગળવાર. અત્યારે સવારના 5:57 અને 40 સેકન્ડ્સ થઈ છે. અમારી પ્રાતકાલીન સભામાં આપ સર્વે શ્રોતા મિત્રોનું ખૂબ ખૂબ સ્વાગત કરીએ છીએ. આપનો આજનો દિન શુભ હો તેવી શુભેચ્છા સાથે પ્રસારણ યાત્રાનો પ્રારંભ કરીએ મંગલ સ્વરથી.

હમણાં જ આપ સાંભળી રહ્યા હતા શ્રી રામચરિત માનસ ગાન. આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. પ્રસ્તુત છે કૃષિ માહિતી. વિષય છે વિષ પ્રલોભ.

0: ગુરુભિકા, રજૂઆત કાનન છાયા.
1: વહેલી સવારના રામ રામ સાથે કૃષિ માહિતીમાં આજે વાત કરવી છે જીવાતોના નિયંત્રણ માટે વિષ પ્રલોભિકા બનાવવાની રીત વિશે. પહેલા વાત કરીએ ફળ માખીની વિષ પ્રલોભિકાની, તો બાગાયતી અને ખાસ કરીને વેલાવાળા શાકભાજીના પાકોમાં ખૂબ જ નુકસાન પહોંચાડતી ફળ માખીનો નાશ કરવા માટે આ પ્રમાણે વિષ પ્રલોભિકા તૈયાર કરી છંટકાવ કરવાથી અસરકારક રીતે નિયંત્રણ કરી શકાય છે. એક પ્લાસ્ટિકની ડોલમાં 10 લીટર પાણી લો, તેમાં 500 ગ્રામ ગોળ અથવા મોલાસીસ અથવા ગોળની રસી અથવા 300 મિલીલીટર પ્રોટીન હાઇડ્રોલાઇસેટ ઉમેરો. થોડો સમય દ્રાવણને પડી રહેવા દો. આ દ્રાવણમાં મેલાથિયોન 50 EC 10 મિલીલીટર પ્રમાણે ઉમેરો. આ દ્રાવણને લાકડીથી બરાબર હલાવી સીધો છંટકાવ માટે ઉપયોગ કરવો. આ વિષ પ્રલોભિકા ફૂટ સ્પ્રેયર અથવા નેપસેક સ્પ્રેયર દ્વારા ટ્રિપલ એક્શન નોઝલનો ઉપયોગ કરી અથવા ખજૂરીની સાવરણીની મદદથી 10x10 મીટરના અંતરે વેલાવાળા શાકભાજીમાં અને ઝાડની ચારે દિશામાં તેમજ વાડીની ફરતે આવેલ વાડમાં તેનાથી છંટકાવ કરવામાં આવે છે. હવે જોઈએ પાનકોરિયા માટેની વિષ પ્રલોભિકાની વાત. તો વિવિધ શાકભાજી અને વેલાવાળા પાકોમાં નુકસાન કરતા પાનકોરિયાના પુખ્તને ખાસ પ્રકારની વિષ પ્રલોભિકાનો ઉપયોગ કરી આકર્ષીને નિયંત્રિત કરી શકાય છે. આ વિષ પ્રલોભિકા આ પ્રમાણે બનાવી શકાય છે. 10 લીટર પાણી લઈ તેમાં 2.5 કિલોગ્રામ ગોળ અથવા મોલાસીસ અથવા ગોળની રસી ઓગાળો. ત્યારબાદ તેમાં શેરડીનો સરકો 100 મિલીલીટર અને પ્રોફેનોફોસ 40%, સાયપર મેથ્રિન 4% EC 10 મિલીલીટર ઉમેરી દ્રાવણ તૈયાર કરો. આ મિશ્રણમાં આશરે 20 સેન્ટીમીટર નાળાની સફેદ દોરીનો ટુકડો બોળી 1.5 લીટરની ક્ષમતાવાળી પ્લાસ્ટિકની ચોરસ બરણીમાં ઢાંકણાની નીચે લટકાવો. બરણી ઉપર મોટા 5x5 સેન્ટીમીટર માપના 1-1 કાણા ચારે બાજુ પાડો. આવા તૈયાર થયેલ વિષ પ્રલોભિકાવાળા ટ્રેપ છોડની ઊંચાઈને ગણતરીમાં રાખી હેક્ટરે 15-20ની સંખ્યામાં લાકડીની મદદથી ગોઠવો. આ પ્રકારના ટ્રેપ ઢોરવાડામાં અથવા કોઢિયા ઘરમાં લટકાવવાથી ઘરમાખીનું પણ નિયંત્રણ કરી શકાય છે. હવે વાત કરીએ ફળમાંથી રસ ચૂસનાર ફૂદા માટેની વિષ પ્રલોભિકાની. તો પુખ્ત ફૂદુ લીંબુ વર્ગના ફળમાંથી રસ ચૂસીને નુકસાન કરે છે. નુકસાનવાળા ભાગમાંથી ફૂગ કે બેક્ટેરિયા દાખલ થવાથી ફળ કોહવાઈ જઈને ખરી પડે છે. આ પુખ્ત ફૂદાના નિયંત્રણ માટે આ પ્રમાણે વિષ પ્રલોભિકાનો ઉપયોગ કરવો જોઈએ. 2 લીટર પાણીમાં 200 ગ્રામ ગોળ ઓગાળી તેમાં વિનેગર અથવા જે તે લીંબુ વર્ગના ફળનો રસ 12 મિલીલીટર ઉમેરો. આ દ્રાવણમાં મેલાથિયોન 50 EC 20 મિલીલીટર ઉમેરી લાકડીની મદદથી બરાબર હલાવો. આ તૈયાર થયેલ વિષ પ્રલોભિકામાંથી 500 મિલીલીટર જથ્થો લઈ એક પ્લાસ્ટિકના ખુલ્લા પાત્રમાં મૂકી 10 ઝાડ દીઠ 1 પ્રમાણે ગોઠવવાથી ફૂદાનું અસરકારક નિયંત્રણ કરી શકાય છે. હાલમાં આ જીવાત ટામેટા, દાડમ, જમરૂક, કપાસ, ટેટી વગેરેમાં પણ ઉપદ્રવ કરતી જોઈ શકાય છે. હવે જો જુવારની સાંઠા માખી માટેની વિષ પ્રલોભિકાની વાત કરીએ, તો આ કીટકના કીડા જુવારના પીલામાં દાખલ થઈ અંદરના ભાગમાં સડો પેદા કરે છે અને સડેલા ભાગને ખાય છે. પીલા સુકાઈ જાય છે. આ માખીને સડેલી માછલીના ભૂકા તરફ આકર્ષીને મારી નાખવા માટે વિષ પ્રલોભિકા કારગત નીવડે છે. આ માટે જરૂરી સડેલી માછલીનો ભૂકો આશરે 100 ગ્રામ લઈ તેમાં મેલાથિયોન 50 EC 10 મિલીલીટર ઉમેરી તૈયાર થયેલ મિશ્રણને જુવારની ભૂંગળીમાં કે છોડની બાજુમાં મૂકવાથી સાંઠાની માખી તેના પર આકર્ષાશે અને મરી જશે. તો આવી રીતે અલગ અલગ વિષ પ્રલોભિકા બનાવી પાકનું રક્ષણ કરી શકાય છે. આજે કૃષિ માહિતીમાં વાત કરી વિવિધ જીવાતો માટેની વિષ પ્રલોભિકા વિશેની. ફરી મળીએ ત્યાં સુધી સૌને રામ રામ.
0: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા વિષ પ્રલોભિકા, આ વિશેની કૃષિ માહિતી, રજૂઆત કાનન છાયા. આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલો હર્ટ્ઝ પર.

પ્રસ્તુત છે અમારા આજે હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા. સૌપ્રથમ થોડીવાર બાદ 7:20 આપ સાંભળશો ફિલ્મી ભક્તિ સંગીત. 7:30 હવેલી સંગીત, કલાકાર છે વ્રજદાસ કંસારા. 7:55 પર્યાવરણ વિષયક 5 મિનિટ, વિષય પ્રદૂષકો અને પોષણ સ્તર, પ્રસ્તુતિ આનલ મંકોડી. 8:30 ભજન સરવાણીનો કાર્યક્રમ નિરખને ગગનમાં, કલાકાર વિષ્ણુપ્રસાદ દવે. 8:50 કવિ કાંતની કવિતાઓ, એ વિષયનો ગુજરાતી વાર્તાલાપ સાંભળશો, પ્રસ્તુતિ ડોક્ટર હિમાંશુ ભટ્ટ. 9:15 ફિલ્મ સંગીતનો કાર્યક્રમ મનોરંજન. 10:30 વડીલ મુરબ્બીઓ માટેનો કાર્યક્રમ વય વંદના, જેમાં મારી જીવનયાત્રા અંતર્ગત અજીતભાઈ ઝીલકા સાથે મુલાકાત, નિર્માણ સહાય દીપ્તિ વંકાણી. 11:00 થી બપોરે 3 વાગ્યા સુધી વિવિધ કાર્યક્રમો અમદાવાદ વડોદરાથી સહપ્રસારિત કરીશું, જેમાં 11 વાગ્યે વિવિધ કાર્યક્રમો, 12 વાગ્યે ગુજરાતી ગીતો, 12:30 બહેનો માટેનો કાર્યક્રમ સહિયર ભુજ કેન્દ્રનું પ્રદાન, 1:10 સુગમ સંગીત, 1:30 ફોજી દોસ્તો માટેનો કાર્યક્રમ જય ભારતી, અને 2:40 ગુજરાતી ગેરફિલ્મી ગીતો.

અમારી સંધ્યાકાલીન સભામાં સાંજે 5:10 સાંભળશો વિવિધ ભારતી કાર્યક્રમ, ત્યારબાદ 6 વાગ્યે સુગમ સંગીત પુષ્પા છાયાના કંઠે, 6:30 યુવા દોસ્તો માટેનો કાર્યક્રમ યુવવાણી, તેમજ 7:22 ગામનો ચોરો. આ બંને કાર્યક્રમો અમે અમદાવાદ વડોદરા કેન્દ્રથી રિલે કરીશું. રાત્રે 8 વાગ્યે હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સારેગામા, 9:15 સમાચાર દર્પણ અમદાવાદ વડોદરા કેન્દ્રથી રિલે થશે. 9:30 વિવિધ ભારતી કાર્યક્રમ આજ કે ફનકાર, 10 વાગ્યે છાયા ગીત અને 10:30 વાગ્યે ઢલતી જાહેરાત. તો આ હતી રૂપરેખા અમારા આજે પ્રસારિત થનારા કાર્યક્રમોની. અને હવે સાંભળશો હવામાન સમાચાર. તારીખ 11 સુધીની હવામાન ખાતાની યાદી અનુસાર સૌરાષ્ટ્રમાં ખાસ કરીને સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ વગેરે જિલ્લાઓ, તેમજ દીવ અને કચ્છના અમુક વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ અથવા ગાજવીજ સાથે ઝાપટા પડવાની શક્યતા છે. તેમજ ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ વગેરે જિલ્લા તેમજ દીવના અમુક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ પડવાની પણ શક્યતા છે. ગુજરાતના ઉત્તર તેમજ દક્ષિણ કાંઠાના માછીમાર ભાઈઓ, ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં જખૌ, માંડવી, મુંદ્રા, નવા કંડલા, નવલખી, સલાયા, ઓખા, બેડી અને સિક્કાના વિસ્તારોમાં કલાકના 40-50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાથી દરિયો ન ખેડવા ચેતવણી આપવામાં આવે છે. તો આ હતા હવામાન સમાચાર.

આ પ્રસારણ આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના રાજકોટ કેન્દ્રનું. થોડી જ વારમાં 6:55 સંસ્કૃતમાં સમાચાર અમારા દિલ્હી કેન્દ્રથી રિલે થશે.

નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર રિધિ ઉંધાડ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. છેલ્લા 24 કલાકમાં 225 તાલુકાઓમાં વરસાદ સાથે રાજ્યમાં મેઘમહેર યથાવત. અમરેલીમાં 2ના મોત. મેઘમહેરના પગલે સૌરાષ્ટ્રનો સૌથી મોટો શેત્રુંજી ડેમ છલકાતા 20 દરવાજા ખોલાયા. તાપીના ઉકાઈ ડેમની સપાટીમાં વધારો. ડોસવાડા વિયર ડેમ ઓવરફ્લો થતા 17 ગામ હાઈ એલર્ટ પર. ભારે વરસાદના પગલે ટ્રેન વ્યવહાર પર અસર.

0: રેલવેતંત્ર અને વલસાડના સાંસદે મુસાફરો માટે વિશેષ વ્યવસ્થા કરી. વર્ષ 2008ના શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટ કેસમાં આજે વડી અદાલત મહત્વપૂર્ણ ચુકાદો જાહેર કરશે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે હથિયારો સાથે 3 ઝડપ્યા. નોટિંગહામ ખાતે આજે ભારત ઇંગ્લેન્ડ વચ્ચે 3 T20 મેચ રમાશે. સમાચાર વિગતવાર. રાજ્યભરમાં વરસાદની આગાહી વચ્ચે સાર્વત્રિક મેઘમહેર થઈ રહી છે. આજે સવારના 6 વાગ્યા સુધીમાં 225 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. સૌથી વધુ 9 ઇંચ વરસાદ વાપી તાલુકામાં નોંધાયો છે. 6-7 ઇંચ જેટલો વરસાદ કામરેજ, પારડી, ઉમરગામ, ઘોઘા અને નાના પૂંઢામાં પડ્યો છે. સૌથી ઓછો વરસાદ અમીરગઢ, ઈડર, આણંદ અને સુત્રાપાડામાં નોંધાયો છે. કચ્છના રાપર શહેરમાં 1.5 ઇંચ વરસાદ પડતા મુખ્ય બજાર અને એસટી બસ સ્ટેન્ડ સહિતના વિસ્તારોમાં પાણી વહ્યા હતા. રાપરના બાલાસરી ગામમાં અચાનક વીજળી પડતા એક ઝાડ ધરાશાયી થયું અને વીજપોલ તૂટી પડ્યો. ખડીર, રતનપર અને ખેંગારપર સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઉડી હતી. ભુજ, ગાંધીધામ, અંજાર, ખાવડામાં ક્યાંક ઝરમર તો ક્યાંક ઝાપટા પડ્યા હતા. વરસાદને લઈને સુરત જિલ્લા વહીવટીતંત્ર એલર્ટ મોડ પર છે, જેને લઈને જિલ્લા કલેક્ટર તેજસ પરમાર દ્વારા હેલ્પલાઇન નંબર 1077 કાર્યરત કરવામાં આવ્યો છે. આ સાથે જ ઉકાઈ ડેમની સપાટી પર સિંચાઈ વિભાગ સતત નજર રાખી રહ્યું છે.
1: દર 3-3 કલાક કે અમને આઈએમડી તરફથી જે પણ ઇન્ફોર્મેશન આવે છે એના આધારે એની તૈયારી અમારી ચાલતી હોય છે. સમગ્ર જિલ્લામાં તમામ મામલતદાર રૂમ જે છે કંટ્રોલ રૂમ કાર્યરત છે. સાથે સાથે જયારે પણ કોઈ પણ પ્રકારનું માહિતી આપણને આવે તો આપણી જે ખાસ કરીને ફાયરની ટીમ એ ત્યાં જતી હોય છે. ત્યારે કોઈ એવી મોટી કોઈ ગંભીર પરિસ્થિતિ અત્યારે સુરત જિલ્લામાં નથી. કોઈ પણ પ્રકારની કોઈ પણ સમસ્યા સર્જાય તો તમે જિલ્લાના કંટ્રોલ રૂમ 1077 નો સંપર્ક કરી શકો છો.
0: જામનગરમાં પહેલા વરસાદમાં જ પટણીવાડ વિસ્તારમાં આવેલ એક જૂની જર્જરિત ઇમારતની છત ધરાશાયી થઈ હતી. બોટાદ જિલ્લામાં ભારે પવન અને વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ શરૂ થયો. બરવાડા, સારંગપુર, નાવડાને જીવનદાન મળતા ખેડૂતોમાં ખુશી જોવા મળી. અમરેલીમાં ભારે વરસાદના પગલે 2ના મોત થયા છે. સાવરકુંડલાના ગિનિયા ગામમાં ભારે વરસાદ દરમિયાન દિવાલ ધરાશાયી થતા કાટમાળ નીચે દટાઈ જવાથી 29 વર્ષીય મહિલાનું મૃત્યુ થયું. ધારી વિસ્તારમાં ખોડિયાર ડેમના દરવાજા ખોલ્યા પછી સરંભડા નદીમાં અચાનક આવેલા પૂરમાં વહી જવાથી અન્ય એક વ્યક્તિનું પણ મૃત્યુ થયું. રાજ્યભરમાં વરસાદી માહોલ વચ્ચે અનેક નાના મોટા જળાશયો, ચેકડેમો અને ડેમો ઓવરફ્લો થયા છે તો ક્યાંક હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે. ભાવનગર જિલ્લાની જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ તેની 34 ફૂટની પૂર્ણ સપાટીએ 100% ભરાઈ જતા તેના 20 દરવાજા ખોલવામાં આવ્યા છે. ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે ડેમમાં પાણીની નોંધપાત્ર આવક થઈ છે, જેના પગલે સપાટી જાળવી રાખવા માટે હાલ ડેમમાંથી 1800 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. તાપીના સોનગઢના ડોસવાડા વિયર ડેમની સપાટીમાં સતત વધારો થતાં તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે તાપી જિલ્લાના 17 ગામોને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. હાલ ડેમની ઉપરથી આશરે 1 ઇંચ જેટલું પાણી વહી રહ્યું છે. ડેમમાંથી હાલ 57.91 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ઉકાઈ ડેમમાં નવા નીરની આવક શરૂ થઈ છે. ડેમની સપાટી 310.69 ફૂટ પર પહોંચી છે. ઉપરવાસમાંથી ડેમમાં આશરે 93,000 ક્યુસેક પાણી આવી રહ્યું છે. ડેમના જળસ્તરમાં 2 દિવસમાં 2 ફૂટનો વધારો નોંધાયો છે. અમરેલી જિલ્લાના જળાશયો, નદી, તળાવો, પુલ કે નીચાણવાળા વિસ્તારમાં પ્રવેશ કરીને નાહવા અને તટ પર પહોંચીને સેલ્ફી કેમેરા, મોબાઈલથી શૂટિંગ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેર કરાયેલ જાહેરનામું 29 ઓગસ્ટ સુધી અમલી રહેશે. મુંબઈમાં પડેલા મુશળધાર વરસાદને કારણે રેલવે વ્યવહાર ખોરવાયો છે. રેલવે ટ્રેક ઉપર પાણી ભરાઈ જવાને કારણે વસઈ રોડ, નાલાસોપારા વચ્ચે ટ્રેન સેવાને અસર પડી છે, જેને કારણે સુરત વિરાર ઇન્ટરસિટી એક્સપ્રેસ ટ્રેન ગઈકાલે રદ કરવામાં આવી, જ્યારે વિરાર વલસાડ પેસેન્જર ટ્રેનને ઉમરગામ સ્ટેશન સુધી ટૂંકાવવામાં આવી. જોધપુર બંદર સૂર્યનગરી એક્સપ્રેસ વાપી રેલવે સ્ટેશન પર ટર્મિનેટ કરાઈ છે, જ્યારે અમદાવાદ મુંબઈ વચ્ચે દોડતી ડબલ ડેકર એક્સપ્રેસ ટ્રેનને સુરત સ્ટેશન પર અટકાવવામાં આવી. જ્યારે આજથી પોરબંદર સૌરાષ્ટ્ર આઝમગઢ એક્સપ્રેસ, બાંદ્રા હિસાર એક્સપ્રેસ, બાંદ્રા જયપુર એક્સપ્રેસ, બાંદ્રા જામનગર, સુરત બાંદ્રા અને સુરત વિરાર અને દહાણુ મેમુ ટ્રેનને રદ કરવામાં આવી હોવાનું જનસંપર્ક અધિકારી અનુભવ સક્સેનાએ જણાવ્યું.
2: सभी प्रमुख स्टेशनों पर हमने लोगों को जानकारी के लिए हेल्प डेस्क भी स्थापित की है. स्टेशनों पर हम रेगुलर अनाउंसमेंट भी कर रहे हैं, जिसमें अपडेटेड जो पोजीशन है ट्रेनों की वो बताई जा रही है. तो उनको किसी भी प्रकार की असुविधा ना हो उसके लिए कि हमने कहते हैं फूड पैकेट्स उनको सप्लाई कर रहे हैं और एनजीओ की मदद से चाय, बिस्कुट, पानी और इन सब का मतलब ख्याल रखा जा रहा है. हमारी जो वेबसाइट्स हैं, सोशल मीडिया के जो चैनल्स हैं, जहाँ पे हम अपनी जानकारी को ज्यादा से ज्यादा लोगों को प्रसारित कर रहे हैं.
0: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક સેન્ડલ એઆઈઆર ન્યૂઝ _abid ને ફોલો કરશો.

0: મહારાષ્ટ્રના પાલઘર રેલવે સ્ટેશન નજીક ટ્રેક પર વરસાદી પાણી ભરાવાને કારણે મુંબઈ તરફનો રેલ વ્યવહાર ગંભીર રીતે પ્રભાવિત થયો છે. આના પરિણામે અમદાવાદથી મુંબઈ જતી કર્ણાવતી એક્સપ્રેસ સહિત કેટલીક ટ્રેનોને પણ વલસાડ રેલવે સ્ટેશન પર જ રોકી દેવામાં આવી. અચાનક ટ્રેનો અટકી પડતા મોટી સંખ્યામાં મુસાફરો વલસાડ ખાતે ફસાઈ ગયા. આ ઘટનાની જાણ થતાં જ વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલ તેમની ટીમ સાથે તાત્કાલિક વલસાડ રેલવે સ્ટેશન પર પહોંચ્યા હતા. ફસાયેલા મુસાફરોને સહાય પણ કરવામાં આવી.
1: મુંબઈ અને પુણેના રસ્તા અને રેલ પૂરી રીતે જે ટ્રાવેલ છે એ ખોરવાઈ ગયું હતું. હજારો યાત્રીઓ વલસાડ અને વાપીમાં ફસાયા હતા. અમે તંત્ર સાથે સંકલન કરીને બસના તકી આપણા જેટલા પણ યાત્રીઓ ફસાયા હતા એમને મુંબઈ તરફ એમને સપોર્ટ કરવામાં આવ્યા. યાત્રીઓ માટે ફૂડ પેકેટનું આયોજન કર્યું.
0: દક્ષિણ ગુજરાત અને મુંબઈમાં ભારે વરસાદ વરસ્યો છે, જેના પરિણામે રેલવે વ્યવહાર ખોરવાયો છે. કેટલીક ટ્રેનો રદ કરવામાં આવી છે, જ્યારે કેટલીક ટૂંકાવવામાં આવી હોવાનું મુંબઈ સ્થિત પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી વિનીત અભિષેકે જણાવ્યું.
2: 16 ટ્રેનો કો અબ તક રદ કિયા ગયા હૈ, સાથ હી 15 ટ્રેનો કો શોર્ટ ટર્મિનેટ કિયા ગયા હૈ, 26 ટ્રેનો કા સમય રીશેડ્યુલ કિયા ગયા હૈ, 16 ટ્રેનો કો શોર્ટ ઓરિજિનેટ કિયા ગયા હૈ તથા 13 ટ્રેનો કો માર્ગ મે બદલાવ કિયા ગયા હૈ. યે સભી પરિવર્તન મૌસમ કી પરિસ્થિતિયો ઓર સુરક્ષિત સંચાલન કો ધ્યાન મે રખતે હુએ કિયે ગયે હૈ.
0: અમદાવાદના 2008ના બોમ્બ બ્લાસ્ટ કેસમાં આજે ગુજરાત હાઈકોર્ટ મહત્વપૂર્ણ ચુકાદો જાહેર કરશે. 38ને ફાંસીની સજાની પુષ્ટિ માટે રાજ્ય સરકારની અરજી અને 48 દોષિતોની સજા સામે કરાયેલી અપીલ અંગેનો આ ચુકાદો વડી અદાલત જાહેર કરશે. સાંભળીએ એક અહેવાલ.
3: જ્યારે અમદાવાદમાં થયેલા સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં અમદાવાદ સિટી સેશન્સ કોર્ટ ખાતે કુલ 78 આરોપીઓ સામે ટ્રાયલ ચાલી હતી. વર્ષ 2009માં દાખલ થયેલા કેસનો ચુકાદો 13 વર્ષ બાદ 18 ફેબ્રુઆરી 2022ના રોજ આવ્યો હતો, જેમાં કોર્ટે 49 આરોપીઓને દોષિત ઠેરવતા 38 આરોપીઓને ફાંસીની સજા અને 11 આરોપીઓને આજીવન કારાવાસની સજા ફટકારી હતી, જ્યારે 29 આરોપીઓને નિર્દોષ છોડ્યા હતા. અમદાવાદમાં શ્રેણીબદ્ધ બોમ્બ બ્લાસ્ટમાં 56 લોકોના મોત થયા હતા અને 246 લોકો ઘાયલ થયા હતા. સેશન્સ કોર્ટ દ્વારા ફાંસી અપાયેલ 38 દોષિતો પર સજાના અમલ માટે રાજ્ય સરકારે હાઈકોર્ટમાં અરજી કરી છે, તો દોષિત ઠરેલા 48 આરોપીઓએ સજા સામે હાઈકોર્ટમાં અપીલ દાખલ કરી છે. આકાશવાણી સમાચાર, મિત્તલ પટેલ.
0: રથયાત્રા પૂર્વે અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચને એક મોટી સફળતા મળી છે અને સારંગપુર બ્રિજની નીચેથી 4 ગેરકાયદેસર હથિયારો સાથે ઉત્તરપ્રદેશના 3 લોકોની ધરપકડ કરી છે. કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે આ કડક કાર્યવાહી કરવામાં આવી છે.
4: રથયાત્રા કા તહેવાર આ રહા હૈ, ઉસકે સિલસિલે મેં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ કે દ્વારા અમદાવાદ શહેર મેં હર એરિયા મેં પેટ્રોલિંગ કી જા રહી હૈ. ક્રાઇમ બ્રાન્ચ કી એક ટીમ કો જો ઇન્ફોર્મેશન મિલી થી, ઉસ ઇન્ફોર્મેશન કે હિસાબ સે ઉન્હોને 3 યુવાઓ કો પકડા હૈ, જો તીનો બાહત તહેસીલ ઓર આગ્રા જિલ્લે કે હૈ, ઓર તીનો કે પાસ સે કુછ 4 દેસી ઇલીગલ હથિયાર મિલે હૈ, પિસ્ટલ ઓર ઉનકે સાથ લાઇવ કાર્ટ્રિજ ઓર એક એડિશનલ મેગઝિન મિલા હૈ.
0: ક્રિકેટમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આજે નોટિંગહામ ખાતે ત્રીજી T20 મેચ રમાશે. આ મેચ ભારતીય સમય મુજબ રાત્રે 10 વાગે શરૂ થશે. 5 મેચની શ્રેણીમાં ભારત 1-0 પાછળ છે. શ્રેણીની 4થી મેચ બ્રિસ્ટલ અને 5મી મેચ સાઉથહેમ્પ્ટનમાં રમાશે. ત્યારબાદ ભારત ઇંગ્લેન્ડ સામે 3 મેચની એક દિવસીય શ્રેણી પણ રમાશે. અને અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર. છેલ્લા 24 કલાકમાં 225 તાલુકાઓમાં વરસાદ સાથે રાજ્યમાં મેઘમહેર યથાવત. અમરેલીમાં 2ના મોત. મેઘમહેરના પગલે સૌરાષ્ટ્રનો સૌથી મોટો શેત્રુંજી ડેમ છલકાતા 20 દરવાજા ખોલાયા. તાપીના ઉકાઈ ડેમની સપાટીમાં પણ વધારો. ડોસવાડા વિયર ડેમ ઓવરફ્લો થતા 17 ગામ હાઈ એલર્ટ પર. ભારે વરસાદના પગલે ટ્રેન વ્યવહાર પર અસર. રેલવે તંત્ર અને વલસાડના સાંસદે મુસાફરો માટે વિશેષ વ્યવસ્થા કરી. વર્ષ 2008ના શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટ કેસમાં આજે વડી અદાલત મહત્વપૂર્ણ ચુકાદો જાહેર કરશે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે હથિયારો સાથે 3ને ઝડપ્યા. નોટિંગહામ ખાતે આજે ભારત ઇંગ્લેન્ડ વચ્ચે ત્રીજી T20 મેચ રમાશે. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
5: આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલોહર્ટ્સ પર. સવારના અત્યારે 7:20 અને 12 સેકન્ડ્સ થઈ છે. રજૂ કરીએ છીએ ફિલ્મી ભક્તિ સંગીત. પ્રથમ ભક્તિ રચના ફિલ્મ માય ફ્રેન્ડ ગણેશા 2ની. સ્વર છે મિકા સિંહનો. ગીતના શબ્દો કુકુ પબ્યવસ્થના. સંગીત વિનય કાપડિયાનું.

આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. પ્રસ્તુત છે હવેલી સંગીત. કલાકાર વ્રજદાસ કંસારા. પ્રથમ રચના છે ગોવિંદ પ્રભુની.

વ્રજદાસ કંસારાના સ્વરમાં આપ સાંભળી રહ્યા હતા હવેલી સંગીત. આ પ્રસારણ આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના રાજકોટ કેન્દ્રનું. થોડી જ વારમાં એટલે કે 7:45 ગુજરાતી સમાચાર અમારા અમદાવાદ વડોદરા કેન્દ્રથી રિલે કરીશું.

નમસ્કાર, આકાશવાણી સમાચાર મિત્તલ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે જકાર્તામાં ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ સાથે દ્વિપક્ષીય વાતચીત કરશે. બંને દેશો વચ્ચેના સંબંધો સુદૃઢ બનાવવા વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે બહેરીનમાં રાજા સાથે મુલાકાત કરી. ઉદ્યોગમંત્રી પિયુષ ગોયલે જણાવ્યું કે ભારતનું ચર્મ ઉદ્યોગ મુક્ત વેપાર કરારો દ્વારા નવી નિકાસ તકો પ્રદાન કરવા સજ્જ. શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટે રામ મંદિરમાં કથિત દાન ઉચાપત કેસમાં મહાસચિવ ચંપતરાય અને સભ્ય ડોક્ટર અનિલ મિશ્રાના રાજીનામાનો સ્વીકાર કર્યો. યુક્રેને સાયબિરિયાના ઓમ્સ્કમાં રશિયાની સૌથી મોટી ઓઇલ રિફાઇનરી પર ડ્રોન હુમલો કર્યો. અને પુરૂષ ક્રિકેટમાં ભારત આજે 5 મેચની શ્રેણીની ત્રીજી ટી20 આંતરરાષ્ટ્રીય મેચમાં ઇંગ્લેન્ડ સામે ટકરાશે. સમાચાર વિગતવાર.

0: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે જકાર્તામાં ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબ્રિયાન્તો સાથે વાતચીત કરશે. શ્રી મોદી ગઈકાલે ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિના આમંત્રણ પર 3 દિવસની રાજ્ય મુલાકાતે જકાર્તા પહોંચ્યા હતા. રાષ્ટ્રપતિ પ્રબોવોએ એરપોર્ટ પર પ્રધાનમંત્રીનું વ્યક્તિગત સ્વાગત કર્યું હતું. સાંભળીએ આ અંગે એક અહેવાલ.
1: प्रधानमंत्री के स्वागत के लिए पारंपरिक इंडोनेशियाई और भारतीय नृत्य प्रस्तुतियों वाला एक शानदार सांस्कृतिक कार्यक्रम आयोजित किया गया. यह दोनों देशों के बीच गहरे सभ्यतागत और सांस्कृतिक संबंधों को दर्शाता है. श्री मोदी इंडोनेशिया के राष्ट्रपति प्रबोवो सुबियांतो के साथ द्विपक्षीय वार्ता करेंगे. वार्ता में व्यापार, निवेश, रक्षा, समुद्री सुरक्षा, डिजिटल तकनीक और सांस्कृतिक आदान प्रदान के क्षेत्रों में सहयोग बढ़ाने पर ध्यान केंद्रित किया जाएगा. इससे भारत और इंडोनेशिया के बीच व्यापक रणनीतिक साझेदारी और मजबूत होगी. आकाशवाणी से बात करते हुए भारतीय समुदाय के सदस्यों ने प्रधानमंत्री की यात्रा को लेकर उत्साह व्यक्त किया और भरोसा जताया कि इससे द्विपक्षीय संबंध और मजबूत होंगे तथा व्यापार और निवेश के लिए नए अवसर सृजित होंगे. जकार्ता से संदीपन दास गुप्ता की रिपोर्ट के साथ समाचार कक्ष से जया भारती.
0: ઇન્ડોનેશિયામાં ભારતીય રાજદૂત સંદીપ ચક્રવર્તીએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રીની મુલાકાત સંરક્ષણ, વેપાર, ઉર્જા, ખાદ્ય સુરક્ષા, શિક્ષણ અને આરોગ્ય સંભાળ સંબંધિત અનેક કરારો માટે માર્ગ મોકળો કરે તેવી અપેક્ષા છે. ભારત અને ઇન્ડોનેશિયા તેમની વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવવા માટે તૈયાર છે. પ્રધાનમંત્રીની મુલાકાત દરિયાઈ અને આર્થિક સંબંધોને મજબૂત બનાવશે અને ઉભરતા ક્ષેત્રોના સહયોગને વધુ ગાઢ બનાવશે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે કહ્યું કે સહકાર મંત્રાલયે છેલ્લા 5 વર્ષમાં સહકારી ક્ષેત્ર સાથે સંકળાયેલા લગભગ 30 કરોડ લોકોના જીવનમાં નવી ઉર્જાનો સંચાર કર્યો છે. નવી દિલ્હીમાં સહકાર મંત્રાલયના 5મા સ્થાપના દિવસ સમારોહને સંબોધતા શ્રી શાહે કહ્યું કે વર્ષ 2021માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા સ્થાપિત મંત્રાલયે સહકારી માળખાને આધુનિક, પારદર્શક અને ટેકનોલોજી સંચાલિત અને સ્પર્ધાત્મક બનાવી છે.
2: पूरे देश ने बायलॉज को स्वीकार कर लिया है. कहीं पर कोई भी कोई शासन की व्यवस्था कोऑपरेटिव के कंसेप्ट को विकृत करती हुई नहीं देखी है. आज पूरे देश के पैक्स एक ही बायलॉज के तहत काम कर रहे हैं. मॉडल बायलॉज को स्वीकार कर लिया.
0: વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે બહેરીનમાં રાજા હમાદ બિન ઈસા અલ ખલીફા સાથે મુલાકાત કરી. બંને નેતાઓએ દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવા પર ચર્ચા કરી. ડોક્ટર જયશંકર ખાડી દેશોની તેમની 4 દેશોની મુલાકાતના બીજા તબક્કામાં કતારથી બહેરીન પહોંચ્યા, જેમાં કુવૈત અને ઓમન પણ સામેલ છે. ડોક્ટર જયશંકરે બહેરીનમાં ભારતીય સમુદાયની સલામતી અને સુખાકારી સુનિશ્ચિત કરવા બદલ તેમનો આભાર માન્યો. શ્રી જયશંકરે બહેરીનમાં ભારતીય સમુદાયના સભ્યો સાથે પણ વાતચીત કરી હતી. ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે જણાવ્યું હતું કે ભારતના ચર્મ અને ફૂટવેર ઉદ્યોગની નિકાસ આશરે 42,847 કરોડ છે. ભારત માટે 38 વિકસિત દેશોએ મુક્ત વેપાર કરારો દ્વારા તેમના બજારો ખુલ્લા મૂક્યા છે, જેમાં બ્રિટન, ઓમાન, સંયુક્ત આરબ અમીરાત અને અન્યનો સમાવેશ થાય છે. નવી દિલ્હીમાં લેધર એક્સપોર્ટ કાઉન્સિલ નેશનલ એક્સપોર્ટ એક્નેવને સંબોધિત કરતા શ્રી ગોયલે જણાવ્યું હતું કે ઇક્વાડોર સહિત ઘણા દેશો ભારત સાથે મુક્ત વેપાર કરારો કરાવવામાં રસ ધરાવે છે, જેનાથી ભારતીય નિકાસકારો માટે હવે નવી તકો ઉભી થાય છે. ઉદ્યોગમંત્રીએ જણાવ્યું હતું કે ભારતની ચામડાની નિકાસનો 77% હિસ્સો હાલમાં ફક્ત 15 દેશોમાં જાય છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટે મહાસચિવ ચંપતરાય અને ટ્રસ્ટના સભ્ય ડોક્ટર અનિલ મિશ્રાના રાજીનામા સ્વીકારી લીધા છે. રામ મંદિર દાન કૌભાંડ કેસમાં નામ આવ્યા બાદ બંનેએ રાજીનામું આપી દીધું હતું. નવી નિમણૂક ન થાય ત્યાં સુધી કૃષ્ણમોહનને વચગાળાના મહાસચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમની ફરિયાદને કારણે કથિત દાન ગેરરીતિ કેસમાં નોંધાયેલી FIRનો આધાર બન્યો હતો, જેમાં 8 લોકોની ધરપકડ કરવામાં આવી છે. ટ્રસ્ટે મુખ્ય કાર્યકારી અધિકારીની નિમણૂક કરવાનો પણ નિર્ણય લીધો છે અને ઉમેદવારોની ભલામણ કરવા માટે 3 સભ્યોની સમિતિની રચના કરી છે. મીડિયાને સંબોધતા ટ્રસ્ટના ખજાનચી ગોવિંદ દેવગીરીએ જણાવ્યું હતું કે આ ઘટના પાછળ કાવતરું હોવાની શક્યતાને નકારી શકાય નહીં. તેમણે એમ પણ ભારપૂર્વક જણાવ્યું હતું કે દાનમાં આપેલા બધા ઘરેણા અને કિંમતી વસ્તુઓ સુરક્ષિત છે, યોગ્ય રીતે હિસાબ આપવામાં આવે છે અને દાન કરાયેલી વસ્તુઓની વિગત

0: વિગતો ટ્રસ્ટ પાસે ઉપલબ્ધ છે. આદિજાતિ બાબતોના મંત્રાલયે ઓડિશાના પાટનગર ભુવનેશ્વરમાં આદિજાતિ સંશોધન સંસ્થાઓને મજબૂત બનાવવા માટે બે દિવસીય રાષ્ટ્રીય કાર્યશાળાનું આયોજન કરશે. કેન્દ્રીય આદિજાતિ બાબતોના મંત્રી જુઆલ ઓરામ આ કાર્યશાળાનું ઉદઘાટન કરશે, જેમાં આશરે 200 સહભાગીઓ હાજરી આપશે. સાંભળીએ આ અંગે એક અહેવાલ.
1: जनजाति कार्य मंत्रालय और वाराणसी के संपूर्णानंद संस्कृत विश्वविद्यालय के बीच एक समझौता ज्ञापन पर हस्ताक्षर किए जाएंगे. कार्यक्रम के दौरान ट्राइब एक्स नामक एक डिजिटल शिक्षण मंच का भी शुभारंभ किया जाएगा. कार्यशाला का उद्देश्य देश भर में जनजातीय अनुसंधान संस्थानों के कामकाज की समीक्षा करना और उन्हें जीवंत ज्ञान संस्थानों, सांस्कृतिक संसाधन केंद्रों और जनजातीय विकास के लिए नीतिगत सहायता केंद्रों में परिवर्तित करने के लिए एक व्यापक कार्यसूची विकसित करना है. दीपेंद्र की रिपोर्ट के साथ समाचार कक्ष से मैं प्राची वाजपेयी.
0: सेंट्रल ब्यूरो ऑफ इन्वेस्टिगेशन સીબીઆઈએ બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન સાથે સંકળાયેલ 4 ગુનાહિત કેસોમાં 11 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 26 સ્થળોએ દરોડા પાડ્યા છે. જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, દિલ્હી, હરિયાણા, ઉત્તરાખંડ, ઉત્તરપ્રદેશ, બિહાર, મહારાષ્ટ્ર, આસામ, અરૂણાચલ પ્રદેશ અને નાગાલેન્ડમાં દરોડા પાડવામાં આવી રહ્યા છે. દરોડા દરમિયાન અનેક ગુનાહિત દસ્તાવેજો અને ડિજિટલ પુરાવા મળી આવ્યા છે. આ મામલે તપાસ ચાલી રહી છે. એજન્સીના જણાવ્યા મુજબ આ કેસોમાં લેફ્ટનન્ટ કર્નલ, મેજર અને એન્જિનિયર રેન્કના કુલ 10 અધિકારીઓ, કેટલાક ખાનગી વ્યક્તિઓના નામ પણ સામે આવ્યા છે. યુક્રેને સાયબિરિયાના ઓમ્સ્કમાં રશિયાની સૌથી મોટી ઓઇલ રિફાઇનરી પર ડ્રોન હુમલો કર્યો છે. યુદ્ધ દરમિયાન આ યુક્રેનના સૌથી લાંબા અંતરના હુમલાઓમાંનો એક છે. સ્થાનિક રશિયન અધિકારીઓએ આ હુમલાની પુષ્ટિ કરી છે. યુક્રેનના જનરલ સ્ટાફે એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ હુમલાને કારણે ઓમ્સ્ક રિફાઇનરીમાં આગ લાગી હતી. રિફાઇનરી યુક્રેનિયન કબજા હેઠળના પ્રદેશથી લગભગ 2700 કિલોમીટર દૂર છે. ઓમ્સ્ક પ્રદેશના ગવર્નર વિટાલી ખોચકનાકે જણાવ્યું હતું કે યુક્રેને રિફાઇનરી પર હુમલો કર્યો હતો અને રશિયન વાયુસેનાએ હુમલામાં સામેલ મોટાભાગના ડ્રોનનો નાશ કર્યો છે. પુરૂષ ક્રિકેટમાં ભારત આજે રાત્રે નોટિંગહામના ટ્રેન્ટ બ્રિજ ખાતે 5 મેચની શ્રેણીની ત્રીજી T20 આંતરરાષ્ટ્રીય મેચમાં યજમાન ઇંગ્લેન્ડ સામે ટકરાશે. આ મેચ ભારતીય સમય મુજબ રાત્રે 10 વાગે શરૂ થવાની છે. ભારતીય ટીમ બરાબરી કરવા માટે પ્રયત્નશીલ રહેશે, કારણ કે નવા કેપ્ટન શ્રેયસ અય્યરે હજી સુધી તેમની કેપ્ટનશીપ હેઠળ પ્રથમ જીત નોંધાવી નથી. આ પહેલા યજમાન ઇંગ્લેન્ડે શનિવારે માન્ચેસ્ટરમાં બીજી T20 આંતરરાષ્ટ્રીય મેચમાં ભારતને 4 વિકેટથી હરાવ્યું હતું. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે રિદ્ધિ ઉંધાળ.
2: આજના તમામ અખબારોએ મુંબઈ પુણેમાં ભારે વરસાદના કારણે 13 લોકોના થયેલા મોત અને રાજ્યભરમાં પડેલ વરસાદના સમાચારોની હેડલાઇન બનાવી છે. ગુજરાત સમાચાર લખે છે, મુંબઈ પુણેમાં વરસાદી મહાતોફાનમાં 13ના મોત, ભારે વરસાદના પગલે કેટલાક રાજ્યોમાં એલર્ટ, ભૂસ્ખલન પૂર. સંદેશની હેડલાઇન છે, મુંબઈમાં મેઘતાંડવ, 13ના મોત, મુંબઈ ઠપ, પુણે ટ્રેન માર્ગ વ્યવહાર બંધ. દિવ્ય ભાસ્કર લખે છે, ગુજરાત મુંબઈમાં વરસાદી તોફાન, 19 ફ્લાઇટ રદ, ટ્રેનો ડાયવર્ટ કરવી પડી, 5ના મોત. આજે રેડ એલર્ટ, રામ મંદિર ટ્રસ્ટે ચંપત મિશ્રાને રામ રામ કરી દીધા. હેડલાઇન છે ગુજરાત સમયની.
0: અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે જકાર્તામાં ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ સાથે દ્વિપક્ષીય વાતચીત કરશે. બંને દેશો વચ્ચેના સંબંધો સુદૃઢ બનાવવા વિદેશમંત્રી એસ જયશંકરે બહેરીનના રાજા સાથે મુલાકાત કરી. ઉદ્યોગમંત્રી પિયુષ ગોયલે જણાવ્યું કે ભારતનું ચર્મ ઉદ્યોગ મુક્ત વેપાર કરારો દ્વારા નવી વિકાસ તકો પ્રદાન કરવા સજ્જ. શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટે રામ મંદિરના કથિત દાન ઉચાપત કેસમાં મહાસચિવ ચંપતરાય અને સભ્ય ડોક્ટર અનિલ મિશ્રાના રાજીનામાનો સ્વીકાર કર્યો. અને ક્રિકેટમાં ભારત આજે 5 મેચની શ્રેણીની ત્રીજી T20 આંતરરાષ્ટ્રીય મેચમાં ઇંગ્લેન્ડ સામે ટકરાશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
3: આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. પ્રસ્તુત છે પર્યાવરણ વિષયક 5 મિનિટ. વિષય છે પ્રદૂષકો અને પોષણ સ્તર. રજૂઆત આનલ મંકોડી.
4: પર્યાવરણ વિષયક 5 મિનિટ. આ કાર્યક્રમમાં આજે વાત કરીએ પ્રદૂષકો અને પોષણ સ્તર વિશે. પ્રદૂષક પદાર્થો, ખાસ કરીને નોન ડિગ્રેડેબલ પદાર્થો. નોન ડિગ્રેડેબલ પદાર્થો એટલે કે એવા પદાર્થો જેનું વિઘટન થતું નથી. આવા પદાર્થો પરિસર તંત્રના વિવિધ પોષણ સ્તરોમાંથી પસાર થાય છે. અક્ષય પ્રદૂષકોનો અર્થ એવી સામગ્રીથી છે જેને જીવો દ્વારા

અપચય કરી શકાતી નથી, એટલે કે પચાવી શકાતી નથી. જેમ કે ક્લોરિનેટેડ હાઇડ્રોકાર્બન. દુનિયાના તમામ પ્રદૂષકો ચિંતાનું કારણ છે, પરંતુ આ પ્રદૂષકોની સમસ્યા વધારે ગંભીર છે, કારણ કે તેઓ પર્યાવરણમાં ઓછી માત્રામાં હોવા છતાં આહાર કડીમાં જોડાઈને સજીવોના શરીરમાં જઈ શકે છે અને તેના દ્વારા સમગ્ર પરિસર તંત્રને નુકસાન પહોંચાડી શકે છે. આ પ્રદૂષકોની ગતિમાં બે મુખ્ય પ્રક્રિયાઓ સામેલ છે, જેમાં પ્રથમ છે જૈવ સંચયન અને બીજું છે જૈવ આવર્ધન. જૈવ સંચયન વિશે વિગતે માહિતી મેળવીએ. જૈવ સંચયન એટલે કે બાયો એક્યુમ્યુલેશન. જૈવ સંચયન એટલે કેવી રીતે પ્રદૂષકો આહાર કડીમાં પ્રવેશ કરે છે તેનો ઉલ્લેખ. જૈવ સંચયનમાં પર્યાવરણમાંથી આહાર કડીના પ્રથમ જીવતંત્રમાં પ્રદૂષકની સાંદ્રતામાં વધારો થાય છે. બીજું છે જૈવ આવર્ધન એટલે કે બાયો મેગ્નિફિકેશન. જૈવ આવર્ધન એ એક પોષણ સ્તરથી બીજા પોષણ સ્તરમાં જતા પ્રદૂષકોના એકત્રીકરણના વલણને સંદર્ભિત કરે છે. આમ જૈવ આવર્ધનમાં આહાર જાળના એક સ્તરથી બીજા સ્તરમાં અથવા આહાર કડીની એક કડીથી બીજી કડીમાં પ્રદૂષકની સાંદ્રતામાં વધારો થાય છે. જૈવ આવર્ધન ક્યારે થઈ શકે છે? જૈવ આવર્ધન થવા માટે પ્રદૂષકના અમુક ખાસ ગુણધર્મો હોવા જોઈએ, જેમ કે તે લાંબા સમય સુધી સક્રિય રહેવું જોઈએ, તે વાહક હોવું જોઈએ, તે ચરબીમાં દ્રાવ્ય હોવું જોઈએ તથા તે જૈવિક સક્રિય હોવું જોઈએ. શા માટે જૈવ આવર્ધન થવા પ્રદૂષક પાસે અગાઉ જણાવેલા ગુણધર્મો હોવા જરૂરી છે? જો પ્રદૂષક અલ્પજીવી હોય તો તે જોખમી બને તે પહેલા તૂટી જશે અથવા વિઘટિત થઈ જશે, એટલે કે સામાન્ય ઘટકમાં ફેરવાઈ જશે. જો તે વાહક નથી તો તે એક જગ્યાએ રહેશે અને સજીવો દ્વારા લેવામાં આવે તેવી સંભાવના નથી. જો પ્રદૂષક પાણીમાં દ્રાવ્ય હોય તો તે સજીવના ઉત્સર્જન તંત્ર અથવા અન્ય માર્ગો દ્વારા બહાર કાઢવામાં આવશે. આમ આ પ્રદૂષક શરીરમાં ટકી શકશે નહીં અને ચરબીમાં પણ દ્રાવ્ય થશે નહીં. ચરબીમાં દ્રાવ્ય થનારા પ્રદૂષકો લાંબા સમય સુધી શરીરમાં જળવાઈ રહે છે. જૈવ આવર્ધન કેવી રીતે જાણી શકાય? માછલી જેવા જીવોના ચરબીયુક્ત પેશીઓમાં જમા થયેલા પ્રદૂષકોની માત્રાના આધારે જૈવ આવર્ધન માપી અને જાણી શકાય છે. સસ્તન પ્રાણીઓમાં આપણે ઘણી વખત માદા દ્વારા ઉત્પાદિત થતી દૂધની ચકાસણી કરીએ છીએ, કારણ કે દૂધમાં ઘણી ચરબી હોય છે અને તે ઝેરી તત્વોથી થતા નુકસાન માટે વધુ સંવેદનશીલ હોય છે, કારણ કે આ પ્રદૂષકો ચરબીમાં વધારે દ્રાવ્ય હોય છે. પર્યાવરણ વિષયક 5 મિનિટમાં આજે આટલું બસ.

આ હતો ભજન સરવાણીનો કાર્યક્રમ નિરખને ગગનમાં. કલાકાર હતા વિષ્ણુ પ્રસાદ દવે. રચના હતી નરસિંહ મહેતાની.

0: આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો.
1: આપને પ્રિય અને હૈયા વગો આકાશવાણી રાજકોટનું પ્રસારણ હવે ક્યાંય પણ કોઈ પણ સમયે આપના હાથ વગો પણ આપના મોબાઈલ પર ઉપલબ્ધ છે. આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર એન્ડ્રોઈડ સ્ટોરમાં જે ડાઉનલોડ કરો ન્યૂઝ ઓન AIR પ્રસાર ભારતીની ઓફિશિયલ એપ અને મેળવો 150થી વધુ આકાશવાણીની ચેનલો 50થી વધુ ભાષાઓમાં પણ ન્યૂઝ ઓન AIR NEWSONAIR. આ એપ ખોલીને આકાશવાણી રાજકોટ પસંદ કરો અને સાંભળો આપનું પોતાનું રાજકોટ કેન્દ્ર કોઈ પણ જગ્યાએ કોઈ પણ સમયે.
2: આકાશવાણી રાજકોટ પરથી સાંભળો શ્રોતા મિત્રોના ફોન કોલ્સ પર આધારિત કાર્યક્રમ કેમ છો મિત્રો.
3: કાર્યક્રમનું પ્રસારણ થાય છે દર શનિવારે સવારે 10-11 દરમિયાન,
2: જેનું રેકોર્ડિંગ થાય છે દર શુક્રવારે સવારે 10-10:30 દરમિયાન.
3: તો જણાવો વિવિધ વિષયો પરના આપના મંતવ્યો અને

0: સાથે જ સાંભળો આપની પસંદગીનું ગીત.
1: આકાશવાણી રાજકોટનો ફોન નંબર છે 0281-244-39-31, એટલે કે 0281-244-39-31.
0: તો ટ્યુન કરો આકાશવાણી રાજકોટ અને સાંભળો આપનો મનપસંદ કાર્યક્રમ કેમ છો મિત્રો.
2: નવા જમાનાની નવી તસવીર, હવે છત પર લગાવેલ ટીવી એન્ટેનાને કહો આવજો હંમેશ માટે. સમયની સાથે બદલો, આગળ વધો. આજે જ લઈ આવો દૂરદર્શનની ડીડી ફ્રી ડીશ. આમાં છે આપની પસંદગીની 100 થી વધુ ટીવી ચેનલ્સ, ઉપરાંત 51 શૈક્ષણિક ચેનલો અને 48 રેડિયો ચેનલ્સ પણ. આથી પણ આગળ, સેટ ટોપ બોક્સ લગાવ્યા પછી કોઈ ખર્ચ નહીં, ક્યારેય નહીં. ડિજિટલ ક્રાંતિ તરફ એક ડગલું આગળ, આપની પોતાની

0: આકાશવાણી રાજકોટનો ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના હવે આપ માણી શકશો યુટ્યુબ પર.
1: પહેલા પહેલા
0: યુટ્યુબ પર સર્ચ કરો ઓલ ઇન્ડિયા રેડિયો રાજકોટ અને આકાશવાણી રાજકોટની ચેનલ સબસ્ક્રાઇબ કરો.

0: આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. રજૂ કરીએ છીએ કવિ કાંતની કવિતાઓ વિશેનો ગુજરાતી વાર્તાલાપ. પ્રસ્તુત કરતા ડોક્ટર હિમાંશુ ભટ્ટ.
1: કવિ કાંત એટલે મણિશંકર રતનજી ભટ્ટ, એમનો જન્મ સૌરાષ્ટ્રમાં ઈસવીસન 1868ના નવેમ્બરની 10મી તારીખે લાઠી પાસેના ચાવંડ ગામમાં પ્રશ્નોરા જ્ઞાતિમાં થયો હતો. સમગ્ર જ્ઞાતિગત સંસ્કારોમાં પ્રશ્નોરા એટલે વિદ્યોપાસના. કાંતનો અર્થ સુંદર, મનોહર, પ્રિય, મજેનું, અનુકૂળ, પ્રીતમ, વર, પતિ અને એક અર્થ ચંદ્ર પણ થાય. આમ કાંતનું અર્થવિધાન એમની કવિતાના રચના કૌશલના સંદર્ભમાં ઉત્તમ પદાવલી, મનોહર ભાવનિબદ્ધ ઉર્મિતત્વની રસાત્મક ઉક્તિ એટલે કાંતનું કવિકર્મ. કાંતના ઉપનામમાં જ એમની કવિતાનો લયાત્મક, સ્વરાત્મક, ભાવોર્મિમય સત્વ સંદર્ભ છે. ગુજરાતી કવિતા સાહિત્યમાં સત્વસંપન્ન કવિત્વનો સંમોહક પદવિન્યાસ કાંત દ્વારા નિષ્પન્ન થયો છે. એમના કાવ્યસંગ્રહ પૂર્વાલાપમાં જે કવિતાઓ છે તેમાં ખંડકાવ્યો, મૈત્રી પ્રેમના નિર્વ્યાજ ઉદ્ગારો, પત્ની પ્રેમના સહજ ઉર્મિ સત્વસંપન્ન મનોમંથનો, અંજની કાવ્યના મરાઠી સ્વરૂપના ઉત્તમ કાવ્યગીતો તપાસીએ તો એમાં કાંતની કવિત્વ દૃષ્ટિનો વિદ્વાનોને પ્રિય એવી રસજ્ઞ બુદ્ધિનો વિનિયોગ છે. કાંતનું કવિકર્મ આજે પણ લોકપ્રિય અને અભ્યાસ

નિષ્ઠ વિદ્વાનોને આકર્ષે છે. કાંત ખંડ કાવ્યોના મર્મજ્ઞ રસજ્ઞ ને ઉર્મિખચિત પદાવલીના સર્જક છે. એમના સાત ખંડકાવ્યોમાં ઉત્તમ કવિત્વનો સ્પર્શ છે અને એટલે આ દૃષ્ટિએ ચક્રવાક મિથુન, વસંત વિજય, દેવ્યાની, અતિજ્ઞાન, રમા, કલ્પના અને કસ્તુરી મૃગ, મૃગતૃષ્ણા આ સાતેય આજે પણ કાંતની શિશ્રુક્ષા સર્જન શક્તિનો આલેખ છે. અલબત્ત દેવ્યાની ખંડકાવ્ય અધૂરું રહ્યું, છતાંય દેવ્યાનીમાં એક વિશિષ્ટ ઉર્મિમંથન છે. કાંતના સમકાલીનોએ જે ખંડકાવ્યો લેખા તેમાં અને એ પછીના કવિઓના ખંડકાવ્યોના સર્જનોમાં કાંતની રચનાવલી અપૂર્વ છે. કાંત ખંડકાવ્યોના જ કવિ એમ કહીએ, પણ કાંતનું કવિતા સર્જન અપૂર્વ છે. વાતચીતના ગદ્યમય લેખા કાંતના સમગ્ર કવિતા સર્જનમાં છે. સ્નેહશંકા શિખરિણી છંદની રચના છે, પણ એમાં એમણે એમની સર્જક તરીકેની ઓળખ વાતચીતના લય લેખાથી પ્રદર્શિત કરી છે. દાખલા તરીકે, તમારી પાસે તો કુસુમ સરખો કાંત ગણજો, તમારી પાસે તો કુસુમ સરખો કાંત ગણજો, આમાં સ્વ ઓળખ પરિચય દ્વારા કાંતનું સુકોમળ મન, હૃદય અને આત્મતત્વ પ્રદર્શિત થયું છે. કુસુમની સૌરભસિક્ત સુંદર આકૃતિ આજે પણ કાંતની કવિતાનું મર્મદર્શન છે. પત્ની નર્મદા અવસાન પામ્યા ને એમ કાંતનું હૃદયસ્થ મનોમંથન વિધુર કુરંગમાં, પૃથ્વી છંદમાં પણ સંવાદાત્મક ઉદ્ગારોથી ચિરંતન છે. સુધા વરસતી બધે, સુધા વરસતી બધે, નહીં જ ભગ્ન હૈયા પરે, ફરે તરફળે, ઠરે નહીં જ દેહ સાથી ધરે. સંવાદાત્મક આત્મમંથન કાંતની વિશેષતા છે. પ્રિયા પ્રિયતમા ગતા, જગત સર્વ ઝાંખું થયું, પડી ઉચરવું, રડી ઉચરવું, ઠર્યું સર્વદા. પ્રિયા હૃદય દેવતા, પ્રિયતમા સખી નર્મદા, નહીં સ્વજન તે સખી, સ્વજન એકલી તું હતી, સહસ્ર શત શલ્યમાં હૃદયની પથારી થતી. એકોક્તિ સોલિલોક્વીના સંદર્ભમાં કાંતના ખંડકાવ્યો તેમજ ઉપહાર જેવા મૈત્રી પ્રેમના કાવ્યો ખંડ શિખરણીનો ઉદ્ગાર જુઓ. વસ્યો હૈયે તારે, રહ્યો એ આધારે, પ્રિય તેમાં મારે, પ્રણય દુનિયાથી નવ થયો, નવા સંબંધોનો સમય, રસભીનો પણ ગયો. આવા અનેક ઉદાહરણો કાંતની એકોક્તિના સંદર્ભમાં અવલોકી શકાય. ખંડકાવ્યોમાં પાત્રગત એકોક્તિઓમાં કાંતનું પ્રવક્તા તરીકેનું રૂપ અનુષ્ટુપ છંદ સાધ્ય છે. કથનો પણ કવિત્વ સંપન્ન મુદ્રાથી ખચિત છે. કાંતનું કવિતા સર્જન ઉદ્ગારવાચી રહસ્યાત્મક મર્મદર્શન પ્રગટાવે છે. કાંતની મૈત્રી અને એ મૈત્રીનું વર્તુળ એ સમયના યુગદર્શી ચિંતન મનનનું જગત છે. બક ઠાકોર, નાનાલાલ, રમણલાલ નીલકંઠ, ત્રિભુવનદાસ ગજ્જર, કલાપી, લલિત, જટિલ અને કવિ સંચિત અંતરંગ વર્તુળના સભ્યો તરીકે કાંત સાથે મૈત્રીભાવે સંકળાયેલા હતા. સંચિત અને કાંત તો કલાપીના મૃત્યુ પર્યંત નજીક રહ્યા. ઉપહાર સોનેટ બક ઠાકોરને અર્પણ છે, તો મહેમાનોને સંબોધન કવિ નાનાલાલને છે. કલાપીને સંબોધન આ સમગ્ર રચના કવિ કલાપીને મૈત્રીભાવ રૂપે સમર્પિત છે. સુરતાની વાડીના મીઠા મોરલા, ઉછળતા શા ઉરસાગર ઉલ્લાસ જો. અલબત્ત આ કાવ્યમાં કવિ કલાપી અને કવિ નાનાલાલનું મૈત્રી તત્વ એકીભૂત સ્વરૂપે છે એમ કેટલાક વિદ્વાનો કહે છે. તો બૌદ્ધિકો કલાપીને જ આ કાવ્ય સંદર્ભમાં સ્મરે છે. છતાંય કવિતા તેનું ઉર્મિમય અવતરણ વાદ વિવાદથી પર છે. નરી પારદર્શક કવિત્વ મુદ્રા સુરતાની વાડીના મીઠા મોરલામાં છે. રસિકોને તો કાવ્ય તત્વમાં અને એના તત્વાવધાનમાં રસ છે.
मैत्री प्रेमना

0: સર્વોત્તમ કાવ્યો તો કાંતના જ છે. સાગર અને શશી ઉત્તમ ઉર્મી ગીત છે. એમાં શંકરાભરણ વૃત્ત છે, નરસિંહ મહેતાનું પ્રભાતિયું જીવંત બન્યું છે એવું આ કાવ્ય છે. ગીત તત્વ અને સ્વર નિબદ્ધ સાંગીતિક મુદ્રા આ કાવ્યનો વિશેષ છે. પ્રાસ અનુપ્રાસ અને વર્ણ સગાઈના મનોહર રૂપથી કવિકાંત કોમલકાંત પદાવલીના ચિત્રાત્મક લય વિધાનને સિદ્ધ કરે છે. સાગર અને શશીનું ઉદ્ભવ સ્થાન તપાસવા જેવું છે. ભાવનગરના મહારાજા કાંત અને અન્ય અંગત સ્વજનો ગોપનાથ મહુવાના સાગર કિનારે વિહાર અર્થે છે. એમાં એટલે જ મહારાજ શબ્દનું સંબોધન સાર્થક છે. આજ મહારાજ જલ પર ઉદય જોઈને ચંદ્રનો હૃદયમાં હર્ષ જામે. સાગર અને શશીનું રસદર્શન બહુવિધ પ્રસિદ્ધ વિવેચન અવલોકન ગ્રંથોમાં છે. એમાં પિતા સંબોધન કાંતના ખ્રિસ્તી ધર્મ સ્વીકારવાનું થયું છે એમ ચર્ચાઓ ચાલી હતી. બાઇબલનું વાંચન, સ્વીડનબોર્ગના ખ્રિસ્તી ધર્મ સંબંધી ગ્રંથો અને તેમાંની ઈશ્વર જગત પાપ પુણ્ય સ્વર્ગ નરક વિશેના વિચારો કાંતના ઋજુ માનસને સ્પર્શી ગયા. ધર્મ પરિવર્તનથી કાંત મુક્ત તો થયા, પણ એમાંથી એમની શ્રદ્ધા તો ક્રાઇસ્ટમાં વધુ છે. કાંતના કાવ્યોમાં એનું પ્રભુ સંબોધન અનેક રીતે ચર્ચાનો વિષય છે. અલબત્ત પ્રભુ સંબોધન કવિતાના ઋજુ રૂપને અને એ ક્યાંય બાધક અસર કરતું નથી. ધર્મશ્રદ્ધાના તત્વનું અવનવીન અર્થઘટન કાંતના કવિ માનસનું પૃથક્કરણ કરવા પ્રેરે છે. કાંતની કાવ્યકલા આસ્વાદ્ય છે, વધુ તો એ ઉર્મી કાવ્ય રૂપે છે. અંજની ગીતોના પ્રયોગલક્ષી તત્વમાંથી નિષ્પન્ન થતું વિચાર મનન ચિંતન ઉર્મિનિબદ્ધ શબ્દ સંકલના કવ્યશ પ્રેમીઓને આકર્ષે છે. વત્સલના નયનો પ્રવાહી તોટકમાં છે, તેમાં સગણ છે. તિમિરા શયના ગહને પડતા સપના વિધુરા નજરે ચડતા સહું તે પણ કેમ શકાય સખે સહી વત્સલના નયનો રડતા નહીં તે કાંઈ દોષ ભર્યા નયનો પણ નિર્મલ નેહ સરોવર સારસ યુગ્મ સમા પરિપૂર્ણ દયારસ એ જખમી દિલના શયનો. બક ઠાકોરના મતથી આ વત્સલના નયનોમાં પારદર્શક સુંદરતા છે.
1: કવિકાંતની કવિતાઓ એ વિશેનો ગુજરાતી વાર્તાલાપ આપ સાંભળી રહ્યા હતા. પ્રસ્તુતિ ડોક્ટર હિમાંશુ ભટ્ટ. આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. બરાબર 9 વાગ્યે પ્રથમ હિન્દીમાં અને ત્યારબાદ અંગ્રેજીમાં સમાચાર દિલ્હી કેન્દ્રથી રિલે કરીશું.
2: નમસ્કાર, આકાશવાણી સમાચાર કે સાથ મેં વિશાલ શર્મા. प्रधानमंत्री नरेंद्र मोदी आज जकार्ता में इंडोनेशिया के राष्ट्रपति प्रबावो सुबियांतो के साथ प्रतिनिधिमंडल स्तर की वार्ता करेंगे. वार्ता के दौरान द्विपक्षीय संबंधों के सभी पहलुओं की समीक्षा की जाएगी और दोनों देशों के बीच व्यापक रणनीतिक साझेदारी को नई गति प्रदान की जाएगी. दोनों नेता आपसी हित के क्षेत्रों में सहयोग बढ़ाने के उद्देश्य से समझौता ज्ञापनों का आदान प्रदान भी करेंगे. इंडोनेशिया में भारत के राजदूत संदीप चक्रवर्ती ने कहा है कि प्रधानमंत्री की यात्रा से रक्षा, व्यापार, ऊर्जा, खाद्य सुरक्षा, शिक्षा और स्वास्थ्य सेवाओं से जुड़े कई समझौतों का मार्ग प्रशस्त होने की उम्मीद है. एक निजी समाचार चैनल में श्री बातचीत में श्री चक्रवर्ती ने कहा कि प्रधानमंत्री नरेंद्र मोदी की इस यात्रा से द्विपक्षीय सहयोग को और मजबूती मिलेगी. केंद्रीय सहकारिता मंत्री अमित शाह ने कहा है कि सहकारिता मंत्रालय ने पिछले 5 वर्षों में सहकारिता क्षेत्र से जुड़े लगभग 30 करोड़ लोगों के जीवन में नई ऊर्जा का संचार किया है. नई दिल्ली में सहकारिता मंत्रालय के 5वें स्थापना दिवस समारोह को संबोधित करते हुए श्री शाह ने कहा कि प्रधानमंत्री नरेंद्र मोदी द्वारा 2021 में स्थापित इस मंत्रालय ने सहकारिता तंत्र को आधुनिक, पारदर्शी, प्रौद्योगिकी आधारित और प्रतिस्पर्धी बनाया है. श्री शाह ने कहा कि सहकारिता विभाग ने प्राथमिक, द्वितीयक और तृतीयक क्षेत्र में उल्लेखनीय प्रगति की है.
3: हमने कृषि ऋण, डेयरी, उर्वरक वितरण और ग्रामीण सेवाएं, ये सभी

0: राम राम।
1: श्रोता मित्रों, આકાશવાણી રાજકોટ દ્વારા નિર્મિત કાર્યક્રમ ગામનો ચોરો અમે લઈને આવીએ છીએ દર શુક્ર, શનિ અને રવિવારે સાંજે 7:20
2: જેમાં આપ સાંભળી શકો છો ખેતી, પશુપાલન, ગ્રામ સ્વાસ્થ્ય, શિક્ષણ, ગ્રામ્ય સંસ્કૃતિ જેવા અનેક વિષયો પર રસસભર વાતો.
1: તો સાંભળતા રહો આકાશવાણીના રાજકોટ કેન્દ્ર દ્વારા પ્રસ્તુત કાર્યક્રમ.

0: શુક્ર શનિ અને રવિવારે સાંજે 7:20
1: આકાશવાણીના રાજકોટ, અમદાવાદ, વડોદરા અને ભુજ કેન્દ્ર પરથી રામ રામ રામ રામ.

0: ગુજરાતની ભાતીગળ લોક સંસ્કૃતિ અને ધીંગી ધરાનું એક મહેકતું નામ આકાશવાણી રાજકોટ. લોક સંગીત, લોક સાહિત્ય અને લોક સંસ્કૃતિની અનોખી બોલીને હવાને સહારે સહારે લોકોના હૃદય સુધી પહોંચતું કરનાર એક અનોખું માધ્યમ આકાશવાણી રાજકોટ. મીડિયમ વેવ 370.3 મીટર એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર ગુજરાતની મીઠી બોલીના ધ્વનિ તરંગો આપના કર્ણપટલથી આપના હૃદયપટ સુધી પહોંચતા કરે છે આકાશવાણી રાજકોટ.
1: सुनो ना.
2: हाँ?
1: सोच रहा हूँ अपना बिजनेस क्यों ना बढ़ा लूँ.
2: तो रोका किसने है? हाँ?
1: रोका तो किसी ने नहीं, पर समझ नहीं आ रहा कि मदद किससे मांगूं.
2: मुझसे.
1: तुमसे? तो अच्छा बताओ फिर.
2: आकाशवाणी है ना, मैंने सुना है उसका नेटवर्क देश भर में फैला है.
1: पर उससे मेरा क्या फायदा?
2: देखो फायदा है, जिस शहर में चाहो विज्ञापन की मदद से उपभोक्ताओं तक पहुंच जाओ.
1: पर अब ये भी तो बता दो कि आकाशवाणी से संपर्क कैसे करूं?
2: बहुत आसान है, मैं बताती हूँ. नंबर नोट करो, 8700014242.
1: ओ 8700014242. लो अभी फोन लगाता हूँ, 8700014242.

આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર. પ્રસ્તુત છે ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સારેગામા, માફ કરશો, ફિલ્મ સંગીતનો કાર્યક્રમ મનોરંજન. કાર્યક્રમની શરૂઆત કરીએ પીકુ ફિલ્મના ગીતથી, સ્વર છે અનુપમ રોય અને શ્રેયા ઘોષાલનું, ગીત અને સંગીત અનુપમ રોયનું, ફિલ્મ પીકુ.

0: મનોરંજન કાર્યક્રમમાં વધુ ગીતો સાંભળતા પહેલા આ જાહેરાત.
1: ઓલા ચીમનની વાત સાંભળીને
2: માછી મારી કરતા એને દરિયામાં બેનામી નશીલા પદાર્થોની જાણ તુરત જ મરીન પોલીસને કરી દીધી.
1: ગાંજો, અફીણ, કોકેન, એમડીએમએ જેવા નશીલા પદાર્થોની હેરાફેરી કરવાના ગુનાઓમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનેગાર વ્યક્તિ સામે કડક કાર્યવાહી અને ધરપકડ થઈ શકે છે. અને આપણને કોઈને પણ દરિયામાં કોઈ શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ કે બેનામી ડ્રગ્સ નજરે ચડે તો ચીમનની જેમ તરત જ ગુજરાત મરીન પોલીસને 1093 પર જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.

0: સાંભળો છો, દરિયો ખેડવા જાવ છો તો ટોકન તો લીધું છે ને?
1: હા હા, યાદ રાખીને લીધું છે. મને એ પણ ખબર છે કે જે વ્યક્તિના નામનું ટોકન હોય તે જ વ્યક્તિ દરિયો ખેડવા જઈ શકે છે. બીજા કોઈના નામે દરિયો ખેડવા જવું એ સજાપાત્ર ગુનો છે, અને એમ કરવાથી માછીમારીનું લાયસન્સ કેન્સલ થઈ શકે છે અને ડીઝલ પર મળતી સબસિડી પણ બંધ થઈ શકે છે.
0: એ ધ્યાન રાખજો કે શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ દેખાય તો તરત જ 1093 પર મરીન પોલીસને જાણ કરવી.
1: હા મારી માં, કાયદાનું પાલન કરીશ અને ટોકન લઈને જ દરિયો ખેડવા જઈશ. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: હવે સાંભળીએ તમાશા ફિલ્મનું ગીત, અલકા યાજ્ઞિકનો સ્વર, ગીત રચના ઇરશાદ કામિલની, સંગીત રચના એ આર રહેમાનની.

0: બગુ ડરીએ જાય છે તો ભૂલે ચૂકે પણ IMBL નજીક જાતો નહીં હો, ત્યાં માછીમારી કરવી ગુનો છે, ખબર છે ને?
1: હા બાપુ, મને ખબર છે કે પાકિસ્તાન IMBL ઓળંગીને માછીમારી કરતા આપણા માછીમારોનું અપહરણ કરી તેમને જેલમાં પૂરી દે છે, અને આપણી બોટનો ઉપયોગ આપણા જ દેશ વિરોધી પ્રવૃત્તિઓમાં કરવામાં આવે છે.
0: અને ક્યારેય કોઈ શંકાસ્પદ વ્યક્તિ કે વસ્તુ દેખાય તો 1093 પર ગુજરાત મરીન પોલીસ ને જાણ કરજે.
2: આપણી સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
3: આકાશવાણી રાજકોટ પર આપ સાંભળી રહ્યા છો ફિલ્મ સંગીતનો કાર્યક્રમ મનોરંજન. કાર્યક્રમમાં હવે સાંભળીએ વેલકમ ફિલ્મનું ગીત, આનંદરાજ આનંદ અને સાથીદારોનો સ્વર. ગીત અને સંગીત પણ આનંદરાજ આનંદનું.

0: वर्क फ्रॉम होम हाई सैलरी बस एक क्लिक में अरे वाह
1: पसानी
2: अजाने लिंक्स पर क्लिक ना करो आरबीआई कहे छे
3: जानकार बनो सतर्क रहो
4: મનોરંજન કાર્યક્રમમાં હવે સાંભળીએ કે અને હેમા સરદેસાઈનો સ્વર ફિલ્મ જમીનમાં સમીરના શબ્દો હિમેશ રેશમિયાનું સંગીત

આકાશવાણી રાજકોટ પર આપ સાંભળી રહ્યા છો ફિલ્મ સંગીતનો કાર્યક્રમ મનોરંજન. અજબ પ્રેમ કી ગઝબ કહાની આ ફિલ્મનું ગીત સાંભળીએ. કે સુનિધિ ચૌહાણ અને હાર્દ કૌરનો સ્વર. ગીત રચના છે ઇરશાદ કામિલની, સંગીત રચના પ્રીતમની.

સોમવાર ફિલ્મનું ગીત સાંભળીએ, ક્ષિતિજ અને શિલ્પા રાવનો સ્વર. ગીત લખ્યું છે હસન કમાલે, સંગીત આપ્યું મિથુને.

કાર્યક્રમમાં હવે સાંભળીએ ભાગ મિલ્કા ભાગ ફિલ્મનું ગીત, શ્રેયા ઘોષાલ અને જાવેદ બશીરનો સ્વર. ગીતના શબ્દો પ્રસૂન જોશીના, સંગીત આપ્યું છે શંકર અહેસાન લોયે.

જાવેદ અલી, કીર્તિ સાગઠિયા અને પૂજાને સાંભળીએ ફિલ્મ રાંઝણા. ઇરશાદ કામિલના શબ્દો, એ આર રહેમાનનું સંગીત.

આકાશવાણી રાજકોટ પર આપ સાંભળી રહ્યા છો ફિલ્મ સંગીતનો કાર્યક્રમ મનોરંજન. કાર્યક્રમમાં હવે સાંભળીએ સાથી આ ફિલ્મનું ગીત. કે શાન, કુણાલ અને પરવીન તથા મણીનો સ્વર. ગીતના શબ્દો ગુલઝારના, સંગીત એ આર રહેમાનનું.

સોહમ, આકૃતિ કક્કર અને મોનાલીને સાંભળીએ ફિલ્મ બિલ્લુમાં. ગુલઝારના શબ્દો, પ્રીતમનું સંગીત.

ફિલ્મ છે ફટા પોસ્ટર, નિકલા હીરો, અતિફ અસલમ, ચિન્મય શ્રીપદાનો સ્વર, અમિતાભ ભટ્ટાચાર્ય અને ઇરશાદ કામિલના બોલ, પ્રીતમનું સંગીત.

મનોરંજન કાર્યક્રમના અંતે સાંભળીએ બદલાપુર ફિલ્મનું ગીત અતિફ અસલમનો સ્વર. ગીતના શબ્દો દિનેશ વિજય અને પ્રિયા સરૈયાનો, સંગીત સચિન જીગરનું.

0: અલ્યા સિકંદર, તું અત્યારે દરિયે જાય છે?
1: અરે ના ભાઈ ના, મને ખબર છે કે મોનસૂન બ્રેક દરમિયાન દરિયે ન જવાય અને માછીમારી ન કરાય, સમજ્યો?
0: એ બરાબર, મોનસૂન બ્રેક દરમિયાન દરિયો ખેડવો એ ગંભીર અને સજાપાત્ર ગુનો છે. અને હા, જો કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દરિયામાં દેખાય તો તાત્કાલિક 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત. મારા વાલા સાગર ખેડુ ભાઈઓ, દરિયો ખેડવા જાઓ એ પહેલા હવામાન વિભાગની આગાહી અને દરિયાની સ્થિતિને હંમેશા ધ્યાને રાખો. ફિશરીઝ વિભાગ દ્વારા હવામાન ખરાબ હોવાની ચેતવણી હોય તો દરિયે જવાનું ટાળો, અને જો દરિયામાં હોવ તો તુરત જ પાછા આવી જાઓ. આ ચેતવણીની અવગણનાના કિસ્સામાં બોટ ડૂબવાના બનાવો નોંધાયેલ છે અને કોઈ સંદિગ્ધ વ્યક્તિ કે બોટ માછીમારી કરતું દેખાય તો તુરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરો. હવામાનને સમજી બનો સુરક્ષિત ખેવાયા. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: અરે ભાઈ તૈયા, સાંભળ્યું? આપણે દરિયામાં હોઈએ તો આ ઇન્ટરસેપ્ટર બોટ આપણી અને દેશની રક્ષા કરે છે.
0: ગુજરાત રાજ્યના દરિયા કિનારે કુલ 27 ઇન્ટરસેપ્ટર બોટ આપણી સુરક્ષા માટે દરિયામાં સતત પેટ્રોલિંગ કરે છે, અને આપણે પણ તપાસ દરમિયાન જરૂરી દસ્તાવેજો અને સાચી માહિતી આપી તેમને સંપૂર્ણ સહકાર કરવો જોઈએ. આપણને દરિયામાં કે કિનારે અજાણી બોટ, વ્યક્તિ કે શંકાસ્પદ હિલચાલ દેખાય તો તરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી જોઈએ. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
3: એક પ્રકાર સે પીએમ જય અબ ગરીબો કી જય બન ગઈ.

આકાશવાણી રાજકોટ વય વંદના પ્રૌઢાવસ્થા વટાવીને જીવન સંધ્યાની ઉંમરે પગ મૂકતા મુરબ્બીઓનો કાર્યક્રમ વય વંદના.

0: વૈવંદના કાર્યક્રમ સાંભળતા શ્રોતા મિત્રો અને વડીલ મિત્રોને દીપ્તિ વંકાણીના નમસ્કાર. વડીલ મિત્રો, વૈવંદના કાર્યક્રમ જ જે લોકો જીવનનો વય મૂકી અને લય સાથે જીવે છે એવા લોકોનો છે. તો આવા જ એક વડીલ બંધુ અત્યારે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે, તો આજે તેમની મુલાકાત લઈએ. સૌ પ્રથમ તો વડીલ, આપનું નામ શું છે અને આપ ક્યાં રહો છો?
1: મારું નામ અજીતભાઈ છે અને હું જૂનાગઢ રહું છું.
0: જૂનાગઢ એટલે તમારા પરિવારમાં કોણ કોણ છે અત્યારે?
1: અત્યારે અમારા પરિવારમાં હું ગવર્મેન્ટ જોબ કરતો હતો, અત્યારે હું નિવૃત્ત થઈ ગયો છું. મારે એક સન અને બે બેબી છે. અત્યારે અમે બંને જણા અહીંયા જૂનાગઢ રહીએ છીએ. ક્યારેક અમારા સન પાસે પણ અહીંયા રાજકોટ મળવા આવીએ છીએ, ત્યાં મહિનો બે મહિના એની પાસે રહીએ છીએ.
0: એટલે તમારા પરિવારમાં એક પુત્ર અને બે પુત્રી, તો બંને દીકરીઓ તો સાસરે જ હશે?
1: હા, બંને સાસરે જ છે.
0: અને દીકરાના પરિવારમાં?
1: હા, એને એક નાની બેબી છે.
0: એટલે તમે બેબીની સાથે, એટલે તમારી પૌત્રી સાથે રમવા કે રમાડવા ઘણી વખત રાજકોટ?
1: હા, ઘણી વખત એમ કે છે કે દાદા હવે આવો, એ કે ઘણો ટાઈમ થઈ ગયો તમારે જૂનાગઢ, એટલે અમે તરત જ નીકળી જઈએ છીએ.
0: એટલે એક જીવનનો લાવો છે છોકરાના છોકરાઓ સાથે રમવાનો પણ.
1: ચોક્કસ.
0: તો હવે સૌ પ્રથમ આપણે શરૂઆત કરીએ તમારા બાળપણ અને તમારા અભ્યાસથી, કે આપે અભ્યાસ ક્યાં અને કેવી રીતે લીધેલો છે?
1: અભ્યાસમાં તો પેલા તો મારી એજ જ 66 વર્ષ થઈ છે, એટલે પેલા તો એવું કઈ હતું જ નહીં, ખાલી એક પાટી પેન અને કપડાની થેલી લઈને સ્કૂલે જતા અમે. પછી એમ કરતા કરતા અમે 7 ધોરણમાં, પછી 9 નિર્માણ થયું એટલે ઓટોમેટિક અમે 8 ધોરણમાં પ્રવેશી ગયા.
0: બરાબર.
1: પછી અમે 10

0: ધોરણ સુધી કર્યું. 11મા ધોરણમાં હું ભણતો તો ત્યાં મને જોબ મળી ગઈ, એટલે હું ઇરિગેશનમાં સર્વિસ કરવા લાગી ગયો.
1: એટલે 1-7 અને 8-10 તો ક્યાં ગામમાં તમે ભણતર કર્યું?
0: નહીં, જૂનાગઢ જ અમારું મૂળ. જૂનાગઢ અમારા બાપ દાદા વખતનું જૂનાગઢ જ છે, એટલે અમે ત્યાં જ ભણતા.
1: તો 11મા ધોરણમાં જ તમને જોબ મળી ગઈ?
0: હા, 11મા ધોરણમાં મારે ઇન્ટરવ્યુ હતો, તો ઇન્ટરવ્યુમાં મને બોલાવ્યો તો ત્યાંના બધા સિલેક્ટર કે તમને ઓકે કે.
1: તો પછી તમે જે તમારા જોબની શરૂઆત કરી, કારકિર્દીની શરૂઆત કરી, તો કામ ક્યાં પ્રકારનું હતું?
0: એટલે પેલા તો પ્રોજેક્ટમાં હતો, એટલે 1982માં ત્યારે મને પેલી જોબ મળી વેરાવળ.
1: બરાબર.
0: એટલે ત્યાં ડેમના ને ઈ કામ હાલતા, ડેમ કેનાલ. પછી ત્યાં થોડું કામ પૂરું થઈ ગયું એટલે મને પાછો કુતિયાણા મૂક્યો, ત્યાં અમીપુર ડેમ ઉપર. ત્યાં મારું કામ પૂરું થઈ ગયા પછી મને ઉબેન ડેમ ઉપર મૂક્યો. ઉબેન ડેમ ઉપર પછી ઇરિગેશન ચાલુ કરવાનું હતું, એટલે કેનાલના કામ કરવાના હતા. એ પૂર્ણ કર્યા, ત્યાં મેં 25 વર્ષ જોબ કરી. પછી ત્યાંથી મને એવું લાગ્યું સાહેબને, અને હા, ઉબેણમાં 1992માં મને ગૃહમંત્રી સી ડી પટેલ હતા એના તરફથી મને એવોર્ડી મળેલ છે સારી કામગીરીનો. પછી ત્યાંથી સાહેબે કીધું કે હવે અહીંયા આપણે મંડળી બનાવવાની હતી, એટલે ઉબેણમાં મેં મંડળી બનાવી. પછી ત્યાંથી હું ઝાંઝીશ્રી ડેમ ઉપર ગયો વિસાવદર. ત્યાં મેં લગભગ બધી કમ્પ્લીટ મંડળી બનાવી, ત્યાં મેં 12 વર્ષ જોબ કરી અને ત્યાં હું નિવૃત્ત થયો.
1: એટલે તમારા જીવનના સૌથી લાંબો સમય તમે વિસાવદરમાં પસાર કર્યો?
0: નહીં, ભેસાણમાં 25 વર્ષ મેં નોકરી કરી ઉબેન ડેમ ઉપર.
1: એટલે સૌથી વધારે ભેસાણ. એટલે આમ જોવા જઈએ તો આખો આ વિસ્તાર છે ગીર વિસ્તાર કહી શકાય કે?
0: એટલે વિસાવદર ની બધો ગીર વિસ્તાર કહેવાય, આમ ભેસાણમાં પછી એટલો ગીર વિસ્તાર નો આવે.
1: અચ્છા, તો વિસાવદરમાં આપે કેટલા વર્ષ કામ કર્યું?
0: ત્યાં મેં 12 વર્ષ કર્યું.
1: તો ત્યાં તમને ગીર વિસ્તારનો અનુભવ કેવો રહ્યો?
0: ગીર વિસ્તારમાં તો શું છે મેડમ, મોનસૂનમાં તો શું છે, અમારે ત્યાં 24 કલાક રહેવું જ પડતું હોય છે, એટલે જનાવરની ને બીક લાગે. પણ અમારી સાથે અમારા ચોકીદાર ને આ તે હોય એટલે બહુ વાંધો ન આવે, કારણ કે રાતે ફ્લડ આવતું હોય તો અમારે જોવાઈ જવું પડે કે ભાઈ આટલા ડેમનું લેવલ છે, તો પછી વધારે પાણી આવે તો અમારે આગળ કલેક્ટરશ્રીને ને બધાને જાણ કરવાની હોય, પછી રાત્રે 2 વાગ્યા હોય કે 4 વાગ્યા હોય.
1: એટલે આગળ જાણ કરે, પછી બધી પ્રજાજનોને જાણ કરવી પડે.
0: હા,
1: પછી જે ડેમના પાટિયા કે દરવાજાનું કે જે કરવાનું હોય, નિર્ણયો લેવાના હોય.
0: હા, એ માટે કલેક્ટરશ્રીને અમે જાણ કરી દઈએ, એટલે કલેક્ટરશ્રી રેડિયો દ્વારા બધા ગામડાઓને જાણ કરે કે ભાઈ અત્યારે હવે ઓવરફ્લો થવાની તૈયારી છે, તો તમારે બધાએ સાવચેત રહેવાનું.
1: બરાબર છે. એટલે આમ ટોટલ જોઈએ તો આપે કેટલા વર્ષ નોકરી કરી?
0: મેં ઓછામાં ઓછા 37 વર્ષ જેવી નોકરી કરી છે.
1: એટલે ખૂબ જ નાની ઉંમરથી નોકરી મળી ગઈ હતી.
0: એટલે 21 વર્ષની ઉંમરથી જ,
1: 21મા વર્ષે જ નોકરી મળી ગઈ હતી. એટલે જીવનનો મોટા ભાગનો સમય નોકરીમાં વ્યસ્ત તમે રહ્યા. તો હવે અત્યારે નિવૃત્તિ પછી એવું લાગે છે કે ઘણો ટાઈમ નોકરી કરી તો હવે કંઈક ઈચ્છાઓ કે અધૂરા કંઈ સપનાઓ હોય કે કંઈ શોખ હોય એ પૂરા કરવાનો સમય છે?
0: એટલે નિવૃત્ત થયો એને હું 7 વર્ષ થયા. પછી એ ગાળામાં તો અમે ક્યાંય બાળકો નાના હોય ફરવા જઈ શકાય નહીં. પછી હવે અમે અમારી રીતે, પછી મારો સન કે એમ કહે કે હાલો પપ્પા મમ્મી હાલો તમે અમારા ભેગા ફરવા, કા એમ કહે કે તમે જઈ આવો જગન્નાથપુરી, જઈ આવો કુંભના મેળામાં જઈ આવો, એવી રીતે બધે અમે ફરીએ છીએ.
1: એટલે મોટા ભાગનો સમય નોકરીમાં પસાર કરી લીધા પછી પણ હવે નિવૃત્તિમાં, અને ખાસ કરીને આપની તબિયત ખૂબ જ સારી છે એટલે હરીફરી પણ શકો છો, તો એ શોખ એક પૂરો થાય છે.
0: એમાં શું છે, પછી હું 7 વર્ષ તો થયા મને નિવૃત્તિને, પણ હું છેલ્લા 12-13 વર્ષ થયા શરીરનું એટલું ધ્યાન રાખું છું કે સવારે હું નાસ્તો નથી કરતો, બપોરે હું જમતો નથી, રાત્રે અમે 2 જણા છે ને 7 વાગે જમી લઈએ છીએ. મારે કોઈ વ્યસન નથી, ચાનું નથી, હું કોફી 2 વાર પીઉં છું, સાંજે 7 વાગે જમી લઈએ, સવારે 6 વાગે ઉઠી અને વોકિંગમાં જવાનું, સાંજે 5:30 વાગે વોકિંગમાં જવાનું. હું ડેઈલી 6 કિલોમીટરનું વોકિંગ કરું છું.
1: વાહ વાહ વાહ. તો સવારે નાસ્તો ન કરો, બપોરે ન જમો, તો કાંઈ

0: એવું લેતા હશો કે જે શરીરના સ્ટેમિના માટે જરૂર?
1: નહીં, એમાં શું છે, પછી તમને હેબિટેટ પડી જવાની છે, તમને ભૂખ લાગવાની જ નથી. પછી એને ખબર જ છે કે આપણને સાંજે 7 વાગ્યે જ જમવાનું મળશે, એટલે કોઈ ભૂખ જ નથી લાગતી. અને હું ક્યારેય ડોક્ટર પાસે ગયો નથી.
0: એટલે ખૂબ જ સારી વસ્તુ કહેવાય કે શરીરને આપણે શરીરની રીતે આપણે પણ અનુકૂળ થઈએ છીએ અને શરીર આપણી રીતે અનુકૂળ થાય છે, તો તબિયત છેક સુધી સારી રહે અને હરવું ફરવું અને આપણા શોખ ખાસ કરીને પૂરા થાય કે જે જીવન દરમિયાન આપણે પૂરા ન કરી શકેલા હોય. તો હવે હરવા ફરવા સિવાય બીજા કોઈ આપના શોખ ખરા કે જે હવે તમે પ્રવૃત્તિમાં રહો છો એમાં?
1: હા, એમાં શું છે, પછી ઘરે અત્યારે તો હું, મને તો પહેલેથી ક્રિકેટનો શોખ છે, સિવાય મ્યુઝિક ટીવી ઉપર જૂના ગીત આવતા હોય એ સાંભળવાનું, પછી મેચ ગમે એ હોય, રણજી ટ્રોફી હોય તો હાલે.
0: હા, પણ મેચ જોવાનો
1: એ બાને ટાઈમ જાય આપણો.
0: હા, એ વસ્તુ સાચી જ છે કે નિવૃત્તિની ઉંમરમાં પછી સમય પસાર કરવો પણ ખૂબ જ અગત્યનો હોય, તો જો ગમતી કોઈ પ્રવૃત્તિ મળતી હોય એમાં મેચ જોવાનો આપને શોખ છે, તો આપ ટીવી ઉપર જ મેચ જોવો છો કે ક્યારેય સ્ટેડિયમમાં પણ જોયો?
1: હા, સ્ટેડિયમમાં હું 1-2 વાર ગયો તો. એ સિવાય ઘરે છે મેં ફૂલઝાડ ને એવું બધું વાવેલું છે, એટલે એમાંય મારો 2-4 કલાકનો સમય પસાર થઈ જાય છે.
0: એટલે તમારું જીવન સરસ રીતે, નિવૃત્તિનો સમય ખૂબ સરસ રીતે ગોઠવેલો છે,
1: બહુ હાઈ ક્લાસ રીતે ગોઠવેલ છે.
0: અને આપ કહો છો કે આપ ગીતો પણ ખૂબ જ સાંભળો છો?
1: હા જી. હો,
0: તો ગુજરાતી ગીતો વધારે સાંભળો?
1: નહીં, હિન્દી ગીત અને જૂના ગીત.
0: સરસ. તો આપનું કોઈ એવું ગમતું ગીત ખરું કે જે અત્યારે શ્રોતાઓને આપણે સંભળાવીએ તો આપને પણ મજા આવી જાય?
1: હા, એ છે, એક પિક્ચર છે મનોજ કુમારનું અને સાધનાનું, અનિતા.
0: હા હા,
1: બરાબર, એનું 2 લાઈન ગાઉં છું.
0: હા હા,

0: उनको नींद उड़ जाए वो मतवाली आंखे है।
1: वाह, એટલે તમે સાંભળો તો છો અને સરસ ગાવ પણ છો.
0: નહીં, હવે ગાવાની તો ખબર નથી, આ પહેલી વાર આવી રીતે ગાયું છે મેં.
1: ના ના, ખરેખર ખૂબ જ સરસ ગાવ છો. તો તમારી જ પસંદનું ગીત આપણે શ્રોતાઓને આજે સંભળાવશું.
2: મુકેશના સ્વરમાં ગવાયેલ ફિલ્મ અનિતાનું આ ગીત. આ ગીત માટે સંગીત આપ્યું હતું લક્ષ્મીકાંત પ્યારેલાલે અને આ સરસ મજાના શબ્દો હતા આરઝુ લખનવીના. તો સાંભળીએ આ ગીત.

0: અજીતભાઈ, આ ગીત બાદ હવે એ જણાવો કે આપ જ્યારે રાજકોટમાં હો છો અને મેચ સિવાયના સમયમાં આપ કહો છો કે અહીંયા પૌત્રી સાથે રહ્યો છો, તો પૌત્રી સાથે કઈ રીતે સમય પસાર કરો છો?
1: એમાં શું છે, આમ તો જૂનાગઢ અમારું નાનું ગામ છે ગિરનારની હિસાબે, ભવનાથની હિસાબે, પણ રાજકોટ આવ્યા પછી જૂનાગઢ જેવી મજા ન આવે, કારણ કે ભીડભાડ વાળું છે રાજકોટ, એટલે અહીંયા વોકિંગ કરવામાં ને બહુ તકલીફ પડે છે, એટલે મહિનો દિવસ તો માંડ રહીએ, પછી એમથી જઈ કે હવે જૂનાગઢ વૈયા જઈએ.
0: તો અહીંયા રાજકોટમાં જ્યારે તમે એક મહિનો તો એક મહિનો રોકાવ છો, ત્યારે તમારી પૌત્રી સાથે કઈ રીતે સમય પસાર કરો છો?
1: એમાં શું છે, એને સવારની સ્કૂલ હોય છે, એટલે એના મમ્મી એને સવારે મૂકી આવે, બપોરે હું તેડી આવું, પછી સાંજે ટ્યુશનમાંથી ને બધું કમ્પ્લીટ ડાન્સમાંથી આવી જાય, પછી રાત્રે અમે થોડીક વાર એની સાથે રમીએ છીએ. પણ સિવાય કે રજાના દિવસોમાં તો અમે હોઈએ જ ઘરે, અને એ ઘરે હોય એટલે.
0: એટલે આમ તો પૌત્રીને દાદા મળે એ બહુ અગત્યનું છે, પણ અત્યારે પૌત્રી પણ ખૂબ જ બિઝી હોય છે આ જમાનામાં ભણવામાં, ક્લાસીસમાં.
1: હા, હમણાં એમની એક્ઝામ પૂરી થશે, એટલે કે દાદા મારે તો જૂનાગઢ જ આવવું છે, મને જૂનાગઢ બહુ જ ગમે છે.
0: વાહ વાહ, ખૂબ જ સરસ. એટલે અજીતભાઈ, આપ ખરેખર ભાગ્યશાળી છો કે ખૂબ જ સરસ તમારી કારકિર્દીની શરૂઆત થઈ, અને અત્યારે આપની નિવૃત્તિનો સમય પણ ખૂબ જ સરસ રીતે પસાર થાય છે, અને આપના જે અનુભવો નોકરી સમયના અત્યારે અને પ્રવૃત્તિ તમારી નિવૃત્તિ સમયના અનુભવો જે અમારા શ્રોતા મિત્રોને કહ્યા, એ બદલ શ્રોતા મિત્રો વતી, વડીલ મિત્રો વતી અને આકાશવાણી રાજકોટ વતી આપનો આભાર માનીએ છીએ. આભાર,
1: થેન્ક યુ વેરી મચ.
0: વડીલ મિત્રો, હમણાં આપ સાંભળી રહ્યા હતા, જીવનના મોટાભાગના વર્ષો નોકરી કર્યા બાદ હવે સરસ મજાની નિવૃત્તિ માણી રહેલા અજીતભાઈ ઝીલકા સાથેની મુલાકાત. આ મુલાકાત બાદ હવે સાંભળીએ એક સરસ મજાની પ્રાર્થના અને ત્યારબાદ કાર્યક્રમને સમાપ્ત કરીએ.

આકાશવાણી રાજકોટ વય વંદના પ્રૌઢાવસ્થા વટાવીને જીવન સંધ્યાની ઉંમરે પગ મૂકતા મુરબ્બીઓનો કાર્યક્રમ વય વંદના.

આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. અમારા હવે પછીના કાર્યક્રમો અમદાવાદ વડોદરા કેન્દ્રથી સહપ્રસારિત કરીશું. બસ થોડી પ્રતીક્ષા.

0: પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. ભારતીય શેરબજારમાં તેજીનો દોર યથાવત. સેન્સેક્સમાં 220 અને નિફ્ટીમાં 60 અંકોનો ઉછાળો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્તો વચ્ચે ઇન્ડોનેશિયાના જકાર્તામાં રાષ્ટ્રપતિ મહેલમાં દ્વિપક્ષીય બેઠક. બેઠકમાં ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચે કૃષિ આપત્તિ વ્યવસ્થાપન ક્ષેત્રમાં સમજૂતી કરાર થયા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિની હાજરીમાં મુલાકાતી પુસ્તિકા પર હસ્તાક્ષર કરીને ભારત ઇન્ડોનેશિયા મિત્રતાના ખાસ પ્રસંગની ઉજવણી કરી. પ્રધાનમંત્રીએ નમ્રતા અને નિસ્વાર્થ સેવાના ગુણોને પ્રકાશિત કરતું સંસ્કૃત સુભાષિત શેર કર્યું. વિશ્વભરના પ્રવાસીઓને આકર્ષતી યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ એવા પ્રતિષ્ઠિત પ્રંબાનંદ મંદિરની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે મુલાકાત લેશે. કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે જણાવ્યું કે ભારતનો ચામડું અને ફૂટવેર ઉદ્યોગ આશરે 4.5 અરબ ડોલરની નિકાસ કરે છે. અમરનાથ યાત્રા માટે યાત્રાળુઓનો છઠ્ઠો સમૂહ આજે વહેલી સવારે કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે જમ્મુના ભગવતીનગર બેઝ કેમ્પથી રવાના થયો. મોંગોલિયન ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને શાસક મોંગોલિયન પીપલ્સ પાર્ટીના નેતા નામ્બરિન એન્ખબાયારે ભારત સમર્થિત ડોર્નોગોવી ઓઇલ રિફાઇનરી પ્રોજેક્ટના નિર્માણમાં થયેલી પ્રગતિની પ્રશંસા કરી. ચીનના હુઆંગ ગાંગમાં મોટા વાવાઝોડાને કારણે વ્યાપક વિનાશ અને નુકસાન બાદ અનેક લોકોના મોતની આશંકા. વેનેઝુએલામાં આવેલા બે ભૂકંપોમાં મૃત્યુઆંક વધીને 3535 થયો. એક અઠવાડિયા કરતા વધુ સમય પછી પણ લગભગ 18,000 લોકો બેઘર. હવામાન વિભાગે ગુજરાત, તટીય કર્ણાટક, કોંકણ, ગોવા અને મધ્ય મહારાષ્ટ્રમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું. સુરતમાં ભારે વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ભરાતા સ્થાનિક કોર્પોરેટરો પાલિકાના કર્મચારીઓ સાથે મળી પાણી નિકાલ કરવા માટેની કામગીરી કરવામાં આવી. ભાવનગરનો જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ ઓવરફ્લો, 59 દરવાજા ખોલાતા નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ. તાપીનો ડોસવાળા ડેમ ઓવરફ્લો, સોનગઢમાં ડેમ છલકાતા 17 ગામો એલર્ટ પર. આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર. હવે પછી આપ 12 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો.
1: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે ફોન ઇન કાર્યક્રમ હેલો હેલો. રજૂ કરી રહ્યા છે હિના મોદી.
2: હેલો હેલો
3: હેલો હેલો કુછ તો બોલો.
2: આપકી બાતે આપકી આવાજ. હેલો આકાશવાણી, આપકી પસંદ, આપકા અંદાજ.
4: હેલો હેલો દિલ દિલ સે કનેક્ટ કરના, યેલો યેલો યે બાતે ડિરેક્ટ કરના.
2: ફોન ઇન કાર્યક્રમ હેલો હેલો. હેલો, નમસ્કાર, ગુડ મોર્નિંગ અને સ્વાગત છે આપ સૌ શ્રોતા મિત્રોનું ફોન ઇન કાર્યક્રમ હેલો હેલોમાં. હું છું આપની રેડિયો સખી હિના મોદી. આવો સાંભળીએ પહેલો ફોન કોનો છે. હેલો હેલો નમસ્કાર.
5: હેલો,
2: હાજી,
5: ખત્રી કોલોની.

0: કચ્છ નવા અંજારથી બેન વાત કરું છું. અબ્દુલ કાદર.
1: બોલો અબ્દુલભાઈ.
0: મારે આજે લતા મંગેશકરના અવાજમાં કોઈ પણ ગીત સાંભળવું છે, અથવા તો લતા મંગેશકર કે કોઈ યુગલ કલાકાર સાથે ગાયું હોય તો પણ ચાલશે, બરાબર ને? તો આજના કાર્યક્રમમાં મારી પસંદગીને ન્યાય આપવા વિનંતી, બરાબર?
1: લતાજીએ તો ખૂબ ગીતો ગાયા છે, ખૂબ ગીતો ગાયા.
0: હા, લતાજીએ ઘણા બધા ગુજરાતી,
1: એટલે અખૂટ છે, ખજાનો છે, ખજાનો છે,
0: ખજાનો છે. હા, બીજો આપણે આમાં પણ ગીત ગાયું છે ને, કસુંડીનો રંગ ગુજરાતીમાં. આમ ગુજરાતી મતલબ આપણા ગુજરાતની વાત કરીએ તો ગુજરાતી ફિલ્મી ગીતોમાં પણ ઘણા બધા ગીતો ગાયા છે અને ફિલ્મી રચનાઓ પણ ગાઈ છે. તે વરસાદ અમદાવાદમાં,
1: અમદાવાદમાં વરસાદ જોઈએ એવો નથી, પણ તમારે કચ્છમાં કેવો વરસાદ છે?
0: અમુક જગ્યાએ છે, અમુક જગ્યાએ નથી, એવું છે. આપણે મહારાષ્ટ્રમાં તો ઘણો જ છે વરસાદ. ના, કચ્છમાં શાંતિ છે. ના, એવો સામાન્ય એવો ઝાપટો, ન જેવો ઝાપટો આવ્યો તો 3-4 દિવસ પહેલા, પછી કઈ નથી. જેમ ઘેરાયેલું છે પણ વરસાદ નથી, એમ ગરમી ઉપરાંત વધારે છે.
1: વલસાડ બાજુ, સૌરાષ્ટ્ર બાજુ, દક્ષિણ ગુજરાત તો આખું પાણી પાણી છે. માંગરોળ, જુનાગઢ, એટલે આમાં કેવું છે અબ્દુલભાઈ કે પોકેટ સિસ્ટમ થઈ ગઈ છે, કે કોઈ એક જગ્યાએ અઢળક વરસાદ પડી જાય છે અને કોઈ જગ્યાએ બિલકુલ વરસાદ નથી હોતો. એટલે આ બધી એક અલનીનોની અસર જ છે ને?
0: હા, અલનીનોની અસર છે, સાચી વાત છે. અલનીનોની જે અત્યારે આપણે જાહેરાત વાંચતા હતા ને અખબારોમાં, રેડિયોમાં, એના લીધે વરસાદ નો આ વખતે કઈ નક્કી નથી. પડશે તો પડશે, નહીં પડે તો નહીં પડે.
1: એટલે ક્યાંક લીલો દુકાળે પડે ને ક્યાંક સૂકો પણ પડે, એવું પણ બને.
0: હા, એ તો છે.
1: અને અમુક સિસ્ટમ એટલી બધી સક્રિય થાય કે ત્યાં પુષ્કળ વરસાદ હોય.
0: ના ના, બરાબર છે.
1: સંભળાવીએ તમારી પસંદગીનું આ ગીત.

0: હેલો હેલો નમસ્કાર.
1: હેલો આકાશવાણી.
0: જી બોલો.
1: હા મેડમ, હું સાબરમતી થી બોલું છું. વિવેકભાઈ
0: બોલો. વિવેકભાઈ
1: પથ્થર કે સનમ નું ટાઇટલ સોંગ સાંભળવું.
0: સંભળાવીએ. શું કરો વિવેકભાઈ?
1: હા હું રિટાયર્ડ પર્સન છું.
0: બાકી પ્રવૃત્તિમાં શું કરો?
1: બાકી પ્રવૃત્તિમાં તો બસ ઘરે પેપર વાંચી અને તમારા પ્રોગ્રામો જોઈએ.
0: સાંભળો છો? વિવિધ ભારતીમાં બીજા કયા કયા પ્રોગ્રામ્સ ગમે છે?
1: સખી સહેલી છે, પછી સેહતનામા છે, સાંજે પછી પેલું હવા મેલ આવે ને એ હું ખાસ જોઉં છું.
0: 8 વાગે જે આવે છે રાત્રે, વર્ષોથી આવે છે, એટલે અલગ અલગ ટોપિક ઉપર એ પ્રોગ્રામ આવે છે, તો એ તમને ખૂબ ગમતો હશે. નાટિકા આવે છે, તો વિવેકભાઈ સંભળાવીએ તમારી પસંદગીનું આ ગીત.

0: નમસ્કાર. હલો હલો,
1: હું મસ્કો તાલુકા અમદાવાદ જિલ્લાના બીતિયા ગામ થી વાત કરું છું. મારું નામ સુરેશભાઈ છે. તમારું નામ હિનાબેન વાત કરો છો?
0: હા સુરેશભાઈ, શું કરો છો?
1: અત્યારે મોબાઈલ ની દુકાન છે, હું બ્લાઇન્ડ માણસ છું, મને દેખાતું નથી. મને તમારો અવાજ બહુ સુંદર લાગે છે, સારો લાગે છે.
0: ખુબ આભાર, થેન્ક યુ.
1: અને તમારા કાર્યક્રમ નિયમિત શ્રોતા મિત્રો, બધા જ સાંભળું છું. હું તમારો જૂના નવા શ્રોતા મિત્રો, એટલે છેલ્લા 25 વર્ષથી રેડિયો સાંભળું છું. 25-26 વર્ષ.
0: તો સુરેશભાઈ, તમે મોબાઈલ ની દુકાન માં કામ કરો છો તો તમને દેખાતું ઓછું છે કે બિલકુલ કદાચ દેખાતું ન હોય, તો તમે એને કેવી ફીચર્સ?
1: બિલકુલ ન દેખાતું, એટલે મોબાઈલ એટલે બીજા મારા ભાઈ હોય ને.
0: હા હા, તો તમે ત્યાં પ્રવૃત્તિ શું કરો છો મોબાઈલ ની દુકાન માં?
1: પ્રવૃત્તિ તો હું કઈ નઈ, મારે દર મહિને પેન્શન મળે છે, 1000 રૂપિયા મળે છે.
0: તો દુકાન માં ખાલી બેસો છો કે નાનું મોટું કઈ ત્યાં પણ કામ કરો છો?
1: જે ચાર્જર હોય એવું બધું મારે આપવાનું, મોબાઈલ રિપેર તો ભાઈ કરે.
0: પછી તમને ખબર પડી જાય કે કયા મોબાઈલ નું કયું ચાર્જર ક્યાં પડ્યું છે, શું છે?
1: એવું મને ખબર પડી જાય, કેમ કે મારે પ્રેક્ટિસ માટે ભગવાન ની દુઆ તરફથી, અને મને એટલી બધી બુદ્ધિ છે કે મને બધામાં ખબર પડે, પૈસામાં ખબર પડે, નોટોમાં ખબર પડે, બધામાં મને ખબર પડે.
0: એ તમે જાણી શકો છો કે કઈ નોટ આવી છે પૈસા ની?
1: એટલે 500 ની હોય, 100 ની હોય, 200 ની હોય, એટલે ખબર પડી જ જાય.
0: ક્યાં બાત હૈ, બહુ સરસ કહેવાય.
1: ખાલી મોબાઈલ માં બધી ખબર છે બેન, પણ આ તો ખાલી મોબાઈલ રિપેરિંગ જ નહીં કરતા ફાવતું મને, બીજી તો બધી ખબર પડે મને.
0: અરે વાહ, બહુ સારું કહેવાય. તો તમે બ્રેલ લિપિ કે એવું કઈ ભણેલા છો?
1: આપડે પેલું જે મણકા વાળું આવે એ તો ભણેલો છું. હા, એ તો મને ભણાયેલો છે મેડમ બેને, મને લગભગ 8 ધોરણ સુધી ભણેલો છે બધું. એમ તો અભ્યાસ કરેલું છે મેં 8 ધોરણ સુધી. મોબાઈલ મારા જાતે, હું તમારો નંબર હોય ને તો તમારો નંબર હું જાતે લગાવું, મને બધી ખબર પડે.
0: મોબાઈલ માંથી જાતે લગાવો છો?
1: અત્યારે તમે જાતે જ ફોન લગાવે ને, મારું મગજ એકદમ દિમાગ વાળું છે અને કોમ્પ્યુટર જેવું છે.
0: બસ ભગવાન કરે કે આવું ના આવું તમે જિંદગીમાં તમારું દિમાગ સરસ ચાલતું પણ રહે અને કોમ્પ્યુટર નોન સ્ટોપ ચાલે તમારી લાઈફમાં.
1: મારે ગીત સાંભળવું છે પેલું, આપણે બોર્ડર પિક્ચર નું આવે છે, સંદેશે આતે હૈ હમે તડપાતે હૈ, એ ગીત ની ફરમાઈશ મારે કર્યું છે. એ ગીત મારું જરૂર થી સંભળાવી દેજો.
0: જરૂર સંભળાવીએ તમારી પસંદગી નું આ ગીત સાંભળો.

0: હેલો હેલો નમસ્કાર
1: હેલો નમસ્કાર હેલો હું અમદાવાદ કર્મભૂમિ ફાર્મ હાઉસ માંથી કનુભાઈ વાત કરી રહ્યો છું. મેડમ
0: બોલો. કનુભાઈ,
1: અને અત્યારે તો વરસાદ હવે પડી ગયો છે એટલે થોડી ઠંડક થઈ ગઈ.
0: વરસાદ પડે સૌને ગમે, ખેડૂતો રાહ જોઈને બેઠા હોય વરસાદની, ઘરમાં લોકો પણ રાહ જોઈને બેઠા હોય કે ક્યારે વરસાદ આવે, બાળકો પણ રાહ જોઈને બેઠા હોય કે વરસાદ આવે અને એ ધીંગા મસ્તી ને બહાર રોડ ઉપર દોડી જાય ને વરસાદમાં નહાય ને છબછબિયા કરે ને. એ વર્ષોથી આ પરંપરા ચાલુ જ છે કે વરસાદની રાહ જોતા જ હોય, પશુ પક્ષી માણસો બધા જ વરસાદની રાહ જોતા હોય અને જ્યારે મેહુલો વરસે, મેહુલો ગરજે ત્યારથી
1: આનંદ આવે,
0: આનંદ આનંદ થઈ જાય.
1: હા
0: જી.
1: મારે હવે એક મેડમ છે ને, મારે મારી બાણી છે, એનું નામ કોમલ છે. બાણો આવે છે ને એટલે એની ખુશીમાં એક મારે ગીત સાંભળવું છે મેડમ. ફિલ્મ નું નામ છે આદમી ખીલો ના, રાત ઢલતી નથી સત્તા ખીલતા નહીં, મેરા મુન્ના બડા બડા સલોના હૈ. આ ગીત મારે મેડમ સાંભળવું.
0: જરૂર સંભળાવી.

0: नमस्कार, हेलो।
1: हेलो, नमस्कार।
0: हाँ जी, बोलो।
1: जी, हूँ मनोज ठाकुर बात करूँ छू, तालुको सोई गाम वावखरा गाम मोरवाड़ा।
0: बोलो,
1: કેમ છો બેન?
0: એકદમ મજામાં.
1: મેં બેન તમને પછી મારો ફોન લાગ્યો છે. કેવો વરસાદ અંદાજ વરસાદ છે? અમારા હજુ નથી થયો.
0: વાવણી લાયક વરસાદ પણ નથી થયો?
1: ના, બિલકુલ નથી. અત્યારે અમુક જગ્યાએ પડ્યો છે, પણ અમારા અહીંયા સોઈગામ તાલુકામાં તો છે જ નહીં.
0: બરાબર બરાબર. બોલો, કયું ગીત સાંભળવું છે?
1: આશા રાખીએ કે વરસાદ પણ આવે અને વરસાદ આધારિત ગીત સાંભળવું છે આજે. કિલોમીટર બાગી
0: સંભળાવીએ તમારી પસંદગીનું ગીત.
1: અમે નામ લેવા માંગુ છું બેન. ઘરના સભ્યો છે રાજુભાઈ, પ્રિયાંશી, યુવા, નયનસિંહ, એમાં જે મારું આકાશવાણી ગ્રુપ છે, એમાં છે ધીરજભાઈ રબારી, અબ્દુલ કાદર ખત્રી, પીકે પરમાર ગાંધીનગર થી, જીગ્નેશભાઈ ખારવા છે, અલ્પાબેન અંજાર થી છે, કલ્પાબેન ઉપાધ્યાય છે. આ બધા મિત્રો મેં નિયમિત આપવા કાર્યક્રમ.

0: હેલો નમસ્કાર.
1: હેલો હેલો.
0: હા જી.
1: હા, હું સરસપુર નિર્મળમાંથી ઈશ્વરભાઈ પટેલ બોલું.
0: બોલો ઈશ્વરભાઈ.
1: એમ મજામાં?
0: એકદમ મજામાં ઈશ્વરભાઈ.
1: હા, ઘણા ટાઈમ પછી ફોન લગાવો તો લાગી ગયો, વચ્ચે લાગતો નતો.
0: બીજા શ્રોતાઓને પણ ચાન્સ આપે ને. શું કરો છો ઈશ્વરભાઈ?
1: હા, મારે તો પેલું ગાર્મેન્ટ નું ચાલે છે ને, મારે ગીત સાંભળવું હતું.
0: કયું?
1: હા, ત્યાં સાબન નું છે ને, મેઘારે મેઘાવો.
0: જી,
1: ચાલુ થઈ ગયો છે બે ત્રણ દિવસથી અહિયાં, ચાલુ છે અમદાવાદ માં. ગામડે બી સારો થઈ ગયો છે, ગામડે વાવણી વાવણી ક્લિયર થઈ ગઈ છે.
0: બરાબર છે. એટલે તમારું કોઈ ગામ છે ખરું?
1: હા, મારું ગામ છે ને, દેગામ ની આગળ છે, દેવકર ના મુવાડા ગામ છે મારું.
0: બરાબર. અને ત્યાં ખેતર છે તમારે?
1: હા, મારું ખેતર છે, અત્યારે ત્યાં હું ગામડે જ આવ્યો છું. મેં ફોન લગાવ્યો.
0: તો શું વાવ્યું છે?
1: હજુ તો વાવવાનું છે, મગફળી કરવાની છે, બે દિવસ પછી ચાલુ કરવાની છે.
0: બાકી મગફળી ઉપરાંત બીજું કઈ પાક લો છો? કઠોળ કે એવું કઈ?
1: હા, એવી ચાલે છે ને.
0: અચ્છા.
1: કઠોળ માં મગ છે.
0: અને કેટલા લોકો ખેતરમાં કામ કરે છે?
1: કામ તો અમે અડધા ભાગે જ આપી શકીએ છીએ ત્યાંના ખેડૂતોને.
0: બરાબર.
1: અમે મુરંદાજમાં રહીએ એટલે અમારી ખેતી વાળી છે, તો ત્યાં ગાડી આપી દઈએ. તો અત્યારે જો વરસાદ થયો હતો તો ગામડે આવ્યા
0: હતા,
1: ચલો ટ્રાય કરીએ, જો લાગી જાય તો.
0: વાતાવરણ તો ખુબ સરસ હશે અત્યારે.
1: વાતાવરણ સારું છે.
0: ચાલો તમને સંભળાવીએ તમારી પસંદગીનું પ્યાસા સાવન ફિલ્મ નું આ ગીત.

0: મિત્રો, આ ગીત સાથે જ આજનો ફોન ઇન કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. આશા રાખું છું આજનો આ કાર્યક્રમ આપને ગમ્યો હશે. અને જો તમે પણ હેલો હેલો કાર્યક્રમમાં ભાગ લેવા ઇચ્છતા હોવ તો દર સોમવારે સવારે 10 થી 11 વાગ્યા દરમિયાન અમને ફોન કરવાનું ભૂલતા નહીં. ફોન કરવા માટે અમારો નંબર નોંધી લેશો, 079-2754-2672, અને બીજો નંબર છે 079-2754-1942. આ નંબર પર ફોન કરો અને અમારી સાથે વાત કરો તો અમે સંભળાવીશું તમારી પસંદગીના ગીતો. તો મિત્રો, આપની રેડિયો સખી હિના મોદીને હવે આપો રજા. નમસ્કાર.
1: હેલો
2: હેલો આપકી બાતે આપકી આવાજ.
0: હેલો આકાશવાણી,
1: આપકી પસંદ આપકા અંદાજ.
3: હેલો હેલો, દિલ દિલ સે કનેક્ટ કરના, યેલો યેલો યે બાતે ડિરેક્ટ કરના.
1: ફોન ઇન કાર્યક્રમ હેલો હેલો.
4: આજે આકાશવાણીનો અમદાવાદ વડોદરા કેન્દ્ર બપોરના 11:45 થઈ રહી છે. પ્રસ્તુત છે ગેરફિલ્મી હિન્દી ગીતોનો કાર્યક્રમ. કાર્યક્રમના આરંભે સાંભળીએ અદનાન સામીને.

ગેર ફિલ્મી હિન્દી ગીતોનો કાર્યક્રમ આપ સાંભળી રહ્યા હતા. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. બપોરના 12 થવા જઈ રહ્યા છે. સાંભળીશું અત્યાર સુધીના મુખ્ય સમાચાર.

પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્તો સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધિત કરી રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, 2018માં સ્થાપિત વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી હવે નવી ઊંચાઈઓ સર કરી રહી છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે આજથી ભારત ઇન્ડોનેશિયા ભાગીદારીનો એક સુવર્ણ અધ્યાય શરૂ થશે. ઇન્ડોનેશિયાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને તેનું સર્વોચ્ચ સન્માન બિન્તાંગ આદિપૂર્ણ ઓફ ઇન્ડોનેશિયા રિપબ્લિક એનાયત કર્યું. ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચે અનેક મહત્વપૂર્ણ સમજૂતી કરારો વિનિમય થયું. ભારત આવતીકાલથી કેરળના કોચીમાં શરૂ થનાર 2 દિવસીય બ્રિક્સ મહિલા મંત્રીસ્તરીય બેઠકનું આયોજન કરશે. રાજસ્થાનના જયપુરમાં એક ટ્રક રેલિંગ સાથે અથડાતા 3 બાળકોના મોત અને 2 લોકો ઘાયલ. જમ્મુ કાશ્મીરના ડોડામાં અચાનક પૂર આવતા અનેક બાંધકામો અને વાહનોને નુકસાન. ભારે પૂરના લીધે સાવરકુંડલા અમરેલી રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ભારે નુકસાન થતા વાહન વ્યવહાર બંધ. દાદરા અને નગર હવેલીમાં આભ ફાટ્યું. 2 કલાકમાં 11 ઇંચ વરસાદ ખાબકતા દમણગંગા નદી 2 કાંઠે. તાપી જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે વ્યારા, ડોલવણ, વાલોડ અને સોનગઢ તાલુકાના 26 માર્ગ બંધ હાલતમાં. ભારે વરસાદના પગલે ટ્રેન વ્યવહાર પર અસર. રેલવે તંત્ર અને વલસાડના સાંસદ ધવલ પટેલે મુસાફરો માટે વિશેષ વ્યવસ્થા કરી. દક્ષિણ ગુજરાત અને મુંબઈમાં ભારે વરસાદ વરસતા રેલવે વ્યવહાર ખોરવાતા કેટલીક ટ્રેનો રદ કરવામાં આવી તો કેટલીક ટૂંકાવવામાં આવી. આજથી પોરબંદર સૌરાષ્ટ્ર આઝમગઢ એક્સપ્રેસ, બાંદ્રા હિસ

કાર એક્સપ્રેસ, બાંદ્રા જયપુર એક્સપ્રેસ, બાંદ્રા જામનગર, સુરત બાંદ્રા અને સુરત વિરાર અને દહાણુ મેમુ ટ્રેનને રદ કરવામાં આવી. ફૂટબોલમાં બેલ્જીયમે અમેરિકાને 4-1 હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન મેળવ્યું. પુરૂષ ક્રિકેટમાં ભારત આજે 5 મેચની શ્રેણીની 3જી T20 આંતરરાષ્ટ્રીય મેચમાં ઇંગ્લેન્ડ સામે ટકરાશે. અમરનાથ યાત્રા માટે યાત્રાળુઓનો 6ઠો સમૂહ આજે વહેલી સવારે કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે જમ્મુના ભગવતીનગર બેઝ કેમ્પથી રવાના થયો. ચીનના હુઆંગગાંગમાં મોટા વાવાઝોડાને કારણે વ્યાપક વિનાશ અને નુકસાન બાદ અનેક લોકોના મોતની આશંકા. આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર. હવે પછી આપ બપોરે 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.

આજે આકાશવાણીનું અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર બપોરના 12:02 થઈ રહી છે. પ્રસ્તુત છે ગુજરાતી ગીતોનો કાર્યક્રમ.

રામાનુજની રચના આપ સાંભળી રહ્યા હતા કવિતા કૃષ્ણમૂર્તિના સ્વરમાં. મિતાલી સિંઘ ભૂપિન્દરસિંહને સાંભળીએ. રચના છે તુષાર શુક્લની.

ગુજરાતી ગીતોનો કાર્યક્રમ આપ સાંભળી રહ્યા હતા. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રો પરથી કરવામાં આવ્યું. હવે પ્રસ્તુત છે મહિલાઓ માટેનો કાર્યક્રમ સહિયર.

0: ઓછા વ્યાજમાં લોન જોઈએ, એ પણ એપથી. વાહ,
1: વસાણો.
2: અજાણ્યા એપથી બચો.
3: આરબીઆઈ કહે છે,
2: જાણકાર બનો, સતર્ક રહો.
4: નમસ્તે બહેનો, નમસ્તે ધારાબેન.
5: નમસ્તે બહેનો, નમસ્તે જીજ્ઞાબેન.
4: ધારાબેન, આપણે બહેનોને કહીએ કે આંખમાં એકાદ સપનું આજ સત્તર વાવીએ, કાલને અજવાળવી છે, કંઈક નક્કર વાવીએ.
5: હું મટીને તું મટીને થઈ શકીશું આપણે, શક્યતાઓ પૂરતી છે, એક અવસર વાવીએ.
4: એમ ઘરડા ઘર તણો વિસ્તાર પણ અટકી શકે, બસ ઉછરતી પેઢીઓમાં ક્યાંક આદર વાવીએ.
5: એક સાચા સ્મિતથી દુનિયા જીવાતી હોય છે. બોલ, શાને આંસુઓ પીડા કે કડતર વાવીએ.
4: પાક લણવો છે હવે કરુણા તણો, સમજણ તણો, માનવીના મૂળમાં પહોંચીને ઈશ્વર વાવીએ.
5: વારસામાં જો કવિતા કેટલી સધ્ધર મળી, નવ કવિનો શબ્દ થઈ જઈએ ને નવતર વાવીએ.
4: ક્યાં વધારે પામવાની કોઈ ઈચ્છા રાખીએ, એકમાંથી બસ અઢી થઈ જાય અક્ષર વાવીએ.
5: તો એવા અઢી અક્ષરનો આપણા વચ્ચેનો જીજ્ઞાબેન સંબંધ છે, પ્રેમનો. આપણા વચ્ચેનો અને સહિર કાર્યક્રમ સાંભળતી બહેનો વચ્ચેનો સંબંધ.
4: અને આ જે પ્રેમનો સંબંધ છે ને, અને બહેનો, આ પ્રેમનો સંબંધ છે ને, એ એકદમ પારદર્શક છે.
5: કે જ્યાં અમે તમારી સાથે અને તમે અમારી સાથે લાગણીની પરસ્પર વહેંચણી કોઈ જાતના સંકોચ વિના કરો છો, અને એ જ તો સાચો સંબંધ કહેવાય.
4: અને જ્યારે આવા પ્રેમના સંબંધની વાત થતી હોય ને, ત્યારે કંઈક આવું ગણગણવાનું પણ મન થઈ જાય. હો તારાબેન,

0: બહેનો, યત્ર નાર્યસ્તુ પૂજ્યંતે રમંતે તત્ર દેવતા. જ્યાં નારીની પૂજા થાય છે ને ત્યાં દેવતાઓનો વાસ છે એવું કહેવાય છે. પણ ધારાબેન, આપણે એમ કહીએ તો કે જ્યાં નારી અને તેની આસપાસની સ્વચ્છતા હોય છે ને ત્યાં જ લક્ષ્મીનો વાસ હોય છે.
1: હા હો જીજ્ઞાબેન, એકદમ સાચી વાત. આપણે ઘરની લક્ષ્મી કહેવાઈએ. સવારથી સાંજ સુધી આપણે ઘરને ચમકાવવા કેટલી મહેનત કરીએ છીએ. પણ આજે આપણે વાત એ કરવાની છે કે આ સ્વચ્છતા માત્ર ઘરના ઉંબરા સુધી સીમિત ન રાખીએ અને એને આપણી એક આદત બનાવીએ.
0: જુઓ બહેનો, રસોડું છે ને એ આપણી ઔષધ શાળા છે. જો ત્યાં આપણે સ્વચ્છતા રાખીશું ને તો હોસ્પિટલના ખર્ચમાંથી આપોઆપ બચી શકીશું.
1: અને આપણે એમ થાય કે રસોડું તો આપણું સ્વચ્છ જ હોય છે, પણ એમાં ઘણી બધી એવી નાની નાની બાબતો હોય છે કે જે આપણે ધ્યાનમાં લેવા જેવી હોય છે. એવી જ એક નાની બાબતની વાત કરીએ ને તો એ છે વાસણ ધોવાના આપણા સ્ક્રબર. દર અઠવાડિયે આપણે એને ખરેખર ગરમ પાણીમાં સાફ કરીને બદલવા જોઈએ. તમને એમ થાય કે સ્ક્રબરમાં શું હતું, પણ એ સ્ક્રબરમાં પણ થોડો થોડો અઠવાડ રહી જતો હોય ને એ અઠવાડિયે કે 10 દિવસે એમાંથી સૂક્ષ્મ બેક્ટેરિયા અને વાયરસનું સર્જન કરે અને જે આપણા વાસણમાં લાગી શકે અને વાસણ દ્વારા આપણા શરીર સુધી પણ પહોંચી શકે.
0: એવી જ રીતે બહેનો, રસોડાના પ્લેટફોર્મ પર પણ એઠવાડ ન રહેવા દો. જો રસોડામાં પ્લેટફોર્મ છે ને એ મહત્વનો વિભાગ છે. જો ત્યાં કોઈક એઠવાડ હોય, ગંદકી હોય, તો ત્યાં નાના નાના સૂક્ષ્મ બેક્ટેરિયાઓ થતા હોય, જીવાત થતી હોય, તો જો એ પ્લેટફોર્મ ગંદુ હોય ને તો આ બધા બેક્ટેરિયા એના પર મારો કરે છે અને એનું ઘર બની જાય છે. એટલે સૌથી મહત્વની વાત કે રસોડાનું પ્લેટફોર્મ તમે એકદમ ચોખ્ખું રાખો.
1: કારણ કે આપણે આપણા ઘરના વાલા એવા સ્વજનોની દરેકની પ્રિય વસ્તુઓ બનાવવી હોય તો પ્લેટફોર્મ ઉપર જ બધી વસ્તુઓ બનાવી અને ત્યાં જ આપણે મૂકીએ પણ ખરા. એટલે કહેવાનો મતલબ કે જ્યાં આપણે આપણા શરીરમાં જે ખોરાક જાય છે એ મૂકવાની જગ્યા એ પ્લેટફોર્મ છે, એ અગત્યનો ભાગ છે. જો એ ચોખ્ખું ન હોય અને ત્યાં જીવાત ફરતી હોય તો એ રસોઈમાં પણ જવાની જ.
0: બહેનો, આપણે ઘણીવાર ઘર સાફ કરીને કચરો પણ શેરીમાં નાખી દઈએ છીએ. પણ જો બહેનો, જો શેરી ગંદી હોય તો ત્યાંથી માખી અને મચ્છર ઉડીને પાછા આપણા ઘરમાં જ આવવાના છે. એટલે આપણે મારું ઘર નહીં પણ મારું ગામ સ્વચ્છ હોય એવો અભિગમ રાખીએ. અને જો આપણે એવો અભિગમ રાખીશું ને તો જેમ મારું ઘર સ્વચ્છ રહેશે, મારો મહોલ્લો સ્વચ્છ રહેશે, મારું ગામ સ્વચ્છ રહેશે, તો આપોઆપ આપણું રાજ્ય અને રાષ્ટ્ર પણ સ્વચ્છ રહેશે.
1: અને એટલે જ કોઈએ કહ્યું છે ને કે ઘરનો ઉંબરો ત્યારે જ દીપે જ્યારે આંગણું સાફ હોય.
0: અને નારીની શોભા ત્યારે જ વધે જ્યારે સ્વચ્છતા એનો સ્વભાવ હોય.
1: અને આમે કચરો ડબ્બામાં નાખવું ને એ એક જાતનું મેનર પણ છે. આપણે મોટી મોટી મેનરની વાતો કરીએ પણ હાલતે ચાલતે ક્યાંય બારે પબ્લિક પ્લેસ ઉપર પણ જાહેર સ્થળોએ જતા હોઈએ ત્યારે નાસ્તાના પાઉચ હોય, પાણીના પાઉચ હોય, એ બધું આપણે હાલતા જઈએ અને રસ્તે ફેંકતા જઈએ છીએ. તો આ ટેવ પણ બહુ કહેવાતી નાનકડી છે પણ અસર ખૂબ મોટી છોડીને જાય છે.
0: તો બહેનો, આજે અમે તમારા માટે એવો જ સરસ મજાનો વાર્તાલાપ લઈને ઉપસ્થિત થયા છીએ.
1: સ્વચ્છતાનો સાથ, પ્રગતિનો હાથ. અને આ વાર્તાલાપ આપી રહ્યા છે ઉષા ઠક્કર.
2: નમસ્તે બહેનો, આપણા જીવનમાં સ્વચ્છતાનું ઘણું મહત્વ છે. જ્યાં સ્વચ્છતા ત્યાં સુંદરતા, જ્યાં સ્વચ્છતા ત્યાં પવિત્રતા, જ્યાં સ્વચ્છતા ત્યાં દિવ્યતા, જ્યાં સ્વચ્છતા ત્યાં તંદુરસ્તી. આ સૂત્રો આપણે જીવનમાં વણી લેવો જોઈએ. ગાંધીજીએ તો આગળ વધીને જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુતા એવું સૂત્ર આપ્યું છે. શરીરની તંદુરસ્તી માટે શરીરની સ્વચ્છતા ખૂબ જરૂરી છે. આપણે હાથ, પગ, આંખ, મન, નાક, નળી, વાળ, દાંત, ચામડી વગેરે અંગોની સફાઈ જરૂરી છે. આપણા કપડાં સ્વચ્છ અને શરીર સ્વસ્થ રાખે છે. આથી આપણું શરીર તાજગી અનુભવે છે અને ઉત્સાહમાં વધારો થાય છે. જાહેર આરોગ્ય જેવા કે ઘર, મહોલ્લાની નિયમિત સફાઈ રાખવી જોઈએ. ઘર સુંદર હોય અને રાસ રસેલું હોય, પરંતુ જો તે ઘરને સ્વચ્છ રાખવામાં ન આવે તો જેવું જોઈએ તેવું સુંદર અને આકર્ષક દેખાતું નથી. ઘરની આસપાસનો વિસ્તાર પણ સ્વચ્છ હોવો જોઈએ. ક્યાંય ગંદકી કે કચરો નાખવો નહીં. કચરામાં ઢગલા ન થવા દેવા જોઈએ. કચરાના ઢગલામાંથી દુર્ગંધ પ્રસરે છે અને જંતુઓ દરેક જગ્યાએ રોગચાળો ફેલાય છે. આ રોગચાળો આપણને નુકસાન કરે છે. તે પહેલા કચરો કચરા ટોપલીમાં નાખવાની આદત રાખી. આપણો દેશ ગામડાનો બનેલો છે. લોકોમાં કેળવણીનો અભાવ જોવા મળે છે અને પરિણામે ગંદકી

કીનો પાર નથી હોતો. લોકોના ઘર આંગણામાં જ ઉકરડા બની જાય છે. લોકો ખુલ્લામાં કુદરતી હાજતે જાય છે, તેથી માખી અને મચ્છરનો બેસુમાર ઉપદ્રવ થાય છે. લોકો ગમે ત્યાં થૂકે છે અને પોતાનું નાક સાફ કરે છે. આથી ગામડાના લોકો અને રોગના ભોગ બની જાય છે. શહેરોમાં અને ચાલીઓમાં અને પોળોમાં લગભગ દરેક જગ્યાએ આવી જ પરિસ્થિતિ પ્રવર્તી છે. મહાત્મા ગાંધીજીએ સફાઈને ખૂબ જ મહત્વ આપ્યું હતું. તેમણે આશ્રમવાસીઓને સ્વચ્છતાના પાઠ શીખવ્યા હતા. આથી આશ્રમવાસીઓ રોજ સવારે સફાઈ કામ કરતા એમની સાથે ગાંધીજી પણ સફાઈમાં જોડાઈ જતા. કેટલીક શાળાઓમાં શિક્ષણ કાર્યની શરૂઆતમાં સફાઈ કાર્યક્રમ રાખવામાં આવે છે. નઈ તાલીમ સે શરૂ હોતી હૈ, આ છે બુનિયાદીનું શિક્ષણનું સૂત્ર. વળી શ્રામ શિબિરો અને સામૂહિક સફાઈ એ આપણી આસપાસના વિસ્તારને સ્વચ્છ રાખવાનો મહાન યજ્ઞ છે. આ યજ્ઞ કાર્યમાં સૌ જોડાય અને બીજાને પણ પ્રેરિત કરીએ. સ્વચ્છતા એ મહાન અભિયાન. સ્વચ્છતા મેં દીજીએ અપના યોગદાન. સ્વચ્છતા જાળવવાની જવાબદારી ગ્રામ પંચાયતની શહેરોમાં શુદ્રાયની હોય છે. સાથે પ્રવૃત્તિમાં લોકોનો સાથ સહકાર એટલો જ જરૂરી છે. કરો ન કિસી કા ઇંતજાર, દેશ હૈ સબકા બઢાવ. સ્વચ્છતા અભિયાન. આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સ્વચ્છતા અભિયાન ગાંધી જયંતિ એટલે કે 2 ઓક્ટોબર 2014 સ્વચ્છતા અભિયાન અને જાહેર રસ્તામાં કચરો ફેંકો નહીં, થૂક થૂકદાનીમાં નાખવું, તળાવમાં કચરો ફેંકવો નહીં, પોતાની સંતાનોને નાનપણથી સ્વચ્છતાના પાઠ ભણાવવા જોઈએ, બાળકોને ડસ્ટબિનનો ઉપયોગ કરતા શીખવવો જોઈએ. અને આમ પણ આપણે આપણી ધરતી માતાને સ્વર્ગથી અધિક માનીએ છીએ, ત્યારે એને ગંદકીથી મુક્ત કરવાની જવાબદારી આપણી જ છે. આપણી ભારતીય સંસ્કૃતિ હંમેશા સ્વચ્છના ગુણગાન ગાયા છે. એ એક જવાબદારી શેરી તરીકે આપણા માત્ર ઘરમાં જ નહીં પણ આપણા આજુબાજુ આપણા ફળિયામાં શહેરના જાહેર રસ્તાઓ જાહેર સ્થળોમાં સ્વચ્છતા જાળવી રાખવાના પ્રયત્ન કરી લોકોને સામેલ કરીએ. આપણે આપણા ઘરના બહારના વાતાવરણમાં સાથે શું લેવા દેવા, સ્વચ્છતાની બાબતમાં આ વિચાર બિલકુલ ખોટો છે. જેમ કે ચૂલામાં સળગતા લાકડાનો છેવટનો ભાગ પોતાને સળગ્યા વિના માને પણ તે સળગ્યા વગર રહેતો નથી. જેવું છે તમારા ઘરની બહાર પણ જો સ્વચ્છતા નહીં હોય તેની માઠી અસર તમારા આરોગ્ય પર ચોક્કસ થવાની. એટલે આપણે જ્યારે પણ કોઈ જાહેર સ્થળે જતા આવતા હોય ત્યારે તેની સ્વચ્છતાનો પણ પૂરેપૂરો ખ્યાલ રાખવો જરૂરી છે. આપણે જોઈએ છીએ કે મોટે ભાગે જાહેર સ્થળો જેવા કે બાગ બગીચા, બસ સ્ટેશન, સરકારી હોસ્પિટલ વગેરે ગંદકીથી ઉભરાતા હોય છે. ત્યાં સ્વચ્છતાનું સામ્રાજ્ય જોવા મળે છે. આપણે એવું માની લઈએ છીએ કે જાહેર સ્થળોની જવાબદારી સરકારની પણ આપણી માન્યતા ખોટી છે. એ જવાબદાર નાગરિક તરીકે આપણે વર્તીએ તો આવા સ્થળોને સ્વચ્છ જરૂરી બનાવી શકાય છે. સવાલ છે સંકલ્પનો. એની શરૂઆત આપણાથી જ થવી જોઈએ. પોતે જ આપણા ચોકીદાર બનીએ. એ તો સ્વચ્છતા માટે બીજા તરફ જોવું નહીં પડે. આપણી માન્યતા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ સ્વચ્છ ભારતનું સ્વપ્ન જોયું છે. એમના સ્વપ્નને ભારતવાસીઓએ સાકાર કરવાનું છે. એ એક ભારતવાસીનો ધર્મ શું છે, આપણી ફરજ શું છે, તેનો વિચાર આપણા બધા એટલે કે નાના મોટાએ સૌએ કરવો જ જોઈએ. સ્વચ્છ રીતભાત આપણા સ્વસ્થ જીવન માટે ખૂબ જ જરૂરી છે. સ્વચ્છતા મેં રખીએ ધ્યાન, સ્વચ્છતા એ દેશ બનેગા મહાન. સ્કૂલ અને કોલેજમાં સ્વચ્છતા પર વિવિધ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. આજના દિવસોમાં એ એક ખૂબ જ મહત્વપૂર્ણ કાર્ય છે. કારણ કે આપણી જનસંખ્યા સ્વચ્છતાના અભાવમાં બીમારીના કારણે રોજ બરોજ પરેશાન થઈ રહી છે. એટલા માટે જ આપણે જીવન પ્રદાન કરવા માટે આપણે સૌએ સાથે મળીને સ્વચ્છતા તરફ પગલું માંડવું જોઈએ. સ્વચ્છતા આપણને માનસિક, શારીરિક અને સામૂહિક અને બૌદ્ધિક રીતથી સ્વસ્થ બનાવે છે. સામાન્ય રીતે આપણે સૌએ એક બાબતનો નજરે ચડી જશે કે આપણા મમ્મી દાદી પૂજા કરતા પહેલા સ્નાન કરી સ્વચ્છ થઈ સ્વચ્છ કપડાં પહેરીને પછી ઘરમાં ઝાડુ પોતું કરીને પછી પૂજા કરવા બેસે છે, જેથી ભગવાન પણ રાજી રહે છે, જેથી આપણા
ખરાબ વિચાર ખરાબ ઈચ્છાનું ના

0: થાય છે, કારણ કે તન પાવન તો મન પાવન. સ્વચ્છ અને આરોગ્ય વિશે આવી ગંભીર જાગૃતિ બહેનો રાખે તો ખરેખર ખૂબ જ સુંદર પરિણામો જોવા મળે. અને આમ પણ જો દેશને સમૃદ્ધિ બનાવશે તો તેમાં બહેનોનું મોટું યોગદાન પણ જરૂરી છે. જ્યાં બહેનો આગળ આવી છે ત્યાં દેશ પ્રગતિ જરૂરથી કરી શકશે. આપણી સરકાર ટીવી, રેડિયો અને વર્તમાન પત્રો જેવા માધ્યમો દ્વારા જેવા લોકોમાં જાગૃતિ લાવવાના પ્રયત્નો કરે છે, સાથે સાથે સ્વચ્છતા જાળવવાના અંગે સામેલ કરવો જરૂરી બની જાય. સફાઈ ઝુંબેશ દ્વારા પણ લોક જાગૃતિ લાવી શકાય છે. ઠેર ઠેર સ્વચ્છતા વિશે સુંદર સૂત્રો લખીને જાગૃતિનું કામ કરી શકાય છે. સ્વચ્છતાનું ધ્યાન રાખશું તો આપણું ઘર, ગામ, શહેર, આપણું પર્યાવરણ તેમજ આપણો દેશ સ્વચ્છ બનશે. અને આપણે સ્વસ્થ રહીશું તો આવતી પેઢી સ્વચ્છ અને સદ્ધર બનશે, અને એને કોઈ શંકાને સ્થાન નથી. આપણે ભારતીય થઈને ભારતને સ્વચ્છ રાખવા માટે શપથ લેવા જોઈએ કે ન તો આપણે ગંદકી ફેલાવશું કે ન તો કોઈને કરવા દેશું. આપણા જીવનમાં સાદગી, સંયમ, નીતિ અને ઉદ્યમની સાથે સાથે સ્વચ્છતાનો પણ સમાવેશ થાય તો એનાથી રૂડું બીજું શું હોઈ શકે? સ્વચ્છતારૂપી દીવો અસ્વચ્છતારૂપી અંધકારને દૂર કરશે. આ શ્રદ્ધાને અપનાવી તેને આપણા જીવનમાં દ્રઢ કરીએ અને એ પ્રમાણે વર્તીશું તો આવતીકાલનો સૂરજ સ્વચ્છતાની એક નવી કલ્પનાને સાકાર કરવામાં સફળ બનશે. ચાલો આપણે સંકલ્પ કરીએ, આપણા ભારત દેશને સ્વચ્છ બનાવીએ એવો સંકલ્પ કરીએ કે આપણો ભારત દેશને સ્વચ્છ અને સમૃદ્ધ બનાવવા માટે પૂરેપૂરું યોગદાન આપીએ. અહીં મને એક પંક્તિ યાદ આવે છે. સ્વચ્છતાને લઈ ચલો મંજિલ કિનારે, ખડો છે દેશ આખો થઈ પડખે તમારે.
1: તો બહેનો, હમણાં જ આપે માહિતીસભર વાર્તાલાપ સાંભળ્યો, સ્વચ્છતાનો સાથ પ્રગતિનો હાથ,
2: અને આ વાર્તાલાપ આપી રહ્યા હતા ઉષા ઠક્કર.
1: તો બહેનો, આપણે એટલું ચોક્કસથી નક્કી કરીએ કે આપણા ઘરના નાના નાના પ્રસંગોમાં આપણે જેટલી મહેનત કરીએ છીએ ને, તો આ સ્વચ્છતા અભિયાનમાં પણ એક ઉત્સવની જેમ મહેનત કરીએ. જેમ તહેવારોમાં ઘરને સજાવીએ છીએ, સાફ કરીએ છીએ, તેવી જ રીતે આપણા મનને અને વાતાવરણને દરરોજ સાફ રાખીએ.
2: અને આમે બહેનો, સ્ત્રીઓ તો ઘરની મહારાણી કહેવાય. સવારે ઉઠીને પહેલું કામ શું કરે? સાવરણી પકડવાનું. અને આપણે ક્યારે વિચાર્યું છે કે આ સાવરણીમાં કેટલી શક્તિ છે? એ માત્ર આપણા ઘરની ધૂળ નથી સાફ કરતી, પણ આપણા પરિવારનું નસીબ અને સ્વાસ્થ્ય પણ સાફ રાખે છે. અને એટલે જ તો આપણા સંપ્રદાયમાં સાવરણીને લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવ્યું છે. કેમ કે સ્વચ્છતા રાખવી હોય તો એની શરૂઆત સાવરણીથી જ કરવી પડે.
1: એટલે બહેનો, આપણે જેમ દિવાળી આવે ને ત્યારે જ ઘર સાફ કરીએ, એના બદલે દરરોજ ઘરના ખૂણે ખૂણા સાફ કરીએ તો ઘર એકદમ ચોખ્ખું ચણક થઈ જશે. અને આવું ચોખ્ખું ઘર જોવું કોને ન ગમે? જો આપણે થોડું પણ ધ્યાન રાખીશું ને તો બીમારીના ખાટલા આપણા ઘરે ક્યારેય નહીં આવે.
2: અને આવી સરસ મજાની વાતો હજી પણ કરશું, પણ એ પહેલા થઈ જાય એવું જ સરસ મજાનું ગીત.

0: બહેનો, સુંદરતાથી વધીને ચારિત્ર્ય છે,
1: પ્રેમથી વધીને ત્યાગ છે,
0: ધન દોલતથી વધીને માનવતા છે,
1: પણ સુંદર સંબંધોથી વધીને આ દુનિયામાં કંઈ જ નથી.
0: તો આપણી વચ્ચેના આ સંબંધોને નિભાવવા માટે ફરી મળીશું આપના માનીતા કાર્યક્રમ સહિયરમાં
1: આવતા મંગળવારે બરાબર બપોરે 12:30 વાગે.
0: તો ત્યાં સુધી આવજો બહેનો, આવજો જીજ્ઞાબેન,
1: આવજો બહેનો, આવજો ધારાબેન.

કવિતા કૃષ્ણમૂર્તિને આપ સાંભળી રહ્યા હતા, રચના હતી રમણભાઈ પટેલની. આ સાથે જ સુગમ સંગીતનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રો પરથી કરવામાં આવ્યું. 1:20 સાંભળીશું ગુજરાતીમાં સમાચાર.

0: આકાશવાણી સમાચાર હેમાંગીની સોનારા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ વચ્ચે યોજાયેલી દ્વિપક્ષીય મંત્રણા દરમિયાન સંરક્ષણ, સુરક્ષા અને દરિયાઈ ક્ષેત્રમાં સમજૂતીના કરાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઇન્ડોનેશિયાના સર્વોચ્ચ નાગરિક સન્માન બિન્તાંગ આદિપૂર્ણાથી સન્માનિત. ગુજરાતના અમદાવાદમાં થયેલા 2008ના શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટ કેસમાં 38ને ફાંસી અને 11 દોષિતોને આજીવન કેદની સજાના નીચલી કોર્ટના ચુકાદાને ગુજરાત હાઇકોર્ટે યથાવત રાખ્યો. અમરનાથ યાત્રા માટે યાત્રાળુઓનું છઠ્ઠું જૂથ આજે વહેલી સવારે જમ્મુના ભગવતીનગર બેઝ કેમ્પથી રવાના. પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં આંદોલન કરી રહેલા નાગરિકોએ પાકિસ્તાન સરકારને માંગણીઓ પૂરી કરવા 9 જુલાઈ સુધીની મુદત આપી. અને ફિફા વિશ્વકપમાં અમેરિકાને હરાવીને બેલ્જિયમનો ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જકાર્તામાં ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબાન્ટ્યો સાથે પ્રતિનિધિમંડળ સ્તરની વાટાઘાટો કરી હતી. દ્વિપક્ષીય સંબંધોને વધુ સુદૃઢ બનાવવા વિવિધ ક્ષેત્રોમાં બંને દેશોએ સમજૂતી કરાર કર્યા હતા. દ્વિપક્ષીય વાટાઘાટો બાદ સંયુક્ત નિવેદનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે વધતા પરસ્પર વિશ્વાસથી સંરક્ષણ, સુરક્ષા અને દરિયાઈ ક્ષેત્રમાં સહયોગ મજબૂત બન્યો છે. બંને દેશો સંરક્ષણ, આદાનપ્રદાન, આપત્તિ વ્યવસ્થાપન, સહયોગ અને ઔદ્યોગિક સહયોગને વિસ્તૃત કરવા સંમત થયા છે.
1: भारत और इंडोनेशिया के लिए गरीबी को परास्त करना और अपने नागरिकों तक कल्याणकारी योजनाओं का लाभ पहुंचाना सर्वोच्च प्राथमिकता है. हमने इंडोनेशिया के साथ अपनी मिड डे मील स्कीम और पब्लिक डिस्ट्रीब्यूशन सिस्टम के सॉल्यूशंस साझा किए हैं. अब हम इस सहयोग को नेक्स्ट लेवल पर लेकर जा रहे हैं.
0: શ્રી મોદીએ કહ્યું કે ભાગીદારી વિકાસ, સુરક્ષા, ટેકનોલોજી, સંસ્કૃતિ અને શિક્ષણ સહિત વિવિધ ક્ષેત્રોમાં આગળ વધી રહી છે. દ્વિપક્ષીય સંબંધોના ભવિષ્યમાં વિશ્વાસ વ્યક્ત કરતા તેમણે કહ્યું કે ભારત ઇન્ડોનેશિયા ભાગીદારીમાં આજથી એક નવો સુવર્ણ અધ્યાય શરૂ થશે.
1: આજ હમને ડિફેન્સ એક્સચેન્જ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓર ઇન્ડસ્ટ્રીયલ સહયોગ બઢાને પર સહમતિ બનાવી. अब हम दोनों देशों के कोस्ट गार्ड हिंद महासागर में मैरिटाइम सेफ्टी और सिक्योरिटी के लिए मिलकर काम करेंगे. दो करीबी मैरिटाइम देश होने के नाते हमने ब्लू इकोनॉमी, पोर्ट डेवलपमेंट और मैरिटाइम ट्रेड में आपसी सहयोग बढ़ाने का भी निर्णय लिया है.
0: પ્રધાનમંત્રીએ કહ્યું કે હવે ભારતની ઉચ્ચ ગુણવત્તાવાળી અને સસ્તી દવાઓ ઇન્ડોનેશિયાના લોકો માટે વધુ સરળતાથી ઉપલબ્ધ થશે. તેમણે કહ્યું કે ભારતમાં વિકસિત ઘઉંના બીજનો પુરવઠો ઇન્ડોનેશિયાની ખાદ્ય સુરક્ષાને મજબૂત બનાવશે. શ્રી મોદીએ કહ્યું કે બંને દેશોની કંપનીઓ સ્ટેન્સેલ સ્ટીલ અને દુર્લભ પૃથ્વી ચુંબકમાં નવી ભાગીદારી શરૂ કરી રહી છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારતનું યુપીઆઈ ટૂંક સમયમાં ઇન્ડોનેશિયાની ચૂકવણી પ્રણાલી સાથે સંકલિત કરવામાં આવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આજે ઇસ્તાના મેરડેકામાં એક ઔપચારિક કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્રપતિ પ્રબોવો સુબાન્ટ્યોએ ઇન્ડોનેશિયાના સર્વોચ્ચ નાગરિક સન્માન બિન્તાંગ આદિપૂર્ણાથી સન્માનિત કર્યા. અગાઉ પ્રધાનમંત્રી મોદીનું રાષ્ટ્રપતિ મહેલ ઇસ્તાના મેરડેકામાં ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું હતું, જ્યાં બંને દેશોના ધ્વજ લહેરાવતા બાળકો દ્વારા તેમનું અને રાષ્ટ્રપતિ પ્રબોવો સુબાન્ટ્યોનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ સન્માન ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત અને ઐતિહાસિક મિત્રતાને ગાઢ બનાવવામાં પ્રધાનમંત્રી મોદીના યોગદાનને દર્શાવે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ સન્માન

0: બદલ ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિનો આભાર માન્યો.
1: સબસે પહેલે મેં ગર્મજોશી ભરે સ્વાગત કે લીએ અપને મિત્ર પ્રેસિડેન્ટ પ્રભવો કો ઉનકા હૃદય સે આભાર વ્યક્ત કરતા હું ઓર આજ ઉનકે આત્મીયતા ભરે નિમંત્રણ પર ઇન્ડોનેશિયા કી યાત્રા કરતે હુએ મુજે બહોત ખુશી હો રહી હૈ. આજ સુબહ મુજે આદર કે સાથ ઇન્ડોનેશિયા કા સર્વોચ્ચ સમ્માન દિયા ગયા હૈ. ये सम्मान कोटी कोटी भारतवासियों का है, इंडोनेशिया के लोगों की भावनाओं का है.
0: વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને બિન્ટાંગ આદિપૂર્ણા ઓફ ધી રિપબ્લિક ઓફ ઇન્ડોનેશિયા મેડલ ઓફ ઓનર એનાયત થવો એ બધા ભારતીયો માટે ખૂબ જ ગર્વની વાત છે. સોશિયલ મીડિયા સંદેશમાં ડોક્ટર જયશંકરે કહ્યું કે આ એવોર્ડ ભારતની વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી તેમજ ભારત આસિયાન સંબંધોને મજબૂત બનાવવા માટેના પ્રધાનમંત્રી મોદીના સતત પ્રયાસોનો પુરાવો છે. 1959માં સ્થાપિત બિન્ટાંગ આદિપૂર્ણા ઓફ ધી રિપબ્લિક ઓફ ઇન્ડોનેશિયા એ વ્યક્તિઓને એનાયત કરવામાં આવે છે જેમણે ઇન્ડોનેશિયા પ્રજાસત્તાકની એકતા, સાતત્ય અને સમૃદ્ધિ માટે ઉત્કૃષ્ટ સેવા આપી છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIRNews_ABD ને ફોલો કરશો. ગુજરાતના અમદાવાદમાં થયેલા વર્ષ 2008ના શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટ કેસમાં 38 દોષિતોને ફાંસી અને 11 આરોપીઓને આજીવન કેદની સજા ગુજરાત હાઈકોર્ટે યથાવત રાખી છે. આ વિસ્ફોટોમાં 56 લોકોના મોત થયા હતા. બોમ્બ બ્લાસ્ટ કેસમાં અમદાવાદ સિટી સેશન્સ કોર્ટ ખાતે આવેલી વિશેષ અદાલતે 38 દોષિતોને ફાંસીની સજા કરી હતી, જ્યારે 11 દોષિતોને આજીવન કારાવાસની સજા આપી હતી. ફાંસી પામેલા દોષિતોને ફાંસી આપવા હાઈકોર્ટની મંજૂરીની જરૂર હોય છે, જેથી રાજ્ય સરકારે વર્ષ 2022માં હાઈકોર્ટમાં સજાની મંજૂરી માટે અરજી કરી હતી. તો સજા પામેલા દોષિતોએ વિશેષ ટ્રાયલ કોર્ટના ચુકાદા સામે અપીલ દાખલ કરી હતી. આ સજાના કેસમાં વર્ષ 2025થી હાઈકોર્ટની ડબલ જજની બેન્ચ સમક્ષ દરરોજ સુનાવણી થતી હતી. હાઈકોર્ટે આજે ચુકાદો આપતા વિશેષ ટ્રાયલ કોર્ટના ચુકાદાને યથાવત રાખ્યો છે. દોષિતોની અપીલ ફગાવી છે. ગુજરાત હાઈકોર્ટે મૃતકોના પરિજનોને 10 લાખ, ગંભીર ઘાયલોને 5 લાખ અને સામાન્ય ઇજાગ્રસ્તોને 1 લાખ વળતર ચૂકવવા આદેશ કર્યો છે. 31 માર્ચ 2027 સુધીમાં અસરગ્રસ્તોને વળતર ચૂકવવા પણ વડી અદાલતે સરકારને જણાવ્યું છે. હાઈકોર્ટના હુકમ સામે દોષિતો સુપ્રીમ કોર્ટમાં અપીલ કરશે. અમરનાથ યાત્રા માટે યાત્રાળુઓનો છઠ્ઠો જથ્થો આજે વહેલી સવારે કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે જમ્મુના ભગવતીનગર બેઝ કેમ્પથી રવાના થયો છે. આકાશવાણી જમ્મુથી સંવાદદાતાના અહેવાલ મુજબ કુલ 8,815 યાત્રાળુઓ કાશ્મીરમાં અમરનાથ યાત્રા માટે રવાના થયા હતા. કુલ 3,989 યાત્રાળુઓ બાલતાલ રૂટ માટે, જ્યારે 4,826 યાત્રાળુઓ પહેલગામ રૂટ માટે રવાના થયા હતા. પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં વધતા જતા રાજકીય તણાવ વચ્ચે જમ્મુ અને કાશ્મીર યુનાઇટેડ આવામી એક્શન કમિટીએ ઇસ્લામાબાદ સરકારને 48 કલાકનો સમય આપ્યો છે અને જો તેમની માંગણીઓ પૂર્ણ નહીં થાય તો 9 જુલાઈએ કડક અને નિર્ણાયક પ્રતિક્રિયા આપવાની ચીમકી આપી છે. એક ઔપચારિક જાહેરાતમાં સમિતિએ જણાવ્યું હતું કે જ્યાં સુધી તેમની બધી માંગણીઓ પૂર્ણ ન થાય ત્યાં સુધી તેમનો ધરણા વિરોધ અનિશ્ચિત સમય માટે ચાલુ રહેશે. સમિતિએ પીઓકેના રહેવાસીઓ અને કાશ્મીરી સમુદાયના સભ્યોને 9 જુલાઈના રોજ વિરોધમાં ભાગ લેવા હાકલ કરી છે. પાકિસ્તાને આતંકવાદ વિરોધી કાયદા હેઠળ સંયુક્ત આવામી એક્શન કમિટી પર પ્રતિબંધ મૂક્યો, ત્યારથી વિરોધ પ્રદર્શનો વધુ તીવ્ર બન્યા છે. વિરોધ પ્રદર્શનના આયોજકોનો આરોપ છે કે 600થી વધુ કાર્યકરો અને રાજકીય નેતાઓની ધરપકડ કરવામાં આવી છે. ભારતીય નૌકાદળ 11 જુલાઈના રોજ વિશાખાપટ્ટનમમાં 6ઠું સ્વદેશી રીતે નિર્મિત સ્ટીલ્થ ફ્રિગેટ મહેન્દ્રગીરી યુદ્ધ જહાજ કાર્યરત કરશે. સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે સ્ટીલ્થ ફ્રિગેટ ભારતીય નૌકાદળના યુદ્ધ જહાજ ડિઝાઇન બ્યુરો દ્વારા આંતરિક રીતે ડિઝાઇન કરવામાં આવ્યું હતું. સાંભળીએ આ અંગે એક અહેવાલ.
2: रक्षा मंत्रालय ने बताया कि इस स्टील्थ फ्रिगेट को भारतीय नौसेना के युद्धपोत डिजाइन ब्यूरो द्वारा आंतरिक रूप से डिजाइन किया गया है. इस जहाज का नाम पूर्वी घाट की भव्य महेंद्रगिरी पर्वत श्रृंखला के नाम पर रखा गया है. मंत्रालय ने कहा कि यह जहाज लचीलेपन, शक्ति और अटूट संकल्प का प्रतीक है. महेंद्रगिरी जहाज अब एक विशिष्ट विरासत बनने और भारत के समुद्री इतिहास में एक और गौरवशाली अध्याय जोड़ने के लिए तैयार है. यह जहाज आधुनिक संयुक्त डीजल या गैस प्रणोदन प्रणाली से संचालित है. यह इसे समुद्री अभियानों के पूरे स्पेक्ट्रम में असाधारण मजबूती के साथ उच्च गति संचालन करने में सक्षम बनाता है. अनुपम की रिपोर्ट के साथ समाचार कक्ष से कृष्णकांत.
0: ફીફા વિશ્વકપમાં બેલ્જિયમે સિએટલમાં રાઉન્ડ ઓફ 16 મેચમાં અમેરિકા

ચાર એકથી હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં પોતાનું સ્થાન સુરક્ષિત કર્યું. બેલ્જિયમ હવે શુક્રવારે ક્વાર્ટર ફાઇનલમાં સ્પેનનો સામનો કરશે. આ પહેલા સ્પેને ગઈકાલે રાત્રે પોર્ટુગલને 1-0 હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. દરમિયાન પોર્ટુગીઝ ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ તેમના દેશ રાઉન્ડ ઓફ 16માંથી બહાર થયા બાદ તે આગામી ફિફા વિશ્વકપમાં પાછા નહીં ફરવાની જાહેરાત કરી છે. આર્જેન્ટિના આજે રાત્રે એટલાન્ટામાં બીજા રાઉન્ડ ઓફ 16 મેચમાં ઇજિપ્તનો સામનો કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ વચ્ચે યોજાયેલી દ્વિપક્ષીય મંત્રણા દરમિયાન સંરક્ષણ, સુરક્ષા અને દરિયાઈ ક્ષેત્રમાં સમજૂતીના કરાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઇન્ડોનેશિયાના સર્વોચ્ચ નાગરિક સન્માન બિન્તાંગ આદિપૂર્ણાથી સન્માનિત. ગુજરાતના અમદાવાદમાં થયેલા 2008ના શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટ કેસમાં 38ને ફાંસી અને 11 દોષિતોને આજીવન કેદની સજાના નીચલી કોર્ટના ચુકાદાને ગુજરાત હાઇકોર્ટે યથાવત રાખ્યો. અમરનાથ યાત્રા માટે યાત્રાળુઓનું છઠ્ઠું જૂથ આજે વહેલી સવારે જમ્મુના ભગવતીનગર બેઝ કેમ્પથી રવાના. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી 2:30 વાગીને પ્રાદેશિક સમાચાર

0: અમદાવાદમાં થયેલા 2008ના શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટ કેસમાં 38ને ફાંસી અને 11 દોષિતોને આજીવન કેદની સજાના નીચલી કોર્ટના ચુકાદાને ગુજરાત હાઈકોર્ટે યથાવત રાખ્યો. અમરનાથ યાત્રા માટે યાત્રાળુઓનું છઠ્ઠું જૂથ આજે વહેલી સવારે જમ્મુના ભગવતીનગર બેઝ કેમ્પથી રવાના. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
1: आकाशवाणी का यह अहमदाबाद, बड़ौदा, राजकोट और भूज केंद्र है.

આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર પ્રવેશ અડિયા વાંચે છે. અમદાવાદમાં વર્ષ 2008માં થયેલા શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટ કેસમાં ગુજરાત વડી અદાલતે દોષિતોને સજા અંગેના ટ્રાયલ કોર્ટના ચુકાદાને યથાવત રાખ્યો. આ અંગે સરકારી વકીલ અમિત પટેલે

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર પ્રવેશ અડિયેચા વાંચે છે. અમદાવાદમાં વર્ષ 2008માં થયેલા શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટ કેસમાં ગુજરાત વડી અદાલતે દોષિતોને સજા અંગેના ટ્રાયલ કોર્ટના ચુકાદાને યથાવત રાખ્યો. આ અંગે સરકારી વકીલ અમિત પટેલે કહ્યું કે આ કેસમાં અમદાવાદ સિટી સેશન્સ કોર્ટની વિશેષ અદાલતે 38 દોષિતોને ફાંસી અને 11 દોષિતોને આજીવન કેદની સજા કરી હતી. તમામ દોષિતોએ વિશેષ ટ્રાયલ કોર્ટના ચુકાદા સામે કરેલી અપીલની સુનાવણી દરમિયાન વડી અદાલતે આ ચુકાદો આપ્યો છે. આ બોમ્બ વિસ્ફોટમાં જીવ ગુમાવનારા લોકોના પરિવારજનોને 10 લાખ, ગંભીર રીતે ઇજાગ્રસ્તોને 5 લાખ અને સામાન્ય ઇજાગ્રસ્તોને 1 લાખ રૂપિયા વળતર ચૂકવવા પણ વડી અદાલતે હુકમ કર્યો હોવાનું સરકારી વકીલ અમિત પટેલે જણાવ્યું.
1: ટ્રાયલ કોર્ટે જે કોઈ હુકમ કરેલો હતો એને કન્ફર્મ કરવામાં આવેલો છે. એટલે 38 લોકોને જે ફાંસી કરેલી હતી એ જે હુકમ હતો એ 38 લોકોની ફાંસી કન્ફર્મ કરવામાં આવેલી છે એ હું આપને કહી શકું. બીજું વિશેષમાં મેં કોઈ ચુકાદાનો અભ્યાસ કરેલો નથી કારણ કે હજુ અપલોડ થયેલો. જે તોમતદારો હતા કુલ 49 લોકોને દોષિત ઠરાવવામાં આવેલા હતા એ તમામ લોકો વિરુદ્ધના પુરાવા અને જે કાવતરાનો પુરાવો હતો એ સરકાર પક્ષે રજૂ કરવામાં આવેલો અને તમામ તોમતદારો જે છે એ આ કાવતરામાં સંડોવાયેલા છે એ હકીકત જે રેકોર્ડ ઉપર હતી એ નામદાર હાઈકોર્ટના ધ્યાન ઉપર લાવવામાં આવેલી અને ત્યારબાદ નામદાર હાઈકોર્ટે આ ચુકાદો આપેલો.
0: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ગુજરાત વડી અદાલતના આ ઐતિહાસિક ચુકાદાને આવકારતા કહ્યું, ભોગ બનનારા લોકોને સરકાર દ્વારા ટૂંક સમયમાં આર્થિક સહાય ચૂકવાશે.
2: આજે માત્ર અમદાવાદ માટે જ નહીં, ગુજરાત માટે, દેશ અને દુનિયાના સૌ શાંતિપ્રિય દેશો માટે આજનો દિવસ એ ઐતિહાસિક દિવસ. આ ચુકાદો એ કોઈ સામાન્ય ચુકાદો નથી, દેશના ઇતિહાસનો સૌથી મોટો ચુકાદો છે. અને હું હાઈકોર્ટને, નીચી અદાલતોને અને ઇન્વેસ્ટિગેશનની આખી ટીમને આજે રાજ્યના સૌ નાગરિકો વતી આભાર માનું. આ સ્પષ્ટ સંદેશ છે કે આતંકવાદ માટે ભારતમાં કોઈ જગ્યા નથી.
0: સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ વચ્ચે કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ ભાવનગર, રાજકોટ અને અમરેલીમાં વર્તમાન સ્થિતિની સમીક્ષા કરી. તેમણે વર્ચ્યુઅલ માધ્યમથી ત્રણેય જિલ્લાના પ્રભારી મંત્રી, સ્થાનિક સાંસદ, ધારાસભ્યો સહિત પદાધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. આ સાથે શ્રી વાઘાણીએ કલેક્ટર પાસેથી નીચાણવાળા વિસ્તાર, નદી નાળાની સ્થિતિ અને બંધમાં પાણીની આવકનો અહેવાલ મેળવ્યો. રેલવેના મુંબઈ મંડળમાં વરસાદી પાણી ભરાતા આજની કેટલીક ટ્રેન રદ કરવામાં આવી છે. સત્તાવાર યાદી મુજબ અમદાવાદ મુંબઈ સેન્ટ્રલ શતાબ્દી એક્સપ્રેસ, સુરત મહુવા એક્સપ્રેસ, ઓખા મુંબઈ સેન્ટ્રલ સૌરાષ્ટ્ર મેલ અને જામનગર બાંદ્રા ટર્મિનસ હમસફર એક્સપ્રેસ ટ્રેન આજે રદ રહેશે. રાજ્યમાં આગામી 3 દિવસ કેટલાક જિલ્લામાં વરસાદની સંભાવના છે. દરમિયાન હવામાન વિભાગે આજે ભાવનગર, સુરત, નવસારી, તાપી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરી છે. રાજ્યના વિવિધ જિલ્લામાં પણ આજે ફરી વરસાદ થયો છે. ભાવનગર શહેર અને જિલ્લામાં અનેક વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે, જ્યારે શહેરના ઘોઘા સર્કલ, લીંબડીઓમાં એક જર્જરિત ઇમારતનો એક ટુકડો ધરાશાયી થયો છે. તો ટાણા પાલીતાણા માર્ગ પર GSPL ગેસ ટર્મિનલની બાજુમાં માર્ગ પર ઝાડ પડતા વાહન વ્યવહાર સંપૂર્ણ બંધ કરાયો.
3: છેલ્લા 2 દિવસથી અમરેલી, ભાવનગર અને જૂનાગઢ પંથકમાં મેઘરાજા મન મૂકીને મહેર વરસાવતા ભાવનગર જિલ્લાની જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ વરસાદી પાણીની આવક શરૂ થતા માત્ર 1.5 દિવસમાં જ 23 ફૂટેથી 11 ફૂટ વધીને 34 ફૂટે ઓવરફ્લો થઈ ગયો હતો. શેત્રુંજી ડેમ છેલ્લા 7 વર્ષે સતત ઓવરફ્લો થઈ રહ્યો છે. આજે 6 કલાકે ડેમના 40 દરવાજા 1 ફૂટ ખોલવામાં આવ્યા હતા. આકાશવાણી સમાચાર, સુરેશ ત્રિવેદી, ભાવનગર.
0: અમરેલીમાં સાવરકુંડલાના ગિનિયા ગામમાં દિવાલ ધરાશાયી થતા 1 અને ધારી વિસ્તારમાં ખોડિયાર બંધના દરવાજા ખોલ્યા પછી સરભંડા નદીમાં તણાઈ જવાથી 1 એમ કુલ 2 લોકોના મોત થયા છે, જ્યારે તાપીના વ્યારા, ટીચકપુરા, વાલોડ, ડોલવણ સહિતના પંથકમાં વરસાદના અહેવાલ છે. આ ઉપરાંત સોનગઢમાં ડોસવાડા, વિયર બંધ છલકાતા 17 જેટલા ગામને સાવચેત કરાયા. હાલ જિલ્લાના 26 જેટલા માર્ગ બંધ હાલતમાં છે. તો છોટાઉદેપુરના બોડેલીમાં 3.25 ઇંચ, કદવાલમાં 2, નસવાડીમાં 1.5 ઇંચથી વધુ અને છોટાઉદેપુર તથા ક્વાંટ તાલુકામાં 1-1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો.

0: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABD ફોલો કરશો. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
1: આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે પ્રસ્તુત છે છોટાઉદેપુર જિલ્લાનો સમાચાર પત્ર, જેના લેખક છે રાજેશ રાઠવા. ગુજરાતના પૂર્વ પટ્ટીમાં આવેલા પ્રાકૃતિક સૌંદર્ય, આદિવાસી સંસ્કૃતિ, વિકાસ કાર્યો અને પ્રેરણાદાયી વ્યક્તિત્વથી સમૃદ્ધ એવા છોટાઉદેપુર જિલ્લાને મળેલ પ્રાકૃતિક સૌંદર્ય કુદરતની અમૂલ્ય ભેટ છે. જ્યાં કુદરત મહેરબાન હોય ત્યાં હરિયાળી, પર્વતો, નદીઓ અને પ્રકૃતિના અદભુત નજારાઓ જીવનને નવી ઉર્જા આપે છે. ગુજરાતના પૂર્વ પટ્ટીમાં આવેલો છોટાઉદેપુર જિલ્લો ચોમાસાની શરૂઆત સાથે જ હરિયાળીની ચાદર ઓઢીને મનમોહક બની ગયો છે. આ જિલ્લાની એક અનોખી વિશેષતા એ છે કે અહીં ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ આમ ત્રણેય રાજ્યોની સરહદો પવિત્ર નર્મદા નદીના કિનારે મળી આવે છે. નર્મદાના કાંઠે આવેલા હરિયાળા ડુંગરો, જંગલો, ધોધ અને કુદરતી સૌંદર્ય પ્રવાસીઓને સતત આકર્ષી રહ્યા છે. ક્વાંટ તાલુકાના હંફેશ્વરથી લઈને નસવાડી તાલુકાના નર્મદા કાંઠાના સમગ્ર ડુંગરાળ વિસ્તારમાં ચોમાસાની ઋતુમાં રમણીયતા ખીલી ઉઠી છે. ચાલુ વર્ષે વરસાદ મોડો પડતા ખેડૂતો ચિંતિત બન્યા હતા, પરંતુ છેલ્લા બે દિવસ દરમિયાન સારો વરસાદ વરસતા ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો છે અને હવે તેઓ ઉત્સાહભેર ખેતીકામમાં જોતરાયા છે. વરસાદ સાથે જિલ્લાના ખેતરોમાં ફરી એકવાર આશાની હરિયાળી લહેરાઈ છે અને લોકો સારા ચોમાસાની અપેક્ષા સાથે નવા કૃષિ વર્ષની શરૂઆત કરી રહ્યા છે. છોટાઉદેપુર જિલ્લાના કલેક્ટર ગાર્ગી જૈન દ્વારા શરૂ કરાયેલ કલેક્ટર ઇન ક્લાસરૂમ અને વિશ્વાસ સંવાદ અભિયાન આજે સમગ્ર રાજ્યમાં ચર્ચાનો વિષય બન્યું છે. જિલ્લા કલેક્ટર દર અઠવાડિયે જિલ્લાના જુદા જુદા આદિવાસી વિસ્તારોની શાળાઓમાં જઈ દીકરીઓ સાથે ક્લાસરૂમમાં બેસીને મિત્રભાવથી સંવાદ કરે છે. તેઓ વિદ્યાર્થીઓના મનમાં રહેલો ભય દૂર કરે છે અને આત્મવિશ્વાસ જગાવે છે અને જીવનમાં મોટા સપના જોવાની પ્રેરણા આપે છે. જિલ્લામાં દીકરીઓનો શાળા છોડવાનો દર એક ગંભીર પડકાર હતો. આ પરિસ્થિતિ બદલવા માટે શરૂ કરાયેલી આ પહેલ આજે અનેક વિદ્યાર્થીનીઓના જીવનમાં અસકારાત્મક પરિવર્તન લાવી રહી છે. છોટાઉદેપુર જિલ્લાના ચાલમલી નજીક રાજવાસણા ગામે હેરણ નદી પર ગુજરાતનો પ્રથમ રબર ડેમ હવે પૂર્ણતાના આરે છે. આશરે 82 કરોડ રૂપિયાના ખર્ચે બની રહેલો આધુનિક ડેમ રાજ્યના જળસંચય ક્ષેત્રે એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન સાબિત થવાનો છે. દક્ષિણ કોરિયાથી મંગાવવામાં આવેલા વિશેષ રબર બ્લેડરની મદદથી ડેમની ઊંચાઈ જરૂરિયાત મુજબ વધારી અને ઘટાડી શકાશે. ભારે વરસાદ દરમિયાન બ્લેડરને નીચે ઉતારી દેવાશે, જ્યારે વરસાદ બાદ તેને ફરી ઊંચકીને પાણીનો સંગ્રહ કરવામાં આવશે. 220 મીટર લાંબા આ ડેમમાં 180 મીટરના ભાગમાં 3 વિશાળ રબર બ્લેડર સ્થાપિત કરવામાં આવ્યા છે. માત્ર 30 મિનિટમાં બ્લેડરમાં હવા ભરી અથવા બહાર કાઢી શકાય તેવી આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને હાલ ડેમ કાર્યરત થતાં ચોમાસામાં વહી જતું પાણી સંગ્રહિત થશે, જેના કારણે પીવાના પાણી, સિંચાઈ અને ભૂગર્ભ જળસ્તરમાં નોંધપાત્ર વધારો થશે. છોટાઉદેપુર જિલ્લાના દિગ્ગજ રાજકીય નેતા, પૂર્વ વનમંત્રી અને 10 વખતના ધારાસભ્ય મોહનસિંહ રાઠવાનું 82 વર્ષની વયે લાંબી બીમારી બાદ અવસાન થયું છે. 5 દાયકાથી વધુ સમય સુધી જિલ્લાની રાજનીતિમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનાર મોહનસિંહ રાઠવાએ વર્ષ 1972માં પ્રથમ વખત વિધાનસભામાં પ્રવેશ કર્યો હતો. વર્ષ 1975માં તેમણે તત્કાલીન મુખ્યમંત્રી ચિમનભાઈ પટેલને હરાવી સમગ્ર રાજ્યનું ધ્યાન આકર્ષ્યું હતું. તેઓ રાજ્યના વનમંત્રી તેમજ વિધાનસભાના વિરોધ પક્ષના નેતા તરીકે પણ બજાવી ચૂક્યા હતા. ગુજરાત વિધાનસભામાં સૌથી લાંબા સમય સુધી ધારાસભ્ય રહેવાનો રેકોર્ડ પણ તેમના નામે નોંધાયેલો છે. તેમના નિધનથી છોટાઉદેપુર સહિત સમગ્ર ગુજરાતમાં શોકની લાગણી વ્યાપી છે. આમ છોટાઉદેપુર જિલ્લો પ્રાકૃતિક સૌંદર્ય, શિક્ષણમાં નવી પહેલ, આધુનિક વિકાસ કાર્યો, ગૌરવવંતી સિદ્ધિઓ અને માનવ સેવાના અનેક પ્રેરણાદાયી પ્રસંગો સાથે છોટાઉદેપુર જિલ્લો સતત વિકાસના નવા આયામો સર કરી રહ્યો છે. હમણાં જ આપ સાંભળી રહ્યા હતા છોટાઉદેપુર જિલ્લાનો સમાચાર પત્ર, જેના લેખક હતા રાજેશ રાઠવા. આ પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

અચ્છા, આકાશવાણીનું અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર બપોરના 2:40 થઈ રહી છે. પ્રસ્તુત છે ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. વિભા દેસાઈને સાંભળીએ, સંગીત ક્ષેમુ દિવેટિયા.

સાંભળી રહ્યા હતા તે પહેલાં આપણે સાંભળ્યું ગાર્ગી વોરાના સ્વરમાં અમિત ઠક્કરમાં સંગીતબદ્ધ કરેલ ગીત. ગુજરાતી ગીતોનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રો પરથી કરવામાં આવ્યું. બપોરના 3 થયા છે. અમારી આજની પ્રથમ સભા અહીં સમાપ્ત થાય છે. ફરી મળીશું આજ મીટર્સ પર સાંજે 5 વાગે અમારી બીજી સભાના આરંભે. ત્યાં સુધી આપણી રજા લઈએ. સાંભળતા રહેશો અમારું DTHનું પ્રસારણ. અત્યારે રજા આપશો. નમસ્કાર.

નમસ્કાર, શુભ સંધ્યા. મીડિયમ 370.3 મીટર્સ એટલે કે 810 કિલોહર્ટઝ પર આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. શ્રોતા મિત્રો, અત્યારે અમારા સ્ટુડિયોની ઘડિયાળમાં 4:59 મિનિટ અને

0: parts of Haryana and Punjab and Rajasthan during the next 3 days. And that is the end of this news bulletin.
1: આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. સાંભળીએ વિવિધ ભારતી કાર્યક્રમ છાયા ગીત.

0: जिंदगी के बाकी गीत इस अंतराल के बाद।
1: अलिया सिकंदर, तू अत्यारे दरिये जाई छे?
2: अरे ना भाई ना, मने खबर छे के मॉनसून ब्रेक दरमियान दरिये न जवाय अने माछीमारी न कराय, समझ्यो?
1: એ બરાબર, મોનસૂન બ્રેક દરમિયાન દરિયો ખેડવો એ ગંભીર અને સજાપાત્ર ગુનો છે, અને હા, જો કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દરિયામાં દેખાય તો તાત્કાલિક 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી। આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી। ગુજરાત મરીન પોલીસ દ્વારા

મીડિયમ 370.3 મીટર્સ એટલે કે 810 કિલો હર્ટ્ઝ પર આકાશવાણીના રાજકોટ કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. શ્રોતા મિત્રો, રજૂ કરીએ છીએ પુષ્પા છાયાના સ્વરમાં સુગમ સંગીત. આરંભમાં સાંભળીએ કવિ સુશીલ ઝવેરીની રચના.

0: અરે ભાઈ, તે આ સાંભળ્યું? આપણે દરિયામાં હોઈએ તો આ ઇન્ટરસેપ્ટર બોટ આપણી અને દેશની રક્ષા કરે છે.
1: ગુજરાત રાજ્યના દરિયા કિનારે કુલ 27 ઇન્ટરસેપ્ટર બોટ આપણી સુરક્ષા માટે દરિયામાં સતત પેટ્રોલિંગ કરે છે, અને આપણે પણ તપાસ દરમિયાન જરૂરી દસ્તાવેજો અને સાચી માહિતી આપી તેમને સંપૂર્ણ સહકાર કરવો જોઈએ. આપણને દરિયામાં કે કિનારે અજાણી બોટ, વ્યક્તિ કે શંકાસ્પદ હિલચાલ દેખાય તો તરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી જોઈએ. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત
2: કાર્યક્રમમાં આગળ સાંભળીએ કવિ ઉષ્ણસની રચના, સ્વર પુષ્પા છાયાનો.

આકાશવાણી રાજકોટ પરથી આપ સાંભળી રહ્યા છો સુગમ સંગીતનો કાર્યક્રમ. આજના કલાકાર છે પુષ્પા છાયા. કાર્યક્રમના અંતમાં સાંભળીએ રાજેન્દ્ર શાહ રચિત આ ગીત, સ્વર પુષ્પા છાયાનું.

મીડિયમ 370.3 મીટર્સ એટલે કે 810 કિલો હર્ટ્ઝ પર આકાશવાણીનું રાજકોટ કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. ચેતવણી સંદેશ. પૂર નિયંત્રણ કક્ષ તરફથી મળેલ માહિતી મુજબ રાજકોટ જિલ્લાના રાજકોટ તાલુકા પાસે આવેલા લાલપરી જળાશયની પરિસ્થિતિ અંગે માહિતગાર કરવા અંગે જળાશયમાં 70% પાણી ભરાયેલ હોવાથી આ યોજના પૂર્ણ સપાટીએ ભરાતા ઓવરફ્લો થતા પાણી છોડવામાં આવે ત્યારે નદીના પટમાં તથા કાંઠા વિસ્તારમાં કોઈએ અવર જવર કરવી નહીં. જિલ્લો રાજકોટ, તાલુકો રાજકોટ, અસરગ્રસ્ત ગામોની યાદી, નવાગામ તથા બેડી. ચેતવણી સંદેશ પૂરો થયો.

શ્રોતા મિત્રો, હવે આપને જણાવી દઈએ અમારા આજ રાત સુધીના તથા આવતીકાલે પ્રસારિત થનારા કાર્યક્રમો અંગે. 6:30 વાગે યુવાણી ભુજ કેન્દ્રનું પ્રદાન તથા 7:22 મિનિટે ગામનું ચોરું વડોદરા કેન્દ્રનું પ્રદાન. આ બંને કાર્યક્રમો અમદાવાદ કેન્દ્રથી રિલે કરીશું. 8:00 વાગે ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સારેગામા. 9:15 વાગે અમદાવાદ કેન્દ્રથી પ્રસારિત સમાચાર દર્પણ. 9:30 વાગ્યાથી વિવિધ ભારતી કાર્યક્રમ, જેમાં 9:30 વાગે આજ કે ફનકાર જે કેન્દ્રિત રહેશે સંગીતકાર અનિલ વિશ્વાસ પર, પ્રસ્તુતકર્તા મનીષા જૈન. 10:00 વાગે છાયાગીત તથા 10:30 વાગે ઢલતી જાય રાત. તો આ હતા અમારા આજ રાત સુધી પ્રસારિત થનારા મુખ્ય કાર્યક્રમો. હવે આપને જણાવી દઈએ આવતીકાલે તારીખ 8 જુલાઈ 2026ને બુધવારે રજૂ થનારા કાર્યક્રમો અંગે. 6:10 મિનિટે ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના. 6:35 મિનિટે શ્રી રામચરિત માનસ ગાન. 6:45 મિનિટે કૃષિ માહિતી, જેમાં હાઇડ્રોજેલ દ્વારા જમીનમાં ભેજ સંરક્ષણ એ વિષય પર કાનન છાયાની રજૂઆત. 7:20 મિનિટે ફિલ્મી ભક્તિ સંગીતનો કાર્યક્રમ. 7:30 મિનિટે શાસ્ત્રીય સંગીતના કાર્યક્રમમાં કલાકાર ભગીરથ ભટ્ટનું સિતાર વાદન. 7:55 મિનિટે પર્યાવરણ વિષયક 5 મિનિટ, જેમાં વાંસ એ વિષય પર જાગૃતિ જેજરિયાની પ્રસ્તુતિ. 8:30 વાગે નીરખને ગગન કાર્યક્રમ અંતર્ગત ભરત બચ્ચુ બારૈયાના સ્વરમાં ભજનો સાંભળશો. 8:50 મિનિટે અંગ્રેજીમાં વાર્તાલાપ, પોએટ્રી રેસિટેશન બાય ઇન્દ્રાણી રોય ચૌધરી. 9:15 વાગે ફિલ્મ સંગીતનો કાર્યક્રમ મનોરંજન. લોકસંગીતનો કાર્યક્રમ 10:30 વાગે, જેમાં પૂનમબેન બારોટના સ્વરમાં લોકગીતો માણશો તથા જયેન્દ્ર ગઢવીના સ્વરમાં દુહા છંદ, દુહા અને છંદ સવૈયા. અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ સાંભળશો, જેમાં 12:00 વાગે ગુજરાતી ગીતો, 12:30 વાગે બહેનો માટેનો કાર્યક્રમ સહિયર અમદાવાદ કેન્દ્રનું યોગદાન,

એકને 10 મિનિટે સુગમ સંગીત, 1:30 વાગે જય ભારતી તથા 2:40 મિનિટે ગુજરાતી ગેર ફિલ્મી ગીતો. સાંધ્યકાલીન સભાની શરૂઆતમાં 5 અને 10 મિનિટે વિવિધ ભારતી કાર્યક્રમ છાયા ગીત, 6 વાગે કલાકાર નવલ કિશોર પાઠકના સ્વરમાં હવેલી સંગીત, 6:30 વાગે યુવાણી તથા 7:22 મિનિટે ગામનો ચોરો. આ બંને કાર્યક્રમો અમદાવાદ કેન્દ્રથી રિલે કરીશું, વડોદરા કેન્દ્રનું યોગદાન. 8 વાગે ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સારેગામાં, 9:15 વાગે સ્પોટલાઇટ દિલ્હી કેન્દ્રથી રજૂ કરીશું, 9:30 વાગ્યાથી વિવિધ ભારતી કાર્યક્રમ જેમાં 9:30 વાગે આજ કે ફનકાર કેન્દ્રિત રહેશે અભિનેત્રી નીતુ સિંહ પર, પ્રસ્તુતકર્તા શકીલ બક્ષી, 10 વાગે છાયાગીત તથા 10:30 વાગે ઢલતી જાય રાત. તો આ હતા અમારા આજ રાત તથા આવતીકાલે પ્રસારિત થનારા મુખ્ય કાર્યક્રમો.

0: બરાબર છે ને 20 મિનિટે દિલ્હી કેન્દ્રથી પ્રસારિત સંસ્કૃતમાં સમાચાર સાંભળશો.
1: આકાશવાણી સંપ્રતિ વાર્તાઃ શ્રૂયંતામ પ્રવાચિકા નિધિઃ ઝાઃ. આદૌ મુખ્યાઃ વાર્તાઃ. વૈશ્વિક શાંતિ સ્થિરતાયૈ ભારત ઇન્ડોનેશિયા દેશયોર રણનીતિક સંધિ સુદૃઢીકરણાય પ્રધાનમંત્રીણઃ નરેન્દ્ર મોદિનઃ આહ્વાનમ્. જકાર્તાયામ ઇન્ડોનેશિયા સંસદઃ સંયુક્ત સત્રમ ચ સંબોધિતવાન. ભારત ઇન્ડોનેશિયા દેશયોર મધ્યે મહત્વપૂર્ણ ખનિજ નવોન્મેષી પ્રૌદ્યોગિકી કૃષિ અથ સામુદ્રિક સુરક્ષા ઇત્યાદિષુ વિવિધ વિષયેષુ પ્રમુખ સંધિપત્રાણી પરસ્પરમ વિનિમયીકૃતાનિ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જકાર્તા નગરે ઇન્ડોનેશિયા દેશસ્ય સર્વોચ્ચ નાગરિક સન્માનેન બિંતંગ આદિપૂર્ણ ઇત્યુપાધિના સમલંકૃતઃ. કેરળ રાજ્યસ્ય વાયનાડ જનપદે એકસ્મિન સુરંગ માર્ગ નિર્માણ સ્થલે સંજાતેન દારૂણ પંકપાતેન ત્રયઃ જનાઃ પંચત્વે વિલીનાઃ. ભારતીય ઋતુ વિજ્ઞાન વિભાગસ્ય પૂર્વ સૂચનાનુગુણમ આગામીષુ ત્રિષુ દિનેષુ દેશસ્ય વિભિન્નેષુ પ્રાંતેષુ વિશેષતઃ ગુજરાત હરિયાણા પંજાબ અથ રાજસ્થાનસ્ય ચ કેષુચિત ક્ષેત્રેષુ પ્રાવૃત સ્થિતિઃ સર્વથા અનુકૂલા વર્તતે. અપિ ચ પુરુષ ક્રિકેટ પ્રતિસ્પર્ધાયામ અંતરાષ્ટ્રીય શૃંખલાયાઃ દ્વિતીયે તૃતીયે દ્વંદ્વે ભારતમ અદ્ય રાત્રૌ નોટિંગમ નગરસ્ય ટ્રેન્ટ બ્રિજ ઇત્યસ્ય ઇંગ્લેન્ડ દલેન સહ સ્પર્ધિષ્યતે. અથ વાર્તાઃ વિસ્તરેણ. પ્રધાનમંત્રીણા નરેન્દ્ર મોદીના જકાર્તા નગરે ઇન્ડોનેશિયા દેશસ્ય રાષ્ટ્રપતિના પ્રબોવો સુબિયાન્તો ઇત્યનેન સહ દ્વિપક્ષીય સંબંધમ સુદૃઢમ કર્તુમ સહૈવ દ્વયોઃ દેશયોઃ વ્યાપક રણનીતિક સંધેઃ કૃતે નૂતન ઉર્જામ પ્રદાતુમ પ્રતિનિધિમંડલસ્તરીયમ વિચાર વિનિમયમ અકારી. દ્વયોઃ રાજનેત્રોઃ સમુપસ્થિતૌ રક્ષા મહત્વપૂર્ણ ખનિજ કૃષિ સામુદ્રિક સહયોગ નવોન્મેષી પ્રૌદ્યોગિકી ઇત્યાદિષુ વિવિધ ક્ષેત્રેષુ અનેકાની સંધિપત્રાણી હસ્તાક્ષરિતાની. ઉભાભ્યામ નેત્રીભ્યામ જકાર્તા નગરે ભારતીય પ્રબંધ સંસ્થાન બેંગલુરુ ઇત્યસ્ય એકામ નૂતનામ શાખામ સંસ્થાપયિતુમ સહમતિ ચ વ્યક્તીકૃતા. સંભાષણાવધૌ ઉભાભ્યામ ભારત ઇન્ડોનેશિયા વ્યાપક રણનીતિક સંધિ સુદૃઢીકરણાય સ્વકીય પ્રતિબદ્ધતા પુનઃ સંશોધિતા. જકાર્તાયામ રાષ્ટ્રપતિના પ્રબોવો ઇત્યનેન સહ સંયુક્ત વાર્તાહર સંમેલનમ સંબોધયન પ્રધાનમંત્રી મોદી પ્રાવોચત યત પરસ્પરમ વર્ધમાનેન વિશ્વાસેન રક્ષા સુરક્ષા તથા સામુદ્રિક ક્ષેત્રેષુ અસ્મદીય પારસ્પરિક સહયોગ સુદૃઢ જાતઃ.
2: ભારત ઓર ઇન્ડોનેશિયા કે લીએ ગરીબી કો પરાસ્ત કરના ઓર અપને નાગરિકો તક કલ્યાણકારી યોજનાઓ કા લાભ પહોંચાના સર્વોચ્ચ પ્રાથમિકતા હૈ. હમને ઇન્ડોનેશિયા કે સાથ

આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા રાજકોટ અને ભુજ કેન્દ્ર છે. પ્રસ્તુત છે યુવા દોસ્તો માટેનો વિશેષ કાર્યક્રમ યુવાણી.

નમસ્કાર શ્રોતા મિત્રો, હું છું આપની દોસ્ત અમી કારિયા અને મારી સાથે છે કેવિન સોની. આપ સાંભળી રહ્યા છો આપનો સૌથી માનીતો કાર્યક્રમ યુવાણી. તો મિત્રો, આજના યુવાણી કાર્યક્રમમાં આપણે એક એવી રમત જે આપણા દિલમાં વસેલી છે એના વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, એટલે કે હોકી. મિત્રો, હોકી એટલે ભારતનો એ સુવર્ણ ઇતિહાસ જેણે આખી દુનિયાને બતાવ્યું કે ભારતીયો જયારે હાથમાં સ્ટિક લે છે ત્યારે જાદુ સર્જાય છે. આજના સમયમાં પણ હોકી પ્રત્યેનો આપણો પ્રેમ અકબંધ છે. તો તૈયાર થઈ જાઓ, આજે આપણે જાણીશું કે કેવી રીતે એક લાકડીની સ્ટિક અને નાના દડાએ ભારતને વિશ્વ વિજેતા બનાવ્યું હતું. ઇતિહાસની વાત કરીએ તો હોકી દુનિયાની સૌથી જૂની રમતોમાંની એક છે. ઇજિપ્તમાં 4000 વર્ષ જૂના એવા પુરાવા મળ્યા છે જેમાં લોકો લાકડીથી રમત રમતા હતા. હોકીની શરૂઆત 18મી સદીમાં ઇંગ્લેન્ડમાં થઈ, જો કે ભારતનો સાચો પ્રભાવ 1928ના એમ્સ્ટરડેમ ઓલિમ્પિકથી શરૂ થયો. શું તમે જાણો છો કે 1928થી 1956 સુધી ભારત ઓલિમ્પિકમાં સતત 6 ગોલ્ડ મેડલ જીત્યું હતું? આ એક એવો રેકોર્ડ છે જે દુનિયાની કોઈ પણ ટીમ માટે આજે પણ સપના જેવો છે. ભારત પાસે અત્યાર સુધીમાં કુલ 8 ઓલિમ્પિક ગોલ્ડ મેડલ છે. હોકીની વાત નીકળે અને હોકીના જાદુગર મેજર ધ્યાનચંદજીને યાદ ન કરીએ એ તો શક્ય જ નથી. આજના સમયમાં પણ તેમનું નામ આદરથી લેવાય છે. 1936ના બર્લિન ઓલિમ્પિકનો એક કિસ્સો બહુ ફેમસ છે. કહેવાય છે કે ધ્યાનચંદજીની રમત જોઈને હિટલર એટલો પ્રભાવિત થયો હતો કે તેણે ધ્યાનચંદજીને જર્મની તરફથી રમવા માટે ઓફર કરી હતી અને જર્મન આર્મીમાં ઊંચા હોદાની લાલચ પણ આપી હતી. પણ આપણા દેશપ્રેમી ધ્યાનચંદે નમ્રતાથી કહ્યું હતું, હિન્દુસ્તાન વેચવા માટે નથી. આ જુસ્સો ભારતીય હોકીની અસલી ઓળખ છે. હવે વાત કરીએ આજના સમયની. મિત્રો, હોકી હવે ઘણી બદલાઈ ગઈ છે. પહેલા ઘાસના મેદાન પર રમાતી હતી, હવે એસ્ટ્રોટર્ફ એટલે કે કૃત્રિમ ઘાસ પર રમાય છે.

0: આ જુસ્સો ભારતીય હોકીની અસલી ઓળખ છે. હવે વાત કરીએ આજના સમયની. મિત્રો, હોકી હવે ઘણી બદલાઈ ગઈ છે. પહેલા ઘાસના મેદાન પર રમાતી હતી, હવે એસ્ટ્રોટર્ફ એટલે કે કૃત્રિમ ઘાસ પર રમાય છે, જેના કારણે રમતની ઝડપ અનેક ગણી વધી ગઈ છે. આજના સમયમાં ભારતીય હોકી ટીમ મેન્સ અને વુમન્સ બંને વિશ્વની ટોપ 5 ટીમોમાં સામેલ થાય છે. તાજેતરમાં જ જાન્યુઆરીમાં રમાયેલી પ્રો લીગમાં ભારતને નેધરલેન્ડ અને ઓસ્ટ્રેલિયા જેવી દિગ્ગજ ટીમોને હરાવીને સાબિત કર્યું છે કે આપણે ફરીથી ગોલ્ડ એરા તરફ પાછા જઈ રહ્યા છીએ. શ્રોતા મિત્રો, 2026માં આપણે જે હોકી જોઈએ છીએ તેમાં હવે સેન્સર ટેકનોલોજીનો પણ ઉપયોગ થાય છે. સ્ટિકની અંદર હવે એવી ચિપ્સ હોય છે જે તમારા હિટ કરવાની પાવર અને બોલની ગતિ માપે છે. અને હા, ભારતની મહિલા હોકી ટીમ વિશે તો શું જ કહેવું. સવિતા પુન્યા અને વંદના કટારિયા જેવા ખેલાડીઓએ બતાવ્યું છે કે હોકીમાં હવે દીકરીઓ પણ કોઈનાથી પાછી નથી. કેવિન, તને શું લાગે છે, આજના સમયમાં આપણી ટીમ ક્યાં પહોંચશે?
1: અમી, હોકીની વાત સાંભળીને તો દેશભક્તિ જાગી ગઈ. પેલી મેજર ધ્યાનચંદની હિટલર વાળી વાત સાંભળીને તો ગર્વ અનુભવાય છે. અને હા, 2026માં તો જે રીતે ટીમ રમી છે, મને ચોક્કસ લાગે છે આવતી ઓલિમ્પિક્સમાં આપણે ફરીથી ગોલ્ડ મેડલ પર કબજો કરીશું. ભારતની રમત ટેકનિક અને પાવર બંનેનું મિશ્રણ છે. શ્રોતા મિત્રો, અમીએ જે રીતે વિગત આપી છે એ જોઈને લાગે છે કે હોકીના મેદાનમાં હજુ ઘણા રોમાંચક કિસ્સાઓ આવવાના બાકી છે.
0: હોકીના ઇતિહાસ પછી હવે આપણે ઉતરીએ એ મેદાન પર જ્યાં 2026માં હોકીની વ્યાખ્યા જ બદલાઈ રહી છે. શ્રોતા મિત્રો, શું તમે જાણો છો કે આજના સમયમાં હોકી એ દુનિયાની સૌથી ઝડપથી આઉટડોર ગેમમાંની એક બની ગઈ છે? આજે જયારે ખેલાડી હિટ મારે છે ત્યારે દડાની ગતિ કલાકે 160 કિલોમીટરથી પણ વધુ હોઈ શકે છે. આ ગતિ અને ચોકસાઈ પાછળ છે સ્ટિકનું વિજ્ઞાન. પહેલા જે લાકડાની સ્ટિક વપરાતી હતી તેની જગ્યાએ હવે હાઈટેક કાર્બન ફાઈબર સ્ટિક્સ આવી ગઈ છે, જે વજનમાં હલકી પણ તાકાતમાં અદભુત હોય છે. હવે વાત કરીએ હોકીના એ રોમાંચક ભાગની જે પ્રેક્ષકોના શ્વાસ અધ્ધર કરી દે છે, પેનલ્ટી કોર્નર. આજના નવા નિયમો મુજબ પેનલ્ટી કોર્નર વખતે હવે રમત વધુ સુરક્ષિત અને ઝડપી બની છે. ડિફેન્ડર્સે હવે ખાસ પ્રકારના ફેસ માસ્ક પહેરવા ફરજિયાત છે. પણ સૌથી મોટું આકર્ષણ છે ડ્રેગ ફ્લિક. આ એક એવી ટેકનિક છે જેમાં ખેલાડી દડાને હિટ કરવાને બદલે સ્ટિક સાથે ઘસડીને હવામાં ઉછાળે છે. આજના સમયમાં આપણા કેપ્ટન હરમનપ્રીત સિંહ દુનિયાના સર્વશ્રેષ્ઠ ડ્રેગ ફ્લિકર ગણાય છે. તેમની એક ફ્લિક એટલે સીધો ગોલ. ટેકનોલોજીની વાત કરીએ તો 2026માં હોકીમાં વિડીયો રેફરલ સિસ્ટમ બહુ એડવાન્સ થઈ ગઈ છે. હવે દરેક ટીમ પાસે દરેક હાફમાં એક રેફરલ હોય છે, પણ જો તેમનો નિર્ણય સાચો પડે તો તેઓ પોતાનો રેફરલ જાળવી શકે છે. આ સિવાય હવે મેદાનમાં સ્માર્ટ ટર્ફ નો પણ ઉપયોગ થાય છે. આ એસ્ટ્રોટર્ફ ની નીચે સેન્સર હોય છે જે રેફરી ને તરત જ જણાવી દે છે કે દડો લાઈન ની અંદર હતો કે બહાર. હવે બેક સ્ટિક અને ફૂટ જેવા ફાઉલ પકડવા માટે રેફરી ને સેકન્ડો નો જ સમય લાગે છે. કેવિન, શું તને ખબર છે કે 2026માં હોકી નું સૌથી મોટું મંદિર કયું છે? એ છે ઓડિશાનું બિરસા મુંડા ઇન્ટરનેશનલ હોકી સ્ટેડિયમ રાઉરકેલા. ગિનિસ વર્લ્ડ રેકોર્ડ મુજબ આ દુનિયાનું સૌથી મોટું ફૂલી સીટેડ હોકી સ્ટેડિયમ છે. અહીં 20,000થી વધુ લોકો એક સાથે બેસીને મેચ જોઈ શકે છે. આ સ્ટેડિયમની ખાસિયત એ છે કે તેની ડિઝાઇન એવી છે કે તમે કોઈ પણ ખૂણામાં બેઠા હો તમને મેદાન એકદમ નજીક લાગે છે. ભારત માટે આ ગૌરવની વાત છે કે દુનિયાનું સર્વશ્રેષ્ઠ હોકી સ્ટેડિયમ આપણા દેશમાં છે. હોકીના નિયમોમાં 2026માં એક નવો પ્રયોગ થયો છે, શૂટ આઉટ. પહેલા ડ્રો મેચ વખતે પેનલ્ટી સ્ટ્રોક અપાતા, પણ હવે 8 સેકન્ડનો શૂટ આઉટ થાય છે જેમાં ખેલાડીને 23 મીટર લાઇનથી ગોલકીપર સામે એકલો મૂકવામાં આવે છે અને તેણે 8 સેકન્ડમાં ગોલ કરવાનો હોય છે. આ જોવામાં એટલું રોમાંચક લાગે છે કે સ્ટેડિયમમાં બેઠેલા હજારો લોકોના શ્વાસ થંભી જાય છે. તે ખેલાડીની સ્કિલ અને ગોલકીપરની સ્માર્ટનેસની અસલી કસોટી હોય છે. શ્રોતા

0: મિત્રો, શું તમે જાણો છો કે હોકીમાં ગ્રીન, યલો અને રેડ કાર્ડ નો અર્થ શું થાય છે? આજના અપડેટેડ નિયમો મુજબ ગ્રીન કાર્ડ એટલે કે 2 મિનિટ માટે મેદાનની બહાર, યલો કાર્ડ એટલે કે 5 થી 10 મિનિટ માટે સસ્પેન્શન અને રેડ કાર્ડ એટલે આખી મેચ માટે બહાર. હોકીમાં શિસ્ત બહુ મહત્વની છે. જો કોઈ ખેલાડી રેફરી સાથે દલીલ કરે અથવા જોખમી રમત રમે તો આ કાર્ડ્સ તેમની રમત બગાડી શકે છે. રમત જેટલી ઝડપી છે એટલી જ એમાં શાંતિ રાખવાની જરૂર હોય છે. હવે એક રસપ્રદ વાત ભારતની મહિલા હોકી ટીમ વિશે. 2026માં ભારતીય મહિલાઓ એશિયામાં નંબર 1 પર છે. 2025માં રમાયેલી એશિયા કપની ફાઇનલમાં ભારતીય મહિલાઓએ જે રીતે ચીન અને જાપાનને હરાવ્યું તે જોઈને લાગે છે કે હોકીમાં હવે જેન્ડર ગેપ ખતમ થઈ રહ્યો છે. સવિતા પુન્યા, જેને ધ ગ્રેટ વોલ ઓફ ઇન્ડિયા કહેવામાં આવે છે, તેણે 2026ની પ્રો લીગમાં અત્યાર સુધીના સૌથી વધુ સેવ કરવાનો રેકોર્ડ બનાવ્યો છે. હોકી એ માત્ર દોડવાની રમત નથી, એ આપણા દિલ અને સ્ટિકનું મિલન છે. 2026ની હોકી વધુ પાવરફુલ, વધુ ડિજિટલ અને વધુ ગ્લેમર બની છે. આપણે નસીબદાર છીએ કે આપણને આ રમતને આટલી નજીકથી જોઈ શકવાનો મોકો મળે છે. તો મિત્રો, આ હતા હોકીના ટેકનિકલ પાસાઓ.
1: વાહ અમી, 20,000 લોકોની કેપેસિટી વાળું રાઉરકેલા સ્ટેડિયમ અને પેલો 8 સેકન્ડ નો શૂટ આઉટ સાંભળીને જ એવું લાગે છે કે આપણે સ્ટેડિયમમાં બેઠા છીએ. મને તો હરમનપ્રીતની ડ્રેગ ફ્લિક જોવાની બહુ જ મજા આવી, જાણે દડો કોઈ રોકેટની જેમ જતો હોય. શ્રોતા મિત્રો, અમીએ જે રીતે વિજ્ઞાન અને રમતને જોડ્યા છે એ સાબિત કરે છે કે હોકી હવે માત્ર સ્ટીકની રમત નથી રહી, પણ હાઈટેક વોર બની ગઈ છે.
0: મિત્રો, અત્યાર સુધી આપણે ઇતિહાસ અને મેદાનની વાત કરી, પણ હવે વાત કરીએ એ ધમાકાની જેણે ભારતીય હોકીનું નસીબ જ બદલી નાખ્યું છે. 2026માં હોકી ઇન્ડિયા લીગ ફરીથી નવા રંગ રૂપમાં પાછી આવી છે. આ લીગ માત્ર રમત નથી પણ હોકીનું IPL છે. આ વર્ષે 8 મેન્સ ટીમ અને 4 વુમન્સ ટીમ વચ્ચે જંગ જામ્યો છે. શું તમે જાણો છો કે 2026ની આ લીગમાં દુનિયાના સૌથી મોટા સ્ટાર્સ હરાજીમાં વેચાયા છે? હોકીમાં હવે એટલો પૈસો અને ગ્લેમર આવી ચૂક્યું છે કે યુવાનો હવે ક્રિકેટ છોડીને હોકી સ્ટિક પકડવા પ્રેરાય છે. 2026ની આ લીગની સૌથી મોટી વાત એ છે કે આ વખતે હોકીમાં પણ સેલરી કેપ વધીને 5 કરોડ રૂપિયા થઈ ગઈ છે. હરાજીમાં ભારતના સ્ટાર ડ્રેગ ફ્લિકર હરમનપ્રીત સિંહ સૌથી મોંઘા ખેલાડી બન્યા છે, જેમને 1.10 કરોડ રૂપિયામાં ખરીદવામાં આવ્યા છે. આ આંકડાઓ સાંભળવામાં નાના લાગે પણ હોકીની દુનિયામાં આ એક ક્રાંતિ છે. વિદેશી ખેલાડીઓ જેમ કે બેલ્જિયમના આથર વેન્ડોરેન અને ઓસ્ટ્રેલિયાના બ્લેક ગાવર્સ પણ ભારતીય લીગમાં રમવા માટે આતુર છે. પણ મિત્રો, આ ગ્લેમર પાછળ એક બહુ કઠિન જીવન છે. હોકીના ખેલાડીઓની ફિટનેસ 2026માં ફૂટબોલરો કરતા પણ વધુ હોય છે. એક હોકી મેચ 60 મિનિટની હોય છે, પણ એ 60 મિનિટમાં એક ખેલાડી સરેરાશ 8 થી 9 કિલોમીટર દોડે છે, એ પણ સ્ટિક સાથે વાંકા વળીને. વિચાર કરો, આટલું દોડવા માટે કેટલી સ્ટેમિના જોઈએ. 2026માં ખેલાડીઓના ડાયટમાં પ્લાન્ટ બેઝ પ્રોટીન અને હાઈ હાઈડ્રેશન ઇલેક્ટ્રોલાઇટ્સ નો ઉપયોગ થાય છે, જેથી તેઓ મેદાન પર થાક્યા વગર સતત હિટ મારી શકે. કેવિન, તને ખબર છે કે હોકીના ખેલાડીઓનું આયુષ્ય કેમ લાંબુ હોય છે? કારણ કે તેઓ ઇન્ટરવલ ટ્રેનિંગ કરે છે. 2026માં હાઈટેક જીમમાં તેઓ એવી એક્સરસાઇઝ કરે છે જે તેમના કાંડાને લોખંડ જેવા મજબૂત બનાવે છે. જો તમારા કાંડામાં જોર ન હોય તો તમે સ્લેપ શોટ કે ફ્લિક મારી શકતા નથી. એટલે જ તો ભારતીય ખેલાડીઓ દુનિયામાં સૌથી વધુ પાવરફુલ ફ્લિક્સર ગણાય છે. હવે વાત કરીએ મહિલા હોકીની. 2026માં પહેલી વાર મહિલા હોકી લીગ શરૂ થઈ છે અને તે બહુ જ સફળ રહી છે. હરિયાણાની નાની ગલીઓમાં આવેલી છોકરીઓ આજે લાખો રૂપિયાની કમાણી કરી રહી છે. આ માત્ર આર્થિક આઝાદી નથી પણ સામાજિક બદલાવ છે. દીકરીઓ જયારે મેદાન પર દોડે છે ત્યારે આખું સ્ટેડિયમ ચક દે ઓ ચક દે ઇન્ડિયા ના નારાથી ગુંજી ઉઠે છે. 2026માં મહિલા હોકી પ્લેયર્સની બ્રાન્ડ વેલ્યુ પણ હવે બોલી

0: બોલિવૂડ સેલિબ્રિટીની બરાબર પહોંચી રહી છે. શ્રોતા મિત્રો, શું તમે જાણો છો કે હોકીમાં સૌથી મોંઘી સ્ટિક કઈ છે? 2026માં ગ્રેઝ અને રિચ્યુઅલ્સ જેવી બ્રાન્ડની સ્ટિક 50,000 થી 70,000 રૂપિયાની મળે છે. આ સ્ટિક્સમાં એરોસ્પેસ ગ્રેડ કાર્બન વપરાય છે. ખેલાડીઓ પોતાની સ્ટિકને જીવની જેમ સાચવે છે. કોઈની સ્ટિક થોડી પણ ત્રાસી હોય તો તેના શોટ્સની દિશા બદલાઈ શકે છે. હોકી પ્લેયર્સ માટે તેમની સ્ટિક તેમના શરીરનું જ એક અંગ છે. હવે એક એવી અનોખી વાત, 2026માં ગોલ કીપિંગ ગિયર બહુ એડવાન્સ થઈ ગયા છે. એક ગોલ કીપર જે પેડ્સ અને હેલ્મેટ પહેરે છે તેનું વજન અંદાજે 3 થી 4 કિલો હોય છે, છતાં તેમણે વીજળીની ગતિએ ડાઈવ મારવી પડે છે. પિયા શ્રીજેશ પછી ભારતે સુરજ કરકેરા જેવા શાનદાર ગોલકીપર્સ તૈયાર કર્યા છે. આ ગોલકીપર્સના રિફ્લેક્સિસ એટલા ઝડપી હોય છે કે તેઓ 150 કિલોમીટરની ઝડપે આવતા બોલને પણ સેકન્ડ્સના 10મા ભાગમાં રોકી શકે છે. હોકીમાં હવે ડેટા એનાલિસિસ પણ બહુ મહત્વનું છે. 2026માં કોચ પાસે એક ટેબ્લેટ હોય છે જે મેદાનમાં રહેલા દરેક ખેલાડીના હાર્ટ રેટ અને દોડવાની સ્પીડ લાઈવ બતાવે છે. જો કોઈ ખેલાડીનો એનર્જી લેવલ ઓછો થાય તો તરત જ તેને સબસ્ટિટ્યુટ્સ કરી દેવામાં આવે છે. એટલે જ આજની હોકીમાં થાક નામની કોઈ ચીજ જ નથી. 60 મિનિટ સુધી માત્ર હાઈ વોલ્ટેજ એક્શન જોવા મળે છે. અંતમાં એટલું જ કહીશ, હોકી ઇન્ડિયા લીગના કારણે આજે ભારતના ગામડે ગામડેથી પ્રતિભાઓ બહાર આવી રહી છે. 2026માં ભારતીય હોકીનો પુનરાર્થનો સમય છે. આપણે માત્ર રમી નથી રહ્યા, આપણે જીતી રહ્યા છીએ.
1: ઓ બાપ રે અમી, 1 કરોડથી વધુની હરાજી અને 70,000ની સ્ટિક. મને તો લાગતું હતું કે હોકીમાં હજુ પણ જૂની પદ્ધતિ જ ચાલતી હશે, પણ 2026માં તો આખી ગેમ જ હાઈટેક થઈ ગઈ છે. અને પેલી મહિલા હોકી લીગની તો વાત સાંભળીને મને ખૂબ જ ખુશી થઈ. ખરેખર દેશ બદલાઈ રહ્યું છે અમી. તારી આ વાત સાંભળીને તો મને અત્યારે જ મેદાનમાં જઈને સ્ટિક પકડવાનું મન થઈ ગયું છે.
0: અત્યાર સુધી આપણે ગ્લેમર અને ટેકનોલોજીની વાત કરી, પણ હોકીનો અસલી રોમાંચ તો તેના વિવાદો અને વળતા પ્રહારમાં છે. 2026માં ભલે આપણે શાંતિથી રમત જોઈએ છીએ, પણ ઇતિહાસના પાનાઓ લોહી અને પરસેવાથી ભરેલા છે. 1975ના વર્લ્ડ કપની ફાઇનલ કોણ ભૂલી શકે? ભારત અને પાકિસ્તાન વચ્ચેનો એ જંગ, એ મેચમાં અશોક કુમારે કરેલા વિવાદાસ્પદ ગોલ આજે પણ પાકિસ્તાનની ચાહકો ભૂલી શક્યા નથી. રેફરીએ ગોલ આપ્યો અને ભારત પહેલી વાર વર્લ્ડ ચેમ્પિયન બન્યું. એ જીત પછી આખા ભારતમાં દિવાળી જેવો માહોલ હતો. વિવાદોની વાત નીકળી છે તો 1932ના લોસ એન્જલસ ઓલિમ્પિકનો એક રમૂજી પણ અજીબ કિસ્સો કહું. ભારત અને અમેરિકા વચ્ચે મેચ હતી. ભારતે અમેરિકાને 24-1 થી હરાવ્યું હતું. આ સ્કોર આજે પણ એક રેકોર્ડ છે. પણ નવાઈની વાત એ હતી કે અમેરિકાના ગોલકીપર પર એટલા પરેશાન થઈ ગયા હતા કે તેમણે મેચ વચ્ચે જ પોતાની સ્ટિક છોડી દીધી અને રેફરીને વિનંતી કરી કે પ્લીઝ હવે ગોલ કરવાનું બંધ કરો. એ સમયે ભારતીય ખેલાડીઓનો ડર આખી દુનિયામાં હતો. પણ હોકી હંમેશા સરળ ન હતી. 1972ના મ્યુનિક ઓલિમ્પિક્સમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની સેમીફાઇનલ બહુ હિંસક બની હતી. ખેલાડીઓ વચ્ચે મેદાન પર જ મારામારી થઈ હતી. પાકિસ્તાની ખેલાડીઓએ રેફરીના નિર્ણયનો એટલો વિરોધ કર્યો હતો કે તેમને લાંબા સમય માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. 2026માં ભલે VAR ટેકનોલોજી આવી ગઈ છે, પણ એ જમાનામાં રેફરીનો નિર્ણય જ આખરી રહેતો હતો, ભલે પછી એનાથી રમખાણો કેમ ન ફાટી નીકળે. કેવિન, શું તને ખબર છે હોકીમાં પણ રંગભેદનો સામનો કરવો પડ્યો છે? 1920-30ના દાયકામાં યુરોપિયન ટીમ માનતી હતી કે ભારતીયોની સ્ટિકમાં ચુંબક લગાવેલું છે. તેમનો વિશ્વાસ જ ન હતો કે કોઈ આટલું સારું કેવી રીતે રમી શકે છે. ટોક્યોમાં એક મેચ દરમિયાન તો ધ્યાનચંદની સ્ટિક તોડીને ચેક કરવામાં આવી હતી કે અંદર કોઈ જાદુઈ વસ્તુ તો નથી ને, પણ અંદરથી માત્ર સામાન્ય લાકડું નીકળ્યું. આ સાબિત કરે છે કે જ્યારે તમારી પાસે કળા હોય ત્યારે દુનિયા તમારા પર શંકા કરવા લાગે છે. 2026માં આપણે જે ફિટનેસ જોઈએ છીએ તેની શરૂઆત ક્યાંક ને ક્યાંક 1980ના મોસ્કો ઓલિમ્પિકમાં થઈ છે. જ્યારે ઘાસના મેદાન બંધ થયા અને કૃત્રિમ ઘાસ આવ્યું ત્યારે ભારત અને પાકિસ્તાન જેવી એશિયન ટીમો થોડી પાછળ પડી ગઈ હતી, કારણ કે આપણે સ્કિલ પર રમતા હતા અને યુરોપિયન

0: એમો પાવર પર. આ એક એવો સમય હતો જયારે એવું લાગતું હતું કે ભારતીય હોકી ખતમ થઈ જશે, પણ આપણે હાર ન માની. આપણે ટ્રેનિંગ પદ્ધતિ બદલી અને ફરીથી ટોચ પર પહોંચ્યા. એક બહુ પ્રેરણાદાયક વાર્તા છે સંદીપ સિંહની. 2026 ટ્રેનમાં ભૂલથી લાગેલી ગોળીએ તેમને વ્હીલચેર પર લાવી દીધા હતા. ડોક્ટરે કહ્યું હતું કે તેઓ ક્યારે ચાલી નહીં શકે, પણ સંદીપ સિંહે માત્ર ચાલીને જ નહીં પણ મેદાન પર ઉતરીને બતાવ્યું અને તેઓ ભારતના સૌથી ઘાતક ડ્રેગ ફ્લિકર બન્યા. સુરમા ફિલ્મ તેમના પર જ બની છે. 2026 પણ સંદીપ સિંહની આ વાર્તા દરેક યુવાન ખેલાડીને પ્રેરણા આપે છે કે મુસીબત ગમે તેટલી મોટી હોય, જો ઈચ્છાશક્તિ મજબૂત હોય તો તમે મેદાન મારી શકો છો. હવે વાત કરીએ ઓલિમ્પિક 2020 અને 2024. 41 લાંબા ઇંતજાર પછી ભારતે ટોક્યોમાં બ્રોન્ઝ મેડલ જીત્યો. એ જીત પછી આખા દેશની આંખમાં આંસુ હતા. 2026 પણ આપણે એ જ જોશ જાળવી રાખ્યો છે. તે મેચમાં પિયા શ્રીજેશે છેલ્લી સેકન્ડોમાં જે ગોલ બચાવ્યો હતો તે હોકીના ઇતિહાસનો સૌથી મહત્વનો સેવ ગણાય છે. શ્રીજેશનું એ દિવાલ જેવું ઊભું રહેવું એ બતાવે છે કે હોકીમાં છેલ્લી સેકન્ડ સુધી કંઈ પણ થઈ શકે છે. વિવાદોમાં એક કિસ્સો એવો પણ છે જ્યારે 2023 વર્લ્ડ કપ દરમિયાન ટીમોએ અનફેર એડવાન્ટેજ લેવા માટે પોતાની સ્ટિકના ડાયમેન્શનમાં ફેરફાર કર્યો હતો. 2026 ફીફાની જેમ FIH પણ હવે મેચ પહેલા સ્ટિકનું 3D સ્કેનિંગ કરે છે. જો સ્ટિક નક્કી કરેલા માપદંડ કરતા અલગ હોય તો ખેલાડી પર પ્રતિબંધ મૂકવામાં આવે છે. નિયમો બહુ કડક છે અને ભૂલોની કોઈ ગુંજાઈશ જ નથી. શ્રોતા મિત્રો, હોકી એ માત્ર ગોલ કરવાની રમત નથી, પણ એમાં સન્માનની વાત છે. 2026 જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ હોય ત્યારે ગ્રાઉન્ડ પર જે તણાવ હોય એ જોઈને લાગે છે કે આ કોઈ રમત નથી પણ યુદ્ધ છે. પણ મેચ પછી જયારે બંને ટીમોના ખેલાડીઓ એકબીજાને ગળે મળે છે ત્યારે રમતની સાચી ભાવના પ્રગટ થાય છે. આજ તો છે હોકીની સુંદરતા, મેદાન પર દુશ્મની અને મેદાનની બહાર દોસ્તી. હોકી વિવાદો આપણને શીખવે છે કે રમત હંમેશા ન્યાયી હોવી જોઈએ. આજના સમયમાં આપણે જે ઊંચાઈ પર છીએ તે વર્ષોના સંઘર્ષ અને વિવાદો સામે લડ્યા પછી મળી છે.
1: અમી, સંદીપ સિંહની વાર્તા સાંભળીને તો સાચે જ આંખો ભીની થઈ ગઈ. વ્હીલચેર પરથી સીધા હોકીના મેદાનમાં શું જુસ્સો હશે! અને 24-1 સ્કોર! બિચારો અમેરિકન ગોલકીપર, એના પર તો મને દયા આવી ગઈ. અમી, તે જે રીતે હોકીના વિવાદો અને વિજયની વાતો વણી લીધી છે, મને લાગે છે કે સાંભળનારા મિત્રો આજે હોકીના ચાહક બની જશે.
0: અત્યાર સુધી આપણે હોકીનો ઇતિહાસ, ટેકનોલોજી, ગ્લેમર અને વિવાદો જોયા, પણ હવે સવાલ એ છે કે આજના સમયમાં હવે હોકી ક્યાં જઈ રહી છે? મિત્રો, હોકી હવે માત્ર મેદાન પર રમાતી રમત નથી રહી, પણ એ ડિજિટલ એરામાં પ્રવેશી ચૂકી છે. 2026 આપણે સ્માર્ટ બોલ જોઈ રહ્યા છીએ, જે હવામાં તેની ગતિ અને સ્પીનનો ચોક્કસ ડેટા કોચના ટેબલ પર સેકન્ડોમાં મોકલી શકે છે. હોકીનું ભવિષ્ય હવે યુવાનોના હાથમાં છે. 2026 ભારતની અંડર 21 ટીમ જે રીતે રમી રહી છે તે જોતા જ લાગે છે કે આગામી દાયકા પણ ભારતના જ રહેશે. હવે આપણી પાસે માત્ર શારીરિક શક્તિ નથી પણ માનસિક મજબૂતી પણ છે, અને હવે દરેક ખેલાડી સાથે સાયકોલોજિસ્ટ ટીમ પણ હોય છે. હોકી હવે એક એવું વિજ્ઞાન બની ગઈ છે જ્યાં એક સેકન્ડનો 100મો ભાગ પણ હાર અને જીત વચ્ચેનો તફાવત નક્કી કરી શકે છે. હવે વાત કરીએ આપણા વહાલા ગુજરાતની. ઘણાને એમ લાગે છે કે ગુજરાત એટલે માત્ર ક્રિકેટ, પણ 2026 ચિત્ર બદલાયું છે. સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા અમદાવાદ, વડોદરા અને નડિયાદ જેવા શહેરોમાં આધુનિક એસ્ટ્રોટર્ફ મેદાનો તૈયાર કરવામાં આવ્યા છે. ગુજરાતના કેટલાય યુવાનો હવે નેશનલ કેમ્પમાં પસંદ થઈ રહ્યા છે. મને કહેતા ગર્વ થાય છે કે ગુજરાતની દીકરીઓ પણ હવે હોકી સ્ટિક પકડીને મેદાન ગજવી રહી છે. ખેલ મહાકુંભે ગુજરાતમાં હોકીના મૂળિયા મજબૂત કર્યા છે. 2026 હોકીમાં એક નવો ટ્રેન્ડ આવ્યો છે, ઇલેક્ટ્રોનિક પ્રોટેક્ટિવ ગિયર. ગોલ્સ કીપરના પેડ્સ હવે એવા મટીરિયલના બનેલા છે જે બોલના ઇમ્પેક્ટને શોષી લે છે અને ખેલાડીઓને જરા પણ ઈજા થવા દેતા નથી. આના

0: રમાતી રમત વધુ સુરક્ષિત બની છે. વળી પ્રેક્ષકો માટે પણ હવે સ્ટેડિયમમાં VR હેડસેટ્સ ઉપલબ્ધ છે, જેનાથી તમે સીટ પર બેઠા બેઠા એવો અનુભવ કરી શકો છો જાણે તમે પોતે મેદાનની વચ્ચે ઉભા હોવ. શ્રોતા મિત્રો, હોકીએ આપણને સંઘર્ષની સાથે સાથે સંયમ પણ શીખવે છે. જ્યારે ભારત અને ઓસ્ટ્રેલિયા જેવી ટીમો સામસામે હોય ત્યારે જે દબાણ હોય છે, એ દબાણમાં પણ શાંત રહીને ગોલ કરવો એ જ સાચો ખેલાડી છે. 2026માં ભારતીય હોકીની સ્ટાઇલ એગ્રેસિવ ડિફેન્સ છે. આપણે માત્ર ગોલ બચાવતા નથી, પણ વળતો પ્રહાર એવો કરીએ છીએ કે વિરોધી ટીમને વિચારવાનો સમય પણ નથી મળતો. કેવિન, તને ખબર છે 2026માં હોકી હવે પર્યાવરણને પણ સાચવી રહી છે. નવા એસ્ટ્રોટર્ફ હવે એવા મટીરિયલ્સના છે જેમાં પાણીનો વપરાશ 60% ઓછો થાય છે. પહેલા ટ્રફને ભીનું રાખવા માટે હજારો લીટર પાણી જોઈતું હતું, પણ હવે ડ્રાય ટ્રફ ટેકનોલોજી આવી ગઈ છે. હોકી માત્ર સ્કોરબોર્ડ પર જ નહીં, પણ પર્યાવરણના બોર્ડ પર પણ ગોલ કરી રહી છે. મારા અંગત અનુભવની વાત કરું તો, જ્યારે હું પહેલી વાર સ્ટેડિયમમાં હોકી મેચ જોવા ગઈ હતી ત્યારે સ્ટિક અને બોલના ટકરાવનો જે અવાજ હતો, એ અવાજ હજી પણ મારા કાનમાં ગુંજે છે. એ અવાજમાં એક પ્રકારની રિધમ છે, એક સંગીત છે. હોકી એ જોશનું સંગીત છે. 2026માં આપણે નસીબદાર છીએ કે આપણે આપણી ટીમને ફરીથી વિશ્વમાં ટોચ પર જતા જોઈ રહ્યા છીએ. આ આપણી સ્ટિકનો જાદુ છે જે ક્યારે ઓછો નહીં થાય. મિત્રો, આ સમય કઈ રીતે પસાર થઈ ગયો એ ખબર જ ન પડી. આપણે હોકીનું ગૌરવ જોયું. રમત ગમે તે હોય, એનો સંદેશ એ જ છે, ક્યારે હાર ન માનો. જીવનમાં પણ જ્યારે તમને લાગે છે કે તમે પાછળ પડી રહ્યા છો, ત્યારે યાદ કરજો એ 90 મિનિટ કે 60 મિનિટ, જ્યાં છેલ્લી સેકન્ડમાં કરેલા એક ગોલ આખો ઇતિહાસ બદલી શકે છે. 2026 એ રમતગમતનું વર્ષ છે અને આપણે એમાં સહભાગી છીએ. યાદ રાખજો, જે રમે તે ખીલે.
1: શ્રોતા મિત્રો, મને ખાતરી છે કે આજના પ્રોગ્રામ સાંભળ્યા પછી તમે પણ તમારા ફેવરેટ રમત વિશે વધુ ગંભીર બનશો. અમીએ કહ્યું એમ, રમત ગમે તે હોય, જીતવાનો જઝબો હોવો જ જોઈએ. આભાર મિત્રો, ફરી મળીશું કોઈ નવી રમત અને નવા જોશ સાથે.

શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ યુવાણી. કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના ભુજ, અમદાવાદ, વડોદરા અને રાજકોટ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

0: આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે.
1: પાપા મેરે આંગે ચોકલેટ ખૂબ લાએંગે, ઘર અભી વો આંગે મેં ઉનસે ખેલુંગી.
2: જરા વિચારો, ઘેર તમારી કોઈ રાહ જોઈ રહ્યું છે.

0: બાલ દોસ્તોની અવનવી કૃતિઓનો આસ્વાદ આ તાળીઓના ગડગડાટને સથવારે તમે પણ આવો છો ને આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે. રાહ જોઈએ છીએ ગુરુવારે બપોરે 3 વાગે આકાશવાણી રાજકોટ પર,
1: અને એની પ્રસ્તુતિ થશે
2: દર રવિવારે સવારે 10 વાગે.
0: સાંભળતા રહો આકાશવાણી રાજકોટમાં બાળકોનો માનીતો કાર્યક્રમ
3: બાલ સભા.
4: સ્વચ્છ ઘર, સ્વચ્છ આંગણું, સ્વચ્છ શેરી, સ્વચ્છ રસ્તા, સ્વચ્છ નગર, સ્વચ્છ શહેર, સ્વચ્છ ભારત, સપનું આપણા સૌનું. સ્વચ્છ ભારત.
5: થોડી જ વારમાં અમદાવાદ કેન્દ્રથી પ્રસારિત પ્રાદેશિક સમાચાર સાંભળશો.

0: અરે આ છે અમારા મીઠા મીઠા ફૂલકાઓની કિલકારી
1: અને અમારા મીઠા મીઠા બાળકોની કિલકારી સાંભળવા માટે તૈયાર રહો.
2: એ માત્ર કિલકારીઓ નહીં પણ સ્કિલકારી પણ ખરી. હા,
1: આ તાળીઓના ગડગડાટને વધારવા માટે તૈયાર છો ને?

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હેમાનગીની સોનારા વાંચે છે. સૌ પ્રથમ મુખ્ય સમાચાર. વર્ષ 2008ના અમદાવાદ બોમ્બ વિસ્ફોટ કેસમાં ગુજરાત વડી અદાલતનો ઐતિહાસિક ચુકાદો. 38 દોષિતોને ફાંસી અને 11 દોષિતોને આજીવન કેદની સજા યથાવત. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ચુકાદાને ઐતિહાસિક ગણાવ્યું. ભારે વરસાદના લીધે સર્જાતી કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા તંત્ર સજ્જ. કૃષિમંત્રી જીતુ વાઘાણીનું નિવેદન. પંચમહાલમાં ચાંદીપુરા વાયરસથી 2 બાળકના મોત થતાં આરોગ્ય વિભાગ સતર્ક. અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રાને લઈ તડામાર તૈયારીઓ. મોસાળ સરસપુરમાં ભક્તોનો ધસારો. દક્ષિણ ગુજરાતમાં નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં આવતીકાલે અતિભારે વરસાદની આગાહી. અમદાવાદમાં 26 જુલાઈ 2008ના રોજ થયેલા શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટ કેસમાં ગુજરાત વડી અદાલતે દોષિતોને સજા અંગેના ટ્રાયલ કોર્ટના ચુકાદાને યથાવત રાખ્યો. આ કેસમાં અમદાવાદ સિટી સેશન્સ કોર્ટની વિશેષ અદાલતે અગાઉ 38 દોષિતોને ફાંસી અને 11 દોષિતોને આજીવન કેદની સજા કરી હતી. તમામ દોષિતોની અપીલ અંગેની સુનાવણીમાં વડી અદાલતે આજે ઐતિહાસિક ચુકાદો આપ્યો. અદાલતે મૃતકોના પરિવારને 10 લાખ અને ગંભીર ઇજાગ્રસ્તને 5 લાખ રૂપિયાની સહાય ચૂકવવા પણ હુકમ કર્યો છે. નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ભારતીય ન્યાયતંત્રના ઇતિહાસના સૌથી મોટા અને ઐતિહાસિક આ ચુકાદાને આવકારતા કહ્યું, ભારતની ધરતી પર આતંકવાદ અને રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓ માટે કોઈ જ સ્થાન નથી.
1: સ્પષ્ટ સંદેશ છે કે આતંકવાદ માટે ભારતમાં કોઈ જગ્યા નથી, અને આ મજબૂત ચુકાદો એ આતંકવાદ સામે કાયદાકીય રીતે એક બહુ મોટી જીત તરફ આપણે જયારે આગળ વધી રહ્યા છે. તે પરિવારજનોએ એમના સ્વજનો આ સિરિયલ બોમ્બ બ્લાસ્ટમાં ગુમાવ્યા હશે એવા પરિવારોને 10 લાખ રૂપિયાની સહાયનો બી આજે આમાં ચુકાદો આપ્યો છે, અને જે લોકો સિવિયર ઇન્જર થયા હશે એવા લોકોને 5 લાખ રૂપિયા એમના પરિવારજનોને મદદ પહોંચાડવાનું હાઈકોર્ટ દ્વારા જે ચુકાદો આપ્યો છે તેને ભૂપેન્દ્રભાઈ પટેલ સરકાર દ્વારા તાત્કાલિક અમલમાં લાવીને એ ચૂકવવામાં આવશે.
0: ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં વર્ષ 2008માં 22 જેટલી જગ્યાએ બોમ્બ વિસ્ફોટ થતા 56 જેટલા લોકોના મોત થયા હતા, જ્યારે 246 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા હતા. કૃષિમંત્રી જીતુ વાઘાણીએ શૂન્ય જાનહાનીના અભિગમ સાથે કોઈપણ સ્થિતિને પહોંચી વળવા તંત્ર સજ્જ હોવાનું જણાવ્યું. ગાંધીનગરથી વર્ચ્યુઅલ માધ્યમથી અમરેલી, રાજકોટ અને ભાવનગરના વહીવટીતંત્ર સાથે વરસાદની સ્થિતિની સમીક્ષા કરતા શ્રી વાઘાણીએ તંત્રની તૈયારીઓ, નીચાણવાળા વિસ્તારની સ્થિતિ, આપત્તિ વ્યવસ્થાપન યોજના અને લોકોની સુરક્ષા માટે લેવાયેલા પગલાંની માહિતી મેળવી. શ્રી વાઘાણી

0: જળાશયમાં પાણીની આવક અંગેનો તાજેતરનો અહેવાલ પણ મેળવ્યો. તેમણે સંભવિત રોગયાળો અટકાવવા ક્લોરીનની ટીકડીઓ અને ઓઆરએસનો પૂરતો જથ્થો રાખવા તેમજ તાલુકા કક્ષાએ ત્વરિત પ્રતિભાવ દળ કાર્યરત કરવા આરોગ્ય વિભાગને તાકીદ કરી. ઉલ્લેખનીય છે કે અમરેલીમાં અત્યાર સુધી મોસમનો સરેરાશ 12 ઇંચ, ભાવનગરમાં 8 ઇંચ અને રાજકોટમાં 5 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. રાજ્યમાં સંભવિત વરસાદની સ્થિતિને પહોંચી વળવા તમામ વિભાગ સજ્જ છે. દરમિયાન ગાંધીનગરમાં રાજ્ય કટોકટી સંચાલન કેન્દ્ર SEOC ખાતે રાહત નિયામક સુભાષ સાવલિયાની અધ્યક્ષતામાં વેધર વોચ ગ્રુપની ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ. તેમાં ચોમાસામાં સંભવિત આપત્તિઓ સામે શૂન્ય જાનહાનિના અભિગમ સાથે વહીવટીતંત્રની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી. રાજ્યમાં વરસાદી માહોલ વચ્ચે આરોગ્ય વિભાગ સતર્ક થયું છે. આરોગ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાએ ગાંધીનગરમાં આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે ઉચ્ચસ્તરની સમીક્ષા બેઠકમાં રાજ્યની આરોગ્ય સ્થિતિ અને દવાઓની ઉપલબ્ધતા અંગે માહિતી મેળવી. શ્રી પાનશેરિયાએ કહ્યું, રાજ્યમાં દવાનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. જાહેર આરોગ્ય કેન્દ્ર PHC, સામુદાયિક આરોગ્ય કેન્દ્ર CHC અને 108 એમ્બ્યુલન્સ આરોગ્ય સેવાઓથી સજ્જ છે. હાલ રાજ્યમાં કોઈ ગંભીર બાબત કે ચિંતાજનક પરિસ્થિતિ ન હોવાનું પણ શ્રી પાનશેરિયાએ ઉમેર્યું.
1: એટલે આખી ચેનલ દ્વારા ગુજરાતના તમામ જિલ્લાઓમાં વરસાદ જ્યાં વધુ છે ત્યાં ખાસ કરીને તકેદારી રાખવા માટે આજે મારા આરોગ્ય વિભાગના તમામ અધિકારીઓની મીટિંગ સંપન્ન કરી અને દરેક જિલ્લાઓમાંનો તાગ લઈ ત્યાં આરોગ્ય ક્ષેત્રની ઘટતી કડી પૂરી કરવા માટેની સૂચના આપી છે.
0: પંચમહાલમાં ગોધરાના વિંઝોલ અને જીતપુર ગામના 2 બાળકોના ચાંદીપુરા વાયરસથી મોત થયાના અહેવાલ છે. આરોગ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાએ આ અંગે દુઃખ વ્યક્ત કર્યું. તેમણે ચાંદીપુરા વાયરસ સામે સાવચેતી રાખવાની જરૂર હોવાનું જણાવ્યું. આરોગ્ય વિભાગ દ્વારા તમામ ઘર અને સમગ્ર વિસ્તારમાં દવાનો છંટકાવ શરૂ કરાયો હોવાનું શ્રી પાનશેરિયાએ ઉમેર્યું.
1: આજુબાજુના ઘરોમાં વગેરે દવા છંટકાવ કરવામાં આવ્યા છે અને હાલ પૂરતા બીજા કોઈ ચાંદીપુર વાયરસના ક્યાંય કેસ પ્રાપ્ત થયા નથી. ગભરાવાની જરૂર નથી, પણ સાવચેતી રાખવાથી રોગને આપણે અટકાવી શકીશું. તો અમારી બંને ગામોમાં અમારી ટીમ અત્યારે સર્વે પહોંચી ગઈ છે, જે તે દવાનો જથ્થો પણ ત્યાં ઉપલબ્ધ કેન્દ્રની અંદર કરવામાં આવ્યો છે.
0: વડોદરાની માંજલપુર વિધાનસભા બેઠક પર યોજાનારી પેટાચૂંટણી માટે વિવિધ રાજકીય પક્ષના નેતાઓ સક્રિય થયા છે. ભાજપ દ્વારા ઉમેદવારોની પસંદગી માટે આજે સેન્સ પ્રક્રિયા યોજાઈ. ભાજપના નિરીક્ષક પૂર્ણેશ મોદી, બળવંતસિંહ રાજપૂત અને ગીતા નાયકે વડોદરામાં દાવેદારોની રજૂઆત અને અભિપ્રાય સાંભળ્યા હતા. ઉલ્લેખનીય છે કે માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલના અવસાન બાદ આ બેઠક ખાલી થતાં આગામી 30 જુલાઈએ પેટાચૂંટણી માટે મતદાન અને 3 ઓગસ્ટે પરિણામ જાહેર કરાશે. વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ છોટાઉદેપુરના દિગ્ગજ નેતા સ્વર્ગીય મોહનસિંહ રાઠવાના અવસાને રાજ્યના જાહેર જીવન માટે મોટી ખોટ ગણાવતા તેમને શ્રદ્ધાંજલિ આપી. જેતપુર પાવીમાં ઉમરવા ખાતે તેમણે સ્વર્ગીય મોહનસિંહ રાઠવાના નિવાસસ્થાને શોકગ્રસ્ત પરિવારજનોને મળી સાંત્વના પાઠવી. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. અમદાવાદમાં આજથી 3 દિવસ કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓ અને કાર્યક્રમોના ભવ્ય પ્રદર્શન સમૃદ્ધ ગુજરાત 2026નો પ્રારંભ થયો. પહેલા જ દિવસે 8,000થી વધુ વિદ્યાર્થી આ પ્રદર્શન નિહાળ્યું. મણિનગરમાં LG મેદાન ખાતે પ્રદર્શનનો પ્રારંભ કરાવ્યા બાદ અમદાવાદ પશ્ચિમના સાંસદ દિનેશ મકવાણાએ કહ્યું, આ પ્રદર્શનમાં સંરક્ષણ, આરોગ્ય, શિક્ષણ, કૃષિ અને નાણાં સહિત સરકારના વિવિધ વિભાગના 50થી વધુ સ્ટોલ લગાવાયા છે. અમદાવાદમાં આગામી 16 તારીખે યોજાનારી ભગવાન જગન્નાથજીની 150મી રથયાત્રાને લઈ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ એક જ દિવસ એવો છે જ્યારે ભગવાન સામે ચાલીને ભક્તોને દર્શન આપવા નગરચર્યાએ નીકળે છે. જગતના નાથના દર્શન કરવા ભક્તોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને તેઓ રથયાત્રાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. હાલ ભગવાન જગન્નાથજી બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્રજી સાથે સરસપુરમાં તેમના મોસાળમાં રોકાયા છે, જ્યાં તેમને ભરપૂર લાડ લડાવવામાં આવી રહ્યા છે. તેમજ તેમને ભાવતી વિવિધ વાનગી અને 56 ભોગ અર્પણ કરવામાં આવે છે. રાજ્યના કેટલાક જિલ્લામાં આજથી ફરી વરસાદનું આગમન થયું છે. સાંજે 6 વાગ્યા સુધીમાં 181 તાલુકામાં વરસાદનો અહેવાલ છે. તેમાં પણ સૌથી વધુ 16 ઇંચ જેટલો વરસાદ સુરતના કામરેજ તાલુકામાં નોંધાયો. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં મોસમનો કુલ સરેરાશ 20.44% જેટલો વરસાદ થયાના અહેવાલ છે. તેના કારણે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા યોજનામાં 65% જેટલો જળસંગ્રહ થયો છે. તો 11 બંધને હાઈ એલર્ટ પર રખાયા છે, જ્યારે માછીમારોને 11 તારીખ સુધી દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. રાજ્યભરમાં વરસાદના કારણે કેટલાક જિલ્લામાં જનજીવન તેમજ વાહન વ્યવહારને અસર થઈ છે. સુરતમાં ગઈકાલથી થતા

0: વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારો ફસાયેલા 567 જેટલા લોકોનું સ્થળાંતર કરાયું, તેમજ 21 લોકોને બચાવાયા. તેમજ ભેદવાળ ખાડીનું પાણી સુરત નવસારી મુખ્ય માર્ગ પર આવતા ટ્રાફિક ડાયવર્ટ કરાયો. પાલી વિસ્તારમાં વરસાદી પાણીથી ભરાયેલા ખાડામાં ડૂબવાથી બે બાળકોના મોતના અહેવાલ છે. અરવલ્લીના માલપુર તાલુકામાં સરેરાશ 1.5 ઇંચ વરસાદ નોંધાયો તો મોડાસાના સરડોઈ ગામના મુખ્ય માર્ગ પર નદી જેવા દ્રશ્યો સર્જાયા.
1: અરવલ્લી જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી માલપુર, મોડાસા, મેઘરજ, શામળાજી, ભીલોડા સહિતના તાલુકાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. સાથે શામળાજી તાલુકામાં પણ વરસાદી માહોલ જામ્યો હતો. રામપારક સહિતના આસપાસના વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સ્થિતિનું નિર્માણ થયું હતું. મોડાસા તાલુકાના સરડોઈ ગામે ભારે વરસાદને કારણે ગામના મુખ્ય માર્ગો ઉપર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. આકાશવાણી માટે અંકિત ચૌહાણ, અરવલ્લી.
0: તાપીમાં પણ પૂર્ણા નદી બે કાંઠે વહી રહી છે, જ્યારે વલસાડમાં ભારે વરસાદથી રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર પાણી ભરાયા. તો રાજકોટનું લાલપરી જળાશય 70% ભરાતા નવાગામ અને બેડીગામ માટે ચેતવણી અપાઈ. ડાંગમાં પણ 10 કલાકમાં સરેરાશ 3.2 ઇંચ વરસાદના અહેવાલ છે, જ્યારે ભાવનગરમાં ગત 24 કલાકમાં સરેરાશ 3 ઇંચ વરસાદ નોંધાયો. બોટાદ તેમજ ભરૂચના તમામ 9 તાલુકામાં વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા, જ્યારે ગીર સોમનાથમાં ઉનાના અસરગ્રસ્ત ગામોમાં સામાજિક સંસ્થાઓ દ્વારા ખાદ્ય સામગ્રીના પેકેટનું વિતરણ કરાયું. પોરબંદરના ઘેડ વિસ્તારમાં ઉપરવાસના પાણી ફરી વળતા અનેક માર્ગ બંધ થયા. મહેસાણા અને સાબરકાંઠા જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદ નોંધાયો. રાજ્યમાં આગામી 13 તારીખ સુધી કેટલાક જિલ્લામાં વરસાદની આગાહી છે. દરમિયાન નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં આવતીકાલે ભારેથી અતિભારે વરસાદની સંભાવના હોવાનું હવામાન વિભાગના પ્રાદેશિક નિયામક ડોક્ટર એકે દાસે જણાવ્યું.
2: गुजरात रीजन और सौराष्ट्र प्लस दोनों रीजन में हैवी टू वेरी हैवी रेनफॉल का वार्निंग दिया गया है इक्का दुक्का स्थानों में. इसके साथ हल्का से मध्यम बरसात का संभावना रहेगा, पूरा राज्य में ही रहेगा. एक्सट्रीमली हैवी रेनफॉल रेड वार्निंग के साथ इक्का दुक्का स्थानों में दिया गया है. सूरत, डांग, नवसारी, बलसाड, तापी और दमन दादरा नगर हवेली के लिए दिया गया है. और ऑरेंज वार्निंग के साथ जो डिस्ट्रिक्ट दिया गया है गुजरात रीजन में, नर्मदा, भरूच, खेड़ा और अरवली के लिए दिया गया है.
0: अंतमा मुख्य समाचार फरी एक बार. વર્ષ 2008ના અમદાવાદ બોમ્બ વિસ્ફોટ કેસમાં ગુજરાત વડી અદાલતનો ઐતિહાસિક ચુકાદો. 38 દોષિતોને ફાંસી અને 11 દોષિતોને આજીવન કેદની સજા યથાવત. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ચુકાદાને ઐતિહાસિક ગણાવ્યો. ભારે વરસાદના લીધે સર્જાતી કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા તંત્ર સજ્જ. કૃષિમંત્રી જીતુ વાઘાણીનું નિવેદન. પંચમહાલમાં ચાંદીપુરા વાયરસથી 2 બાળકના મોત થતાં આરોગ્ય વિભાગ સતર્ક. અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રાને લઈ તડામાર તૈયારીઓ. મોસાળ સરસપુરમાં ભક્તોનો ધસારો. દક્ષિણ ગુજરાતમાં નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં આવતીકાલે અતિભારે વરસાદની આગાહી. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રિના 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
3: इससे बेहतर कुछ नहीं.
4: अपने परिवार को दीजिए सुरक्षित जीवन रूरल पोस्ट लाइफ इंश्योरेंस. RPLI की लाइफ इंश्योरेंस पॉलिसीज के साथ अपने नजदीकी डाकघर से आज ही संपर्क करें या indiapost.gov.in पर लॉग ऑन करें.

0: આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. રજૂ થાય છે ખેડૂત મિત્રો માટેનો કાર્યક્રમ ગામનો ચોરો.
1: રામ રામ ખેડૂત મિત્રો, રામ રામ શ્રોતા મિત્રો. ખેડૂત મિત્રો, કૃષિના વિકાસ અને ઉત્પાદન વધારવા માટે અવનવા સંશોધન થતા રહ્યા છે અને આધુનિક તાંત્રિકતાના યુગમાં આવા સંશોધનો

આપણા સુધી ઝડપથી પહોંચી રહ્યા છે. વિવિધ પાકોના ઉત્પાદન પર અસર કરતા જૈવિક પરિબળોમાં જુદી જુદી જીવાત અને રોગ એ મુખ્ય છે. તેમાંય ખાસ કરીને છેલ્લા કેટલાક વર્ષોથી વાતાવરણીય ફેરફારોને કારણે કેટલીક ગૌણ જીવાતો મુખ્ય જીવાતો બની રહી છે, તેમજ જીવાતોની વૃદ્ધિમાં પણ અકલ્પનીય વધારો આપણને જોવા મળી રહ્યો છે. તો ખેડૂત મિત્રો, આ જીવાતોથી કૃષિ પાકોને થતું નુકસાન અટકાવવા માટે વિવિધ પદ્ધતિઓ જેવી કે કર્ષણ પદ્ધતિ, ભૌતિક પદ્ધતિ, યાંત્રિક પદ્ધતિ, જૈવિક પદ્ધતિ, રાસાયણિક પદ્ધતિ વગેરેનો ઉપયોગ થાય છે. જે પૈકી રાસાયણિક પદ્ધતિ મહત્વનો ભાગ ભજવે છે, પરંતુ રાસાયણિક પદ્ધતિમાં કૃષિ રસાયણોના અવિવેકી અને આડેધડ ઉપયોગ થતાં તેમના વિપરીત પરિણામો જેવા કે જીવાતોમાં પ્રતિકારક ક્ષમતા વિકસવી, જીવાતોનું પુનરુત્થાન, પાકમાં રસાયણોના અવશેષો મળવા, જળ અને જમીનનું પ્રદૂષણ, સજીવો તેમજ પરાગજ્ઞાન કરતા કીટકો પર થતી આડઅસરો વગેરે જોવા મળે છે. તેથી જંતુનાશક રસાયણોના ઉપયોગ થકી પાક ઉત્પાદનમાં થતો ઘટાડો અટકતા પાક ઉત્પાદન વધુ મળે છે, તે પણ એક હકીકત છે. હવે ખેડૂત મિત્રો, કૃષિ ક્ષેત્રે ઉત્પાદન વધવાની સાથે સાથે કૃષિના જે રસાયણો છે તેનો પણ વપરાશ આપણે વધારી દીધો છે. ખાસ કરીને કૃષિ પાકોમાં આવતા રોગજીવાતના વ્યવસ્થાપન માટે જુદા જુદા કૃષિ રસાયણોનું રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ સતત સંશોધન થતું રહે છે. તાજેતરમાં જ હવે એક નવું રસાયણ ફ્લુક્સામેટામાઇડનું સંશોધન થઈ તે બજારમાં ઉપલબ્ધ થયું છે, જેની માહિતી આપણે થોડી આજે જોઈએ. તો ખેડૂત મિત્રો, ફ્લુક્સામેટામાઇડની સૌ પ્રથમ નિશાન કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ જાપાન દ્વારા 22 જાન્યુઆરી 2019 નોંધણી કરવામાં આવી અને 15 મે 2019 તેનું વેચાણ શરૂ કરવામાં આવ્યું. ત્યારબાદ બહારના દેશો જેવા કે ઓસ્ટ્રેલિયા અને ચીનમાં પણ આ જીવાતનાશક બહાર પાડવામાં આવેલ છે. ભારતમાં આ જીવાતનાશક ગોદરેજ એગ્રોવેટ લિમિટેડ અને ઇન્સેક્ટિસાઇડ ઇન્ડિયા લિમિટેડ કંપની દ્વારા તૈયાર કરવામાં આવે છે અને આ જીવાતનાશક ગ્રાસિયા અને શિનવા જેવા વ્યાપારી નામે બજારમાં વર્ષ 2022 ઉપલબ્ધ છે. તો ખેડૂત મિત્રો, ફ્લુક્સામેટામાઇડ એ મેટાડાયામાઇડ જૂથમાં સમાવેશ થતી એ અગત્યની જીવાતનાશક છે. તો તેના વિશે આપણે વાત કરીએ. ખેડૂત મિત્રો, કેન્દ્રીય કીટનાશક મંડળ અને નોંધણી સમિતિ દ્વારા આ જે કીટનાશક છે એ 10EC સ્વરૂપમાં નોંધણી થયેલ છે. આ જીવાતનાશક લીલી ઈયળ જે મરચા, ટામેટા, તુવેર, ભીંડામાં જોવા મળે છે, પછી લશ્કરી ઈયળ કોબીજ અને મરચામાં, પછી હીરાફુદુ કોબીજમાં, થ્રીપ્સ ભીંડા, ટામેટા, મરચા અને રીંગણ, તડતડિયા એટલે જે ભીંડા અને રીંગણમાં જોવા મળે છે, ગોળિયા ઈયળ કોબીજમાં જોવા મળે છે, ટપકાવાળી ઈયળ તુવેરમાં જોવા મળે, ડુંખ અને ફળ કોરી ખાનાર ઈયળ જે રીંગણમાં જોવા મળે. આ બધી જીવાતના વ્યવસ્થાપન માટે 8 મિલીલીટર 10 લીટર પાણીમાં એટલે કે 400 મિલીલીટર પ્રતિ 500 લીટર પાણી પ્રતિ હેક્ટરે છંટકાવ કરવાની ભલામણ કરેલ છે. આ કીટનાશકના છંટકાવ પછી 5 દિવસ બાદ જ મરચા, રીંગણ, કોબીજ, ભીંડા, ટામેટા, તુવેરની વીણી કરવી જોઈએ, જેથી આ કીટનાશકના અવશેષોને આહારમાં આવતા અટકાવી શકાય. ફ્લુક્સામેટામાઇડ માનવ, સસ્તન પ્રાણીઓ, મધમાખી, કાળી ભમરી અને ફૂલોની મુલાકાત લેતા અન્ય કીટકો સામે પ્રમાણમાં ઓછું જોખમકારક માલુમ પડેલ છે. છતાં તેની સંકલિત જીવાત વ્યવસ્થાપન વિવેકપૂર્ણ આપણે ઉપયોગ કરીને કરવી જોઈએ. તો ખેડૂત મિત્રો, આ વાત હતી બજારમાં નવી આવેલ ફ્લુક્સામેટામાઇડ નામની જીવાત વ્યવસ્થાપનની દવા વિશેની. આગળ હવે આપણે એક વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિની વાત કરવાના છે. એ પહેલાં શરૂઆતમાં આપણે સુંદર મજાનું ગુજરાતી ગીત સાંભળી લઈએ.

તો ખેડૂત મિત્રો, ગીત સાંભળ્યા બાદ ફરી મળીને આનંદ થયો. હવે આપણે વાત કરીશું બંટીની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ વિશે. ખેડૂત મિત્રો, બંટીનું વાવેતર ગુજરાત રાજ્યના ડાંગ, વલસાડ, નર્મદા અને પંચમહાલ જિલ્લાના ડુંગરાળ પ્રદેશમાં થાય છે. વર્ષ 2018-19 દરમિયાન ભારત દેશમાં કુલ 96,200 હેક્ટર વિસ્તારમાં બંટીનું વાવેતર થયેલ અને તેની ઉત્પાદકતા 930 કિલોગ્રામ પ્રતિ હેક્ટર છે. બંટીના દાણા નાના હોવાને લીધે તેને હલકા ધાન્ય કહેવામાં આવે છે, જેનો ઉપયોગ લોકો સામાપાચમના દિવસે કરે છે. તેની પોષણયુક્ત ઉપયોગીતા ઘણી જ વધુ છે. ડુંગરાળ વિસ્તારની આબોહવાકીય પરિસ્થિતિમાં આ પાક લઈ શકાય છે. આદિવાસી લોકો ખાવામાં ડાંગરની જગ્યાએ બંટીનો ઉપયોગ કરે છે. બંટીમાં કેલ્શિયમ, આયર્ન અને પાચક રેસાનું પ્રમાણ વધારે હોવાથી તે પોષક તત્વોથી ભરપૂર અને ઉત્તમ આહાર છે. તો ખેડૂત મિત્રો, બંટીની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિમાં જમીન અને આબોહવા વિશે આગળ વાત કરીએ તો બંટીનો પાક ડુંગરાળ જમીન એટલે કે સમુદ્ર તટથી 2700 મીટર ઊંચાઈ સુધી આબોહવા તથા ઓછી ફળદ્રુપ અને ઢાળવાળી જમીનમાં સારી રીતે લઈ શકાય છે, જેમાં સારા નિતારવાળી લાલ રાખોડી રંગની ગોરાડ

અને હલકી અથવા મધ્યમ કાળી જમીન બંટીને વધુ માફક આવે છે. ગરમ અને ભેજવાળી આબોહવામાં આ પાક સારો થાય છે. ચોમાસુ ઋતુમાં આપણા રાજ્યમાં સમતલ વિસ્તાર અને સારા નિતારવાળી જમીનમાં પણ આ પાક સારી રીતે થઈ શકે છે. તો ખેડૂત મિત્રો, જમીનની તૈયારીની જો વાત કરીએ તો અગાઉના પાકની કાપણી થઈ ગયા બાદ જમીનને હળ અથવા ટ્રેક્ટર કલ્ટિવેટરથી આડી ઊભી ખેડ કરી કરબ મારી નિંદણ તથા જડિયા વીણી વાવેતર માટે જમીન તૈયાર કરવામાં આવે છે. એની ખાસ તો આપણે હવે જાતોની જો વાત કરીએ તો ગુજરાત બંટી એક, એની ખાસિયતની જો વાત કરીએ તો સફેદ ભરાવદાર દાણાવાળી સ્થાનિક જાતો કરતાં વધુ ઉત્પાદન આપતી આ જાત છે, જેનું ઉત્પાદન

ઘેરી ખેડ કરી કરબ મારી નીંદણ તથા જડિયા વીણી વાવેતર માટે જમીન તૈયાર કરવામાં આવે છે. એની ખાસ તો આપણે હવે જાતોની જો વાત કરીએ તો ગુજરાત બંટી એક, એની ખાસિયતની જો વાત કરીએ તો સફેદ ભરાવદાર દાણાવાળી સ્થાનિક જાતો કરતાં વધુ ઉત્પાદન આપતી આ જાત છે, જેનું ઉત્પાદન 2000 થી 2200 કિલો પ્રતિ હેક્ટર મળી રહે છે. મોડી પાકતી જાત 100 થી 105 દિવસ, રોગ અને જીવાત સામે મધ્યમ પ્રતિકારક જાત છે. ખુલ્લા લાંબી કંટી ધરાવતી જાત, ઢળી પડવા સામે મધ્યમ પ્રતિકારક જાત, દાણાની ગુણવત્તા સારી હોય, મૂલ્યવર્ધિત બનાવટો માટે સારી, ચીપટનું ઉત્પાદન વધુ આપતા પશુ આહાર માટે પણ એ પૌષ્ટિક છે. ગુજરાત બંટી એક. તો એના બિયારણના દરની જો વાત કરીએ તો બંટીનો દાણો જે છે એ ઝીણો હોવાથી એક હેક્ટરની ફેર રોપણી માટે 4 થી 5 કિલોગ્રામ બિયારણની જરૂર પડે છે અને ઓરણ પદ્ધતિથી 10 થી 12 કિલોગ્રામ બિયારણની જરૂર પડે. હંમેશા ભલામણ કરેલ સુધારેલ જાતોનું જ શુદ્ધ પ્રમાણિત બિયારણ વાપરવું જોઈએ. હવે બીજના માવજતની જો વાત કરીએ તો જમીનજન્ય અને બીજજન્ય રોગથી રક્ષણ મેળવવા માટે ફૂગનાશક દવા જેવી કે થાયરામ અથવા કાર્બેન્ડાઝિમ પૈકી કોઈપણ એક ફૂગનાશક 1 કિલોગ્રામ બીજ દીઠ 3 ગ્રામ તેમજ એઝોસ્પાઇરિલમ જૈવિક ખાતર 5 મિલીલીટર પ્રતિ કિલોગ્રામ બીજ પ્રમાણે પટ આપવો. ખેડૂત મિત્રો, ડાંગરની જેમ બંટીની ફેર રોપણી કરવામાં આવે તો તેનું ઉત્પાદન વધુ સારું મળે છે. જમીનને હળ અને કરબથી ખેડીને ભરભરી બનાવી, સમાર મારી સમતલ બનાવી, જેટલા વિસ્તારમાં રોપણી કરવાની હોય તેના 5/5 ભાગના વિસ્તારમાં ધરુવાડિયું તૈયાર કરવું. 1 હેક્ટરની ફેર રોપણી માટે 5 ગુંઠા વિસ્તારમાં ધરુવાડિયું તૈયાર કરવું. આ માટે 1 મીટર પહોળા, 10 મીટર લાંબા અને 15 સેન્ટીમીટર ઊંચાઈના ગાદી ક્યારા બનાવવા. દરેક ક્યારામાં 20 કિલોગ્રામ કોહવાયેલું છાણિયું ખાતર, 2 કિલોગ્રામ દિવેલીનો ખોળ, 125 ગ્રામ યુરિયા અને 500 ગ્રામ સિંગલ સુપર ફોસ્ફેટ જમીનમાં આપવું. ધરુવાડિયું મોડામાં મોડું જૂનના 3જા અઠવાડિયામાં નાખી દેવું. દરેક ક્યારામાં 30 થી 40 ગ્રામ બીજ પૂખીને અથવા ગાદી ક્યારામાં 10 સેન્ટીમીટરના અંતરે ચાસ ખોલી હારમાં વાવેતર કરી ઢાંકી દેવું. બીજની વાવણી બાદ ગાદી ક્યારા ઉપર ભેજ રહે તે રીતે પાણી આપવું. બીજની વાવણી બાદ 8 થી 10 દિવસે ક્યારા દીઠ 125 ગ્રામ યુરિયા પૂરતી ખાતર તરીકે આપવું અને ત્યારબાદ ફરી 8 દિવસે ક્યારા દીઠ 125 ગ્રામ યુરિયા ફરી આપવું. ખેડૂત મિત્રો, ધરુવાડિયામાં કીટકના નિયંત્રણ માટે કાર્બોફ્યુરાન 3%, દાણાદાર ક્યારા દીઠ 100 ગ્રામ પ્રમાણે બીજની વાવણી બાદ 15 દિવસે આપવી. જરૂરિયાત મુજબ આપણે નીંદણને હાથથી દૂર કરવું. સામાન્ય રીતે 20 થી 25 દિવસે ધરુ ફેર રોપણી માટે તૈયાર થઈ જાય છે. મોટી ઉંમરના ધરુનો ઉપયોગ કરવાથી ફૂટ ઓછી મળે છે અને સરવાળે ઉત્પાદન ઓછું આવે છે. તો ખેડૂત મિત્રો, હવે આગળ ફેર રોપણીની વાત કરતા પહેલા આપણે ફરીથી એક સુંદર મજાનું ગીત સાંભળી લઈએ અને ગીત સાંભળ્યા બાદ આગળ ફેર રોપણી, કાપણી અને ઉત્પાદનની વાત કરીશું.

ખેડૂત મિત્રો, ફરી મળીને ખૂબ આનંદ થયો. આપણી વાત ચાલતી હતી બંટીની વૈજ્ઞાનિક ખેતી વિશે, પોષણયુક્ત રેસાવાળો આહાર અને ખાવામાં ખૂબ જ પૌષ્ટિક. તો હવે તેની ફેર રોપણીની જો વાત કરીએ તો બંટીની ફેર રોપણી માટે જુલાઈનું પ્રથમ પખવાડિયું ઉત્તમ સમય છે. બંટીની ફેર રોપણી માટે બે હાર વચ્ચે 30 સેન્ટીમીટર અને બે છોડ વચ્ચે 10 સેન્ટીમીટરનું અંતર રાખી દાણા દીઠ એક છોડની રોપણી કરવી અને હેક્ટરે 3-4 લાખ છોડ જાળવવા. ફેર રોપણી માટે 4-5 પાનવાળું 25-30 દિવસનું ચીપાદાર ધરું ઉત્તમ ગણાય છે. ફેર રોપણી અગાઉ પૂરતો વરસાદ હોય ત્યારે જમીનને હળ કે પાવર ટીલરથી ઘાવલ કરી સમાર મારવો. ઘાવલ કરતાં અગાઉ જરૂરી પાયાનું ખાતર આપી દેવું. રોપણી પહેલાં ધરુંના મૂળને પ્રવાહી જૈવિક ખાતર એઝોટોબેક્ટર દ્રાવણમાં 15 મિનિટ બોળીને ફેર રોપણી કરવી. ફેર રોપણી સમયે ક્યારીમાં બહુ પાણી ન રાખવું, જેથી ધરું સારી રીતે જમીનમાં ચોંટી જાય. ઓરણ પદ્ધતિથી વાવણી કરવાની હોય તો બે હાર વચ્ચે 30 સેન્ટીમીટર અને હારમાં બે છોડ વચ્ચે 10 સેન્ટીમીટરનું અંતર રાખવું જોઈએ. તો ખેડૂત મિત્રો, આ વાત હતી ફેર રોપણીની, જે જુલાઈના પ્રથમ પખવાડિયામાં કરવામાં આવે છે, જે હવે સમય આવવાની તૈયારી છે. હવે આગળ એના ખાતર વ્યવસ્થાપનની જો વાત કરીએ તો પ્રતિ હેક્ટર 10 ટન સારું કોવાયેલું છાણું ખાતર, 20 કિલોગ્રામ ફોસ્ફરસ ખાતર તરીકે જમીનમાં નાખવું. ફેર રોપણીના 6 દિવસ બાદ પાયાના ખાતર તરીકે અને 30 દિવસે પૂરતી ખાતર તરીકે 20 કિલોગ્રામ નાઇટ્રોજન આપવું. હવે નિંદણ નિયંત્રણની જો વાત કરીએ તો બંટીના પાકને રોપણી બાદ 45 દિવસ સુધી નિંદણ મુક્ત રાખવું. ફેર રોપણી બાદ 2-3 વખત નિંદામણ કરવું. મજૂરોની અછત હોય તો નિંદણ નાશકોનો ઉપયોગ કરવો. આ માટે બ્યુટાક્લોર 50 EC 1 કિલોગ્રામ પ્રતિ હેક્ટર સક્રિય તત્વ 500 લિટર પાણીમાં ઓગાળીને રોપણી પછી તરત જ 3-5 દિવસ છંટકાવ કરવો, અથવા ક્યારીમાંથી પાણી નીતર્યા બાદ 100 કિલોગ્રામ રેતી સાથે બ્યુટાક્લોરને ભેળવી ક્યારીમાં વ્યવસ્થિત રીતે

પોખી દેવી. હવે ખેડૂત મિત્રો, આગળ કાપણી અને સંગ્રહની જો વાત કરીએ તો બંટીનો પાક 90 થી 110 દિવસ સુધીમાં પાકી જાય છે. બંટીની કંટી જેમ જેમ તૈયાર થાય તેમ કાપતા જઈ ખળામાં સૂકવી બળદથી પગર કરી દાણા છૂટા પાડવા, પવનની મદદથી દાણાને સાફસૂફ કરી અનાજ પરવાની કોઠીમાં સંગ્રહ કરવો. બધી કંટી કપાઈ જાય એટલે બંટીનું પરાળ ચીપટ કાપી લઈ તેનું કૂંડવું બનાવી સંગ્રહ કરવો, જે ઢોરના સૂકાચારા તરીકે આપણે ઉપયોગ કરી શકીએ. ખેડૂત મિત્રો, ઉત્પાદનની જો વાત કરીએ તો બંટીના પાકમાં સુધારેલ ખેતી પદ્ધતિમાં દાણાનું સરેરાશ ઉત્પાદન હેક્ટરે 1800 થી 2000 કિલોગ્રામ મળે છે, જ્યારે પરાળ ચીપટનું અંદાજે 7000 થી 8000 કિલોગ્રામ પ્રતિ હેક્ટરે આપણને ઉત્પાદન મળે છે. પરાળ પણ પૌષ્ટિક તત્વોથી ભરપૂર હોય પશુ આહાર માટે આગળ વાત કરીએ એમ ઉત્તમ છે. તો ખેડૂત મિત્રો, આ વાત હતી બંટીની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિની. આવી જ અવનવી વાતો સાથે ખેડૂત મિત્રો આપણે દર અઠવાડિયે ગામનો ચોરો કાર્યક્રમ અંતર્ગત મળતા હોઈએ છીએ. તો અમારી સાથે આપ જોડાયેલા રહો અને આવી જ નવી નવી વાતો આપણે કરતા રહીએ. તો ખેડૂત મિત્રો, હવે અંતમાં સાંભળીશું એક સુંદર મજાનું ગુજરાતી ગીત.

અને હવે એક નજર હવામાન સમાચાર પર. તો આવતીકાલનો વર્તારો જણાવે છે કે ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં મધ્યમથી ભારે વરસાદ પડવાની સંભાવના છે. તો માછીમાર ભાઈઓને 50 કિલોમીટરની

ઝડપે પવન ફૂંકાવાની શક્યતાને પગલે દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. તો આ હતા હવામાન સમાચાર, અને આ સાથે જ આપણા કાર્યક્રમનો સમય પણ અહીં પૂરો થવા આવ્યો છે. તો રામનું નામ લઈને છૂટા પડીએ એ આવજો. રામ રામ, રામ રામ.

શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા હતા ખેડૂત મિત્રો માટેનો કાર્યક્રમ ગામનો ચોરો. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. અને હવે થોડી જ વારમાં ગુજરાતીમાં સમાચાર રીલે કરીશું.

0: પ્રધાન આકાશવાણી સમાચાર ચૈતાલી જોશી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કહ્યું, ભારત અને ઇન્ડોનેશિયા સાથે મળીને આતંકવાદનો સામનો કરવા કામ કરી રહ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દિલ્હીમાં એક પેડ માં કે નામ અભિયાન હેઠળ 70 લાખ વૃક્ષો વાવવાના મિશનનો પ્રારંભ કરાવ્યો. કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણના હસ્તે પ્રગતિ પ્રોજેક્ટનો શુભારંભ. કર્ણાટક, ગુજરાત, કોંકણ, ગોવા અને મધ્ય મહારાષ્ટ્રમાં આજે ભારે વરસાદની આગાહી. અને ક્રિકેટમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આજે ત્રીજી T20 આંતરરાષ્ટ્રીય મેચ રમાશે. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જકાર્તામાં ઇન્ડોનેશિયાની સંસદના સંયુક્ત સત્રને સંબોધન કરતા બંને દેશો વચ્ચે વધતી ભાગીદારી પર પ્રકાશ પાડ્યો. શ્રી મોદીએ કહ્યું કે ભારત અને ઇન્ડોનેશિયા પાસે વિવિધ ક્ષેત્રોમાં સહયોગને વધુ ગાઢ બનાવવાની અપાર તક છે. તેમણે કહ્યું કે જ્યારે ભારતના 140 કરોડ લોકો અને ઇન્ડોનેશિયાના 29 કરોડ લોકો સહિયારી પ્રગતિ માટે સાથે મળીને આગળ વધશે ત્યારે ઇતિહાસ રચાશે.
1: भारत इंडोनेशिया का स्ट्रेटेजिक ट्रस्ट इंडो पैसिफिक में स्टेबिलिटी का मजबूत आधार बनेगा. हमारी साझेदारी केवल दो देशों का संबंध नहीं है, यह इंडो पैसिफिक की स्टेबिलिटी, ग्लोबल साउथ की शक्ति और विश्व के शेयर्ड फ्यूचर में विश्वास का संकल्प है.
0: પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારત અને ઇન્ડોનેશિયા સંયુક્ત કાર્યકારી જૂથ પદ્ધતિ દ્વારા આતંકવાદનો સામનો કરવા નજીકથી કામ કરી રહ્યા છે.
1: આતંકવાદ જૈસે વિષયો પર ભારત ઓર ઇન્ડોનેશિયા દોનો કી એક રાય રહી હૈ. પિછલે વર્ષ પહલગામ મેં જબ જધન્ય આતંકવાદી હમલા હુઆ, ઇન્ડોનેશિયા તબ ભારત કે સાથ મજબૂતી સે ખડા રહા. મેં ઇસકે લીએ રાષ્ટ્રપતિ પ્રભવો ઓર આપ સભી કા આભાર વ્યક્ત કરતા હું. હમારે દોનો દેશ કાઉન્ટર ટેરરિઝમ પર જોઇન્ટ વર્કિંગ ગ્રુપ કે માધ્યમ સે સાથ કામ કર રહે હૈ.
0: પ્રધાનમંત્રી મોદીએ જકાર્તામાં ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપ્રમુખ પ્રબોવો યાંતો સાથે પ્રતિનિધિમંડળ સ્તરની વાટાઘાટો કરી હતી. બંને નેતાઓએ પરસ્પર હિતના ક્ષેત્રોમાં સહયોગ વધારવાના હેતુથી સમજૂતી કરાર કર્યા હતા.
1: ક્રિટિકલ મિનરલ્સ ઓર સ્ટીલ કે ક્ષેત્રમાં સપ્લાય ચેન કો અધિક મજબૂતી દેને કે લિયે ભી અહમ સમજોતા હુઆ હૈ. હમારી કંપનીઝ કે બીચ સ્ટેનલેસ સ્ટીલ ઓર રેર અર્થ મેગ્નેટ કો લેકર સાઝેદારી કી નઈ શરૂઆત હો રહી હૈ.
0: કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ IIM બેંગ્લોરના પરિસરને ઇન્ડોનેશિયામાં સ્થાપવાની મંજૂરી મળવાથી ભારતના શિક્ષણ ક્ષેત્રમાં એક નવો અધ્યાય ઉમેરાયો છે.

0: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઇન્ડોનેશિયાની તેમની મુલાકાત દરમિયાન આ પ્રસ્તાવને મંજૂરી આપી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દિલ્હીમાં હરિયાળી વધારવાના ઉદ્દેશ્યથી એક પેડ માં કે નામ અભિયાન હેઠળ 70 લાખ વૃક્ષો વાવવાના મિશનનો પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે બોલતા શ્રી શાહે કહ્યું કે આ અભિયાન દિલ્હીના પર્યાવરણમાં પરિવર્તન લાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પહેલ છે.
1: 6300 હેક્ટર હરિત રીચ દિલ્હી કા ફેફડા બનકર દિલ્હી કે પર્યાવરણ કી સુરક્ષા કરેગી. 1 કરોડ સે અધિક દેશી પૌધે, 35 લાખ સે જ્યાદા બડે બડે વૃક્ષ કે પૌધે ઓર 65 લાખ અન્ય ઝાડિયાં, બાંસ ઓર ઔષધીય રોપે લગાને કા કામ હોગા.
0: વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરે બહેરીનના નાયબ પ્રધાનમંત્રી ખાલિદ બિન અબ્દુલ્લા અલ ખલીફા સાથે મુલાકાત કરી. ડોક્ટર જયશંકરે સોશિયલ મીડિયા સંદેશમાં જણાવ્યું કે બંનેએ વિવિધ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગને આગળ વધારવા અંગે ચર્ચા કરી હતી. તેમણે પ્રાદેશિક પરિસ્થિતિ પર વિચારોનું આદાન પ્રદાન કર્યું. ઇમરજન્સી ક્રેડિટ ગેરંટી યોજનાના 5મા તબક્કા હેઠળ 4 લાખથી વધુ ગેરંટી જારી કરવામાં આવી છે અને ગેરંટીની રકમ 1,55,000 કરોડ રૂપિયાને વટાવી ગઈ છે. આ વર્ષે મે મહિનામાં શરૂ કરાયેલી આ યોજનાનો સૌથી વધુ ફાયદો સૂક્ષ્મ, નાના અને મધ્યમ ઉદ્યોગોને થયો છે, જેમને 98% ગેરંટી પૂરી પાડવામાં આવી છે. કુલ ગેરંટી રકમમાંથી 82% રકમ MSMEsને પણ આપવામાં આવી છે. કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણે પ્રગતિ પ્રોજેક્ટનો શુભારંભ કરાવ્યો, જેનો ઉદ્દેશ્ય 20,000થી વધુ કૃષિ ઉદ્યોગ સાહસિકો અને 20 લાખ ખેડૂતોને સશક્ત બનાવવાનો છે. નવી દિલ્હીમાં પત્રકારો સાથે વાત કરતા શ્રી ચૌહાણે વિકસિત ભારતના લક્ષ્યને પ્રાપ્ત કરવા કૃષિ વિકાસ, સમૃદ્ધ ગામડાઓ અને સમૃદ્ધ ખેડૂતોની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
2: સરકાર અપને સારે પ્રયત્ન કર રહી, લેકિન સરકાર કે સાથ અગર બાકી સંગઠન ભી જોડતે હૈ તો કામ ઓર તેજી સે આગે બઢતા હૈ. ઓર પ્રગતિ કાર્યક્રમ કે અંતર્ગત યે તય કિયા હૈ કે અભી તક 26,000 કૃષિ ઉદ્યમી ટ્રેન્ડ કર ઇન્હોને તૈયાર કિયે હૈ જો એક ગાંવ મે કામ કરતે હૈ ઓર ગાંવ કી કૃષિ કો બદલને કે લિયે 100-200 કિસાન કો સાથ જોડતે હૈ.
0: કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ સાથે ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણનને કપાસ ઉત્પાદકતા મિશન વિશે માહિતી આપી. ઉપરાષ્ટ્રપતિએ ભારતના કપાસ ક્ષેત્રને મજબૂત બનાવવા માટે મિશનના વ્યાપક કાર્ય યોજનાની પ્રશંસા કરી. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ AIR ન્યૂઝ અંડરસ્કોર ABAD ફોલો કરશો. ગુજરાતના અમદાવાદમાં 26 જુલાઈ 2008 રોજ થયેલા શ્રેણીબંધ બોમ્બ વિસ્ફોટ કેસમાં ગુજરાત વડી અદાલતે દોષિતોને સજા અંગેના ટ્રાયલ કોર્ટના ચુકાદાને યથાવત રાખ્યો. આ કેસમાં અમદાવાદ સિટી સેશન્સ કોર્ટની વિશેષ અદાલતે અગાઉ 38 દોષિતોને ફાંસી અને 11 દોષિતોને આજીવન કેદની સજા કરી હતી. તમામ દોષિતોની અપીલ અંગેની સુનાવણીમાં વડી અદાલતે આજે આ ઐતિહાસિક ચુકાદો આપ્યો. અદાલતે મૃતકોના પરિવારને 10 લાખ અને ગંભીર ઇજાગ્રસ્તોને 5 લાખ રૂપિયાની સહાય ચૂકવવાનો પણ હુકમ કર્યો. ભારતીય હવામાન વિભાગ IMD જણાવ્યું છે કે આગામી 3 દિવસ દરમિયાન દક્ષિણ પશ્ચિમ ચોમાસુ, ઉત્તર અરબી સમુદ્ર, ગુજરાત, હરિયાણા, પંજાબ અને રાજસ્થાનના બાકીના ભાગોમાં આગળ વધવા અનુકૂળ પરિસ્થિતિઓ છે. હવામાન વિભાગે આજે દરિયાકાંઠાના કર્ણાટક, ગુજરાત, કોંકણ, ગોવા અને મધ્ય મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી કરી છે. ગુજરાતના કેટલાક ભાગોમાં, ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદને કારણે સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે. વલસાડ જિલ્લામાં વાપીમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ વરસાદ નોંધાયો અને ઘણા વિસ્તારોમાં લોકો પાણી ભરાઈ જવાનો સામનો કરી રહ્યા છે. અમારા સંવાદદાતાના અહેવાલ મુજબ કોઈપણ કટોકટીનો સામનો કરવા NDRF અને SDRFની 39 ટુકડીઓ તૈનાત કરવામાં આવી છે. ફ્રાન્સના પ્રમુખ ઇમેન્યુએલ મેક્રોન અને સીરિયાના રાષ્ટ્રપ્રમુખ અહેમદ અલ સારા વચ્ચે રાષ્ટ્રપતિ મહેલમાં બેઠક પહેલા જ સીરિયાના પાટનગર દમાસ્કસમાં 2 વિસ્ફોટ થયા, જેમાં 4 પોલીસકર્મીઓ સહિત 18 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. ફ્રેન્ચ રાષ્ટ્રપતિ કાર્યાલય એક નિવેદનમાં જણાવ્યું હતું કે રાષ્ટ્રપ્રમુખ સુરક્ષિત છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ટિપ્પણી બાદ ઇરાનના વિદેશમંત્રી સૈયદ અબ્બાસ અરાગચીએ વોશિંગ્ટન સાથે અંતિમ કરાર પર વાટાઘાટો કરવાનો સ્પષ્ટ ઇન્કાર કરી દીધો છે. શ્રી અરાગચીએ એક સોશિયલ મીડિયા સંદેશમાં ઇરાન અને અમેરિકા વચ્ચેના સમજૂતી કરારનો ઉલ્લેખ કરીને કહ્યું કે જ્યાં સુધી વોશિંગ્ટન અને તેની પ્રતિબદ્ધતાનું સન્માન નહીં કરે ત્યાં સુધી તેરાન વાટાઘાટો ફરી શરૂ કરશે નહીં. તૃણમૂલ કોંગ્રેસના બેંક ખાતાઓમાં નાણાકીય છેતરપિંડી અને શંકાસ્પદ ભંડોળના રૂટિંગના કિસ્સામાં પ્રવર્તન નિદેશાલયે આજે કોલકાતા અને તેની આસપાસના 5 સ્થળોએ દરોડા પાડ્યા હતા. ED દ્વારા કરવામાં આવેલી પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું કે શંકાસ્પદ હેતુઓ માટે ઉડ્ડયન અને મુસાફરી કંપનીઓ દ્વારા 150 કરોડ રૂપિયાથી વધુના ભંડોળનો ઉપયોગ કર્યો

0: કરવામાં આવ્યો છે. કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જગત પ્રકાશ નડ્ડાએ આજે કેરળના આરોગ્યમંત્રી કે મુરલીધરન સાથે વર્ચ્યુઅલ સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી હતી. બેઠકમાં રાજ્યમાં મુખ્ય આરોગ્ય કાર્યક્રમો અને જાહેર આરોગ્યમાં પહેલોના અમલીકરણ અને પ્રગતિની સમીક્ષા કરવામાં આવી હતી. ભારે વરસાદને કારણે આજે વાયનાડના મેપડીમાં કલાડી નજીક ટનલ બાંધકામ સ્થળ પર ભૂસ્ખલનના 3 લોકોના મોત થયા હતા. ભૂગર્ભમાં ફસાયેલા 9 કામદારોને બચાવી લેવામાં આવ્યા હતા અને તેમને મેપડીની સરકારી મેડિકલ કોલેજના હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પુરૂષ ક્રિકેટમાં ભારત આજે નોટિંગહામના ટ્રેન્ટ બ્રિજ ખાતે 5 મેચની શ્રેણીની ત્રીજી ટી20 આંતરરાષ્ટ્રીય મેચમાં યજમાન ઇંગ્લેન્ડ સામે રમશે. આ મેચ ભારતીય સમય મુજબ રાત્રે 10 વાગે શરૂ થવાની છે. મેન ઇન બ્લુ ટીમ શ્રેણીને બરાબરી કરવા માટે પ્રયત્નશીલ રહેશે, કારણ કે નવા કેપ્ટન શ્રેયસ અય્યર હજુ સુધી તેમની કેપ્ટનશીપ હેઠળ પ્રથમ જીત નોંધાવી નથી. જમ્મુ અને કાશ્મીરમાં શ્રી અમરનાથ યાત્રા એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી. વાર્ષિક યાત્રાના 5મા દિવસે આજે યાત્રાળુઓની સંખ્યા 1,00,000ને વટાવી ગઈ. અમારા સંવાદદાતાના જણાવ્યા મુજબ આજે બપોરે 3 વાગ્યા સુધીમાં 20,537 યાત્રાળુઓએ મંદિરની મુલાકાત લીધી હતી. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારત અને ઇન્ડોનેશિયા સાથે મળીને આતંકવાદનો સામનો કરી રહ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દિલ્હીમાં એક પેડ માં કે નામ અભિયાન હેઠળ 70,00,000 વૃક્ષો વાવવાના મિશનનો પ્રારંભ કરાવ્યો. કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણના હસ્તે પ્રગતિ પ્રોજેક્ટનો શુભારંભ. અને ક્રિકેટમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આજે ત્રીજી ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમાશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: મીડિયમ 370.3 મીટર્સ એટલે કે 810 કિલો હર્ટ્ઝ પર આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર.

રજૂ કરીએ છીએ આપનો ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સારેગામા. શ્રોતા મિત્રો, આજના સારેગામા કાર્યક્રમમાં આપ માણશો સંગીતકાર અનિલ બિસ્વાસની જન્મતિથિ નિમિત્તે તેમને રચેલા કેટલાક ગીતો, સુમધુર ગીતો. કાર્યક્રમના આરંભમાં સાંભળીએ ગીતા દત્ત દ્વારા ગવાયેલ અભિમાન ફિલ્મનું ગીત, સંગીત અનિલ બિસ્વાસનું, શબ્દો પંડિત મધુરના.

0: ગુનેગાર વ્યક્તિ સામે કડક કાર્યવાહી અને ધરપકડ થઈ શકે છે અને આપણને કોઈને પણ દરિયામાં કોઈ શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ કે બેનામી ડ્રગ્સ નજરે ચડે તો ચીમનની જેમ તરત જ ગુજરાત મરીન પોલીસ ને 1093 પર જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
1: દોસ્તો, કાર્યક્રમમાં આગળ માણીએ લતા મંગેશકર, મીના કપૂર તથા સાથીઓનું સ્વર ફિલ્મ છે અંગુલી માલ. ભરત વ્યાસ લિખિત, સંગીત અનિલ બિસ્વાસ.

0: સાંભળો છો, દરિયો ખેડવા જાવ છો તો ટોકન તો લીધું છે ને?
1: હા હા, યાદ રાખીને લીધું છે. મને એ પણ ખબર છે કે જે વ્યક્તિના નામનું ટોકન હોય તે જ વ્યક્તિ દરિયો ખેડવા જઈ શકે છે. બીજા કોઈના નામે દરિયો ખેડવા જવું એ સજાપાત્ર ગુનો છે, અને એમ કરવાથી માછીમારીનું લાયસન્સ કેન્સલ થઈ શકે છે અને ડીઝલ પર મળતી સબસિડી પણ બંધ થઈ શકે છે.
0: એ ધ્યાન રાખજો કે શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ દેખાય તો તરત જ 1093 પર મરીન પોલીસને જાણ કરવી.
1: હા મારી માં, કાયદાનું પાલન કરીશ અને ટોકન લઈને જ દરિયો ખેડવા જઈશ. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: અનોખા પ્યાર આ ફિલ્મનું ગીત માણીએ મુકેશના સ્વરમાં.

કાર્યક્રમમાં આગળ માણીએ તલત મહેમૂદનો સ્વર, ફિલ્મ છે આરઝુ, સંગીત અનિલ બિસ્વાસનું, શબ્દો મજરૂ સુલતાનપુરીના.

0: દરિયે જાય છે તો ભૂલે ચૂકે પણ IMBL નજીક જાતો નહીં હો, ત્યાં માછીમારી કરવી ગુનો છે, ખબર છે ને?
1: હા બાપુ, મને ખબર છે કે પાકિસ્તાન IMBL ઓળંગીને માછીમારી કરતા આપણા માછીમારોનું અપહરણ કરી તેમને જેલમાં પૂરી દે છે, અને આપણી બોટનો ઉપયોગ આપણા જ દેશ વિરોધી પ્રવૃત્તિઓમાં કરવામાં આવે છે.
0: અને ક્યારેય કોઈ શંકાસ્પદ વ્યક્તિ કે વસ્તુ દેખાય તો 1093 પર ગુજરાત મરીન પોલીસ ને જાણ કરજે.
2: આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
3: કાર્યક્રમમાં આગળ માણીએ લતા મંગેશકરનો સ્વર, ફિલ્મ છે બડી બહુ.

હમણાં જ આપ સાંભળી રહ્યા હતા મન્ના ડેનો સ્વર. ફિલ્મ હતી છોટી છોટી બાતે, શબ્દો શૈલેન્દ્રના. શ્રોતા મિત્રો, આકાશવાણી રાજકોટ પરથી આપ માણી રહ્યા છો ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સારેગામા. આજના કાર્યક્રમમાં સંગીતકાર અનિલ બિસ્વાસની જન્મતિથિ નિમિત્તે તેમના જ સંગીતબદ્ધ થયેલા ગીતો માણી રહ્યા છો. કાર્યક્રમમાં હવે સાંભળીએ સુરૈયાનો સ્વર. ફિલ્મ છે દો સિતારે. અનિલ બિસ્વાસના સંગીતમાં રાજેન્દ્ર કૃષ્ણનના શબ્દો.

શ્રોતા મિત્રો, આકાશવાણી રાજકોટ પરથી આપ માણી રહ્યા છો ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સારેગામા. મન્નાડેનો સ્વર માણીએ ફિલ્મ છે હમદર્દ.

શ્રોતા મિત્રો, કાર્યક્રમમાં આગળ માણીએ મોહમ્મદ રફી તથા આશા ભોસલેનો યુગલ સ્વર. ફિલ્મ છે હીર. રાજેન્દ્ર કૃષ્ણનના શબ્દરચનામાં સંગીત આપ્યું છે અનિલ વિશ્વાસનું.

ગીત સાથે જ આજનો સરેગામા કાર્યક્રમ અહીં સંપન્ન થયો. બરાબર 8:45 આપ અમારા દિલ્હી કેન્દ્રથી પ્રસારિત પ્રથમ હિન્દીમાં અને ત્યારબાદ અંગ્રેજીમાં સમાચાર સાંભળશો.

0: Now, before we end the bulletin, the headlines once again. Prime Minister Narendra Modi addresses Indonesian Parliament, says India stands for freedom of navigation in the Indo-Pacific and follows the path of development, not expansionism. Road Transport and Highways Minister Nitin Gadkari asserts ethanol blending program is scientifically proven and delivered significant economic and environmental benefits. Home Minister Amit Shah launches mission to plant 70 lakh saplings in Delhi, over 6,000 hectares of green ridge area to be developed into forest land. Three persons killed and six go missing after a landslide hits Wayanad Tunnel construction site in Kerala. IMD forecasts heavy rain in several parts of North and South India. And in men's cricket, India take on hosts England in the third T20 international of the five-match series in Nottingham tonight. That is all in the news at night. Good night.
1: Ahmedabad, Vadodara.
2: નમસ્કાર શ્રોતા મિત્રો, આકાશવાણી અમદાવાદના પ્રાદેશિક સમાચાર વિભાગ દ્વારા પ્રસ્તુત છે સાપ્તાહિક કાર્યક્રમ સમાચાર દર્પણ. આજના કાર્યક્રમમાં આપણે આ અઠવાડિયાની વિવિધ ક્ષેત્રની મહત્વની ઘટનાઓ અને સિદ્ધિઓ વિશે જાણીશું. તો આવો શરૂઆતમાં નજર કરીએ આજના મહત્વના સમાચારો પર. સેમિકન્ડક્ટર ક્ષેત્રે સાણંદની હેટ્રિક. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે સાણંદમાં સીજી સેમિકોન ઓસેટ સુવિધાનો પ્રારંભ. રાજ્યમાં સેમિકન્ડક્ટર ચીપ ઉત્પાદન માટેનો ત્રીજો પ્લાન્ટ કાર્યરત. ભારત ટૂંક સમયમાં બનશે ચીપ ઉત્પાદનનું વૈશ્વિક કેન્દ્ર. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સાર્વત્રિક મેઘમહેર. અનરાધાર વરસાદને પગલે જનજીવન પ્રભાવિત. ગુજરાતમાં જળ સુરક્ષા માટે નવો પ્રયોગ. દક્ષિણ કોરિયાની ટેકનોલોજીથી નિર્માણાધીન બે આધુનિક રબર ડેમ. જૂનાગઢના હસનાપુર ડેમ પ્રોજેક્ટે વોટર ક્રેડિટ સર્ટિફિકેશન મેળવી એશિયાભરમાં રચ્યો ઇતિહાસ. અને રાજકોટના ખેલાડી દેવ્યાનીબા ઝાલા એશિયન રમતો માટે પસંદગી પામનાર રાજ્યના એકમાત્ર મહિલા ખેલાડી. નમસ્કાર શ્રોતા મિત્રો, સ્વાગત છે આપ સૌનું આજના સમાચાર દર્પણના આ અંકમાં. શ્રોતા મિત્રો, દિવસે દિવસે ટેકનોલોજીનો વ્યાપ વધતો જાય છે અને આજના આ આધુનિક યુગમાં જેના વગર ટેકનોલોજીની કલ્પના કરવી મુશ્કેલ છે, એ જો કોઈ વસ્તુ હોય તો એ છે ચીપ. જે ચીપ અત્યાર સુધી ભારત આયાત કરતું હતું, એ ચીપ હવે ભારતમાં બનવા જઈ રહી છે. ભારત આ ક્ષેત્રમાં આત્મનિર્ભરતા તરફ મક્કમ ડગલે આગળ વધી રહ્યો છે. અમદાવાદ નજીક આવેલા સાણંદમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં 7,600 કરોડ રૂપિયાના અત્યાધુનિક સીજી સેમિકોન ઓસેટ પ્લાન્ટનો શુભારંભ કરાવ્યો છે. આ પ્રસંગે પ્રધાનમંત્રીએ કહ્યું કે આ સુવિધા માત્ર રોજગારીને તકો જ ઉભી કરશે નહીં, પરંતુ ભારતનું નામ વૈશ્વિક નકશા પર પણ ચમકાવશે અને મેક ઇન ઇન્ડિયાના સ્વપ્નને સાકાર કરશે.
3: સાથીઓ, બીતે વર્ષો મે હમને પૂરે ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ ઇકોસિસ્ટમ કો મજબૂત કિયા હૈ. આજ ભારત કા ટોટલ ઇલેક્ટ્રોનિક પ્રોડક્શન 2014 કે મુકાબલે લગભગ 7 ગુણા બઢ ચુકા હૈ. ઇલેક્ટ્રોનિક્સ એક્સપોર્ટ લગભગ 11 ગુણા બઢ ચુકા હૈ. સાથીઓ, હમારા પ્રયાસ સિર્ફ ફાઇનલ પ્રોડક્ટ મે આત્મનિર્ભરતા તક સીમિત નહીં હૈ. હમારા પ્રયાસ કમ્પોનેન્ટ મે ભી આત્મનિર્ભરતા કી તરફ હૈ. ઓર ઇસલિયે અબ ભારત કા અગલા કદમ ઉઠ રહા હૈ. હમ કેવલ મોબાઈલ નહીં બનાયેંગે, હમ કેવલ ઇલેક્ટ્રોનિક્સ નહીં બનાયેંગે, હમ ઉન ચિપ્સ કા નિર્માણ ભી કરેંગે જિનસે ઇલેક્ટ્રોનિક્સ કી પૂરી દુનિયા ચલતી હૈ. ઓર યહી હમારી રણનીતિ હૈ. પહેલે પ્રોડક્ટ, ફિર કમ્પોનન્ટ્સ, ઓર અબ સેમિકન્ડક્ટર, યાની ઇલેક્ટ્રોનિક્સ કી પૂરી વેલ્યુ ચેઇન ભારત મે હોગી. યહ વિકસિત ભારત કા રોડ મેપ હૈ. યહી મેક ઇન ઇન્ડિયા કા અગલા ચરણ હૈ. સાથીઓ, સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમ કા નેક્સ્ટ સ્ટેપ હૈ ક્રિટિકલ મિનરલ્સ ઓર હાઈટેક મટીરિયલ્સ મે આત્મનિર્ભરતા.
2: તેમણે વિશ્વાસ કર્યો હતો કે આગામી સમયમાં સાણંદ વૈશ્વિક સ્તરે સેમિકન્ડક્ટર હબ તરીકે ઓળખાશે.
3: સાથીઓ, આપ સભી જાનકાર લોગ યહાં બેઠે હૈ. મેં દેખ રહા હું બહોત સારે યુવા સાથી ભી યહાં મૌજૂદ હૈ. હમ અગર દુનિયા કે ઔદ્યોગિક ઇતિહાસ કો દેખેંગે તો એક બાત સ્પષ્ટ હોતી હૈ. દુનિયા કી કોઈ ભી ગ્લોબલ ઇન્ડસ્ટ્રીયલ પાવર કિસી એક અકેલી ફેક્ટરી સે નહીં બની. ઇન્ડસ્ટ્રીયલ પાવર કી નીવ ક્લસ્ટર્સ હોતે હૈ. અમેરિકા કી સિલિકોન વેલી, તાઇવાન કા શિનચુ સાયન્સ પાર્ક, જાપાન કા સિલિકોન આઇલેન્ડ, સુકુવા સાયન્સ સિટી, એ સબ क्लस्टर के

0: भारत को दर्शाते हैं। आज सानंद भी उसी दिशा में अपने कदम बढ़ा रहा है।
1: આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે ભારતમાં બનેલી આ સેમિકન્ડક્ટર ચિપ્સ હવે જાપાન, અમેરિકા અને યુરોપ જેવા દેશોમાં પણ મોકલાશે।
2: भारत के लिए गौरव की बात है कि जो बेटियां गांव से पहली बार निकली वो ट्रेनिंग करने गई मलेशिया, और अब जो इकोसिस्टम बन रहा है आने वाले प्लांट्स में भारत में ही ट्रेनिंग भी दे पाएंगे, नए नौजवानों को तैयार भी कर पाएंगे। और जो सबसे बड़ी बात है कि भारत में बनी चिप्स, इस प्लांट में बनी चिप्स अब जापान, अमेरिका और यूरोप भी जाएगी। भारत की तकनीक दुनिया भर में अपना नाम कमाएगी। और इन चार वर्षों से कम समय में आज 12 यूनिट्स का कंस्ट्रक्शन चल रहा है, 3 यूनिट में कॉमर्शियल प्रोडक्शन, 24 डीप टेक डिजाइन के स्टार्टअप्स तैयार हुए और 70,000 नौजवानों को डिजाइन में ट्रेनिंग मिली है। 315 यूनिवर्सिटीज में आज डिजाइन के कोर्स चल रहे हैं। और आज इलेक्ट्रॉनिक्स और सेमीकंडक्टर से देश की नई पहचान बन रही है। इलेक्ट्रॉनिक्स में आज 13 लाख करोड़ रुपए की इंडस्ट्री भारत में इलेक्ट्रॉनिक्स मैन्युफैक्चरिंग की बन गई है, जिसमें 25 लाख लोगों को रोजगार उससे जुड़ा हुआ है।
1: તો બીજી તરફ કુદરતની મહેરબાનીથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ખેડૂતો અને નાગરિકોમાં ખુશીનો માહોલ છે। છેલ્લા અઠવાડિયાથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અનેક વિસ્તારોમાં મેઘરાજાએ મન મૂકીને હેત વરસાવ્યું છે। સુરત શહેરમાં મુશળધાર વરસાદને પગલે ઠેર ઠેર પાણી ભરાયા છે અને સામાન્ય જનજીવન અસરગ્રસ્ત થયું છે। આ સ્થિતિ અંગે વધુ વિગત આપી રહ્યા છે અમારા પ્રતિનિધિ લોપા દરબાર।
3: હવામાન વિભાગ દ્વારા સમગ્ર ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તે અંતર્ગત સુરત શહેરમાં ગતરોજથી શરૂ થયેલા વરસાદે સુરતમાં પાણી પાણી કરી દીધું હતું। શહેરના રસ્તાઓ ઉપર પણ પાણી ફરી વળ્યા હતા। તેને જોતા આજે સવારથી જ સમગ્ર શાળાઓ અને કોલેજોમાં બંધનું એલાન કરવામાં આવ્યું હતું। આ સાથે વિવિધ રસ્તાઓ પર પાણી ફરી વળતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। તો બીજી તરફ ડિંડોલી, અડાજણ, વેડ રોડ, પર્વતપાટિયા, વરાછા સહિતના વિસ્તારોમાં પાણી ભરાતા લોકોના રેસ્ક્યુ કરાયા હતા અને પાંડેસરાના શિવમનગર અને પ્રેમનગરમાંથી લોકોને રેસ્ક્યુ કરાઈને સુરત મહાનગરપાલિકાની સ્કૂલોમાં રાખવામાં આવ્યા હતા। આ સિવાય સુરત મહાનગરપાલિકા દ્વારા રાઉન્ડ ધ ક્લોક કામગીરી કરવામાં આવી રહી છે। ICCC બિલ્ડિંગમાંથી કેમેરા દ્વારા સિટીનું મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે અને જ્યાં પણ સમસ્યા અથવા પાણી ભરવાની સમસ્યા દેખાય તે જગ્યાએ પાલિકા દ્વારા મદદ પહોંચાડવામાં આવી રહી છે।
1: ભારે વરસાદને કારણે અમરેલી જિલ્લામાં પણ અનેક ગામડાઓ ટાપુમાં ફેરવાયા છે। લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે। ત્યાંની પરિસ્થિતિ અંગે આપણને માહિતી આપી રહ્યા છે અમારા પ્રતિનિધિ હરેશ ટાંક।
4: અમરેલી જિલ્લામાં ભારે વરસાદના કારણે જિલ્લાનું જનજીવન અસ્તવ્યસ્ત થયું હતું। જિલ્લામાં છેલ્લા 3 દિવસ દરમિયાન થયેલ વરસાદની સ્થિતિમાં જિલ્લા વહીવટીતંત્ર અને જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન તંત્ર દ્વારા સતત અને અવિરત વિવિધ કામગીરી હાથ ધરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે ધારી ચલાલા, ખાંભા, રાજુલા, જાફરાબાદ, સાવરકુંડલા, લીલિયા વિસ્તારમાં વધુ વરસાદ નોંધાયો છે। પાણી ભરાવવાની સ્થિતિમાં અત્યાર સુધીમાં લીલિયા તાલુકાના બવાડી ગામે કુલ 8 લોકો જે ફસાયેલ હતા તેમનું રેસ્ક્યુ સફળતાપૂર્વક કરવામાં આવ્યું છે। ધારીના મીઠાપુર ડુંગરી, ચલાલામાં 10 જેટલા લોકો તથા કથિરવદર મુકામે 12 લોકો ફસાયા હતા, તેમનું પણ રેસ્ક્યુ કરીને તેમને સુરક્ષિત જગ્યાએ પહોંચાડવામાં આવ્યા હતા। NDRF અને ફાયર વિભાગ દ્વારા સતત કામગીરી કરવામાં આવી રહી છે। અત્યાર સુધીમાં જિલ્લામાં કુલ 2 માનવ મૃત્યુ અને 4 પશુના મૃત્યુનો બનાવ બન્યા છે। ઉપરાંત વરસાદની સ્થિતિને પગલે કુલ 12 કાચા મકાનોને નુકસાન પહોંચ્યું છે। જિલ્લામાં સાવરકુંડલા, રાજુલા, જાફરાબાદ અને ધારી વિસ્તારમાં જે રસ્તાઓ વરસાદથી પ્રભાવિત થયા હતા તેને યુદ્ધના ધોરણે ચાલુ કરી દેવામાં આવ્યા છે। જિલ્લામાં 10 માંથી 7 ડેમ ઓવરફ્લો છે, તે તમામ ડેમ સલામત અને મોનિટરિંગમાં છે। ખોડિયાર ડેમ, ધાત્રવડી ડેમ તેમજ ઠેબી ડેમ ઓવરફ્લો થઈ રહ્યા છે અને સાવચેતીના તમામ પગલાઓ લેવામાં આવ્યા છે। નીચાણવાળા વિસ્તારના લોકોને સાવચેત કરવામાં આવ્યા છે। જિલ્લામાં સાર્વત્રિક વરસાદ થતા ખેડૂતો ખુશખુશાલ છે, ખેડૂતો વાવણી કાર્યમાં લાગી ગયા છે। સમાચાર દર્પણ માટે અમરેલીથી હરેશ ટાંક।
1: શ્રોતા મિત્રો, જળ સંચય અને જળ સંરક્ષણ આજના સમયની તાતી જરૂરિયાત બની છે ત્યારે જળ સંસાધનોના આધુનિકીકરણ માટે ગુજરાત સરકારે આગવી પહેલ કરી છે। રાજ્યના જળસંપત્તિ વિભાગ દ્વારા દક્ષિણ કોરિયાની અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરીને છોટાઉદેપુરની હેરણ નદી અને તાપીની અંબિકા નદી પર બે આધુનિક રબર ડેમ બનાવવાનું કામ યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે. આ અંગે માહિતી

0: આપી રહ્યા છે જળસંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલ.
1: ગુજરાતમાં પ્રથમ વખત દક્ષિણ કોરિયન ટેકનોલોજી આધારિત અત્યાધુનિક એરફિલ્ડ રબર ડેમનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે, જે અંતર્ગત છોટાઉદેપુર જિલ્લાના બોદેલી તાલુકાના રાજવાસરા ગામે હેરણ નદી ઉપર અંદાજે રૂપિયા 82 કરોડથી વધુના ખર્ચે અને તાપી જિલ્લાના પાઠકવાડી ગામે અંબિકા નદી ઉપર રૂપિયા 79 કરોડથી વધુના ખર્ચે આ બે આધુનિક રબર ડેમનું નિર્માણ થઈ રહ્યું છે. રાજવાસરા રબર ડેમ પૂર્ણ થતાં 25 ગામોના આશરે 3,420 હેક્ટર વિસ્તારમાં સિંચાઈની સુવિધા મજબૂત બનશે. લગભગ 3.5 મિલિયન ક્યુબિક મીટર પાણીનો સંગ્રહ થશે, જેના કારણે ભૂગર્ભ જળસ્તર ઊંચું આવશે, ખેડૂતોને વર્ષભર સિંચાઈ માટે પૂરતું પાણી મળશે અને પીવાના પાણીની ઉપલબ્ધિ વધુ સુરત બનશે. આ ડેમની સૌથી મોટી વિશેષતા એ છે કે ચોમાસામાં પૂર આવે ત્યારે તેને હવા કાઢીને સરળતાથી નીચે બેસાડી શકાય છે, પરિણામે પૂરનું પાણી ઝડપથી પસાર થઈ શકે છે અને કામ તેમજ સિલ્ટનો પ્રશ્ન પણ દૂર થાય છે. તે જ રીતે તાપીના પાઠકવાડી ખાતે બની રહેલો રબર ડેમ જાપાનીઝ ડિઝાઇન અને દક્ષિણ કોરિયાના અદ્યતન રબર બ્લેડર ઉપર આધારિત છે. આ રબર બ્લેડર 50 ડિગ્રીથી વધુ તાપમાનમાં પણ કાર્યક્ષમ રહે છે અને તેનું આયુષ્ય અંદાજે 30 વર્ષ જેટલું છે.
0: હવે વાત કરીએ જૂનાગઢના હસનાપુર ડેમની. આ ડેમે પર્યાવરણ અને જળ સંરક્ષણના ક્ષેત્રમાં સમગ્ર એશિયા ખંડમાં અનોખી સિદ્ધિ પ્રાપ્ત કરી છે. આ ડેમે યુનિવર્સલ કાર્બન રજિસ્ટ્રી પાસેથી વોટર ક્રેડિટ સર્ટિફિકેશન મેળવીને જળ સંચયના મોડેલને વૈશ્વિક ઓળખ અપાવી છે. આ સફળતાની વિસ્તૃત ગાથા વિશે સાંભળીએ એક ખાસ અહેવાલ.
2: ગિરનારની તળેટીમાં આવેલો હસનાપુર ડેમ હવે માત્ર એક જળાશય નથી, પરંતુ કુદરતી સંસાધનમાંથી આર્થિક મૂલ્ય ઉભું કરતું એશિયાનું અગ્રણી કેન્દ્ર બન્યો છે. પાછલા 9 વર્ષ દરમિયાન અહીં નિર્ધારિત મર્યાદા મુજબ વાર્ષિક 10 લાખ લીટર પાણી બચાવવામાં આવ્યું છે. આ અવિરત પુરુષાર્થના લીધે જ પ્રોજેક્ટને 90 લાખ વોટર ક્રેડિટનું સત્તાવાર પ્રમાણપત્ર મળ્યું છે. આગામી સમયમાં રેઇન વોટર હાર્વેસ્ટિંગ અને વોટર રિસાયકલિંગ જેવી શ્રેષ્ઠ કામગીરીનું આંતરરાષ્ટ્રીય સ્તરે વેરિફિકેશન થતાં જ આ સર્ટિફિકેટ બજારમાં વેચી શકાશે, જે સ્થાનિક તંત્ર માટે કમાણીનો નવો અને કાયમી સ્ત્રોત બનશે. જૂનાગઢ મહાનગરપાલિકાના કાર્યપાલક ઇજનેર અલ્પેશ ચાવડાએ વધુ માહિતી આપી.
3: હસનાપુર ડેમની અંદર અમને અપર લિમિટ પ્રમાણે 10 લાખ લીટર જેટલી પર યર અમે કન્ઝર્વ કરેલું એ સાબિત થતા તેઓએ બેક ઇફેક્ટથી 9 વર્ષની એટલે કે 90 લાખ ક્રેડિટ અમને સર્ટિફાઇડ કરેલ છે. ક્રેડિટ સર્ટિફિકેટ જેવું જનરેટ થઈ જાય એના પછીની પ્રોસેસ એવી છે કે આ જે પ્રેક્ટિસિસ આપણે કરતા હોય રેઇન વોટર હાર્વેસ્ટિંગની, વોટર રિસાયકલિંગની અથવા તો વોટર કન્ઝર્વેશનની એ પ્રેક્ટિસને વેલિડેટ થઈ જાય તો આને સર્ટિફિકેટ જનરેટ થાય એનું આપણે એક નવો એક ઇકોનોમિકલ સ્ટ્રીમ જે કહેવાય ઇન્સેન્ટિવાઇઝ જે પાણીને કરવાનો જે કરી શકીએ એ પ્રમાણેનું સર્ટિફિકેટને અમે વેચી શકીએ.
2: આ સક્ષમ મોડેલ પાણીની ગુણવત્તા અને વિતરણ વ્યવસ્થામાં પણ મોખરે છે. હસનાપુર ડેમનું કુદરતી ઝરણા જેવું શુદ્ધ પાણી જૂનાગઢના 4 મુખ્ય વિસ્તારોની તરસ છીપાવે છે. આ જળરાશિ સીધી ધારાગઢ ફિલ્ટર પ્લાન્ટમાં પહોંચે છે, જ્યાં આધુનિક પદ્ધતિથી શુદ્ધિકરણ કરીને હજારો નાગરિકોના ઘર સુધી નિયમિત અને ઉત્તમ પીવાનું પાણી પહોંચાડવામાં આવે છે. સાંભળીએ જૂનાગઢના રહેવાસી સુધીર મિશ્રાની પ્રતિક્રિયા.
4: જૂનાગઢ હસનાપુર ડેમમાંથી જે પાણી આવે છે તે પાણી ઝરણાનું કોઈ અવરગવર વસ્તુને પાણી આવતું નથી, 100% ઝરણાનું પાણી હોય છે. તે પાણી જૂનાગઢ ધારાગઢ વિસ્તારમાં આવેલ ફિલ્ટર પ્લાન્ટ જ્યાં 100% શુદ્ધ પાણી થઈને ધારાગઢ વિસ્તારના તમામ રહેવાસીઓને પાણી વિતરણ માટે આવે છે. તે પાણીની અવારનવાર અમારી અહીંયા વિઝિટ હોય છે. ફિલ્ટર પ્લાન્ટ બહુ સારો અને વ્યવસ્થિત રીતે સંભાવ કરે છે, આતે કરે છે અને અમને બહુ દિલથી અમે જૂનાગઢ મહાનગરપાલિકા કોર્પોરેશનનો દિલથી ખૂબી આભાર માનીએ છીએ.
0: અંતમાં રમતગમત જગતથી એક ખૂબ જ આનંદદાયક સમાચાર છે. રાજકોટના પ્રતિભાશાળી એથ્લેટ દેવ્યાનીબા ઝાલાએ ભુવનેશ્વર ખાતે યોજાયેલી નેશનલ ઇન્ટરસ્ટેટ એથ્લેટિક્સ સ્પર્ધામાં કાંસ્ય ચંદ્રક જીતીને નાગોયા એશિયન ગેમ્સ માટે પોતાની દાવેદારી સુનિશ્ચિત કરી છે. તેઓ એશિયન ગેમ્સમાં પસંદગી પામનાર રાજ્યના એકમાત્ર મહિલા ખેલાડી બન્યા છે, જે સમગ્ર રાજ્ય માટે ગૌરવની ક્ષણ છે. સાંભળીએ તેમના શબ્દોમાં તેમની વાત.
5: આઈ થિંક મેં 7th સ્ટેન્ડર્ડ મેં જબ થી તબ સ્કૂલ મેં સે હમારે ગુજરાત મેં ખેલ મહાકુંભ જૈસે કોમ્પિટિશન ચલ રહા હૈ ઉસમેં ફર્સ્ટ ટાઈમ મેં પાર્ટિસિપેટ કિયા થા ઓર ઉસકે બાદ મેં 2018 મેં સ્કૂલ ગેમ કે લિયે સિલેક્શન હુઆ થા મેરા તો મેં દિલ્હી મેં સ્કૂલ ગેમ ખેલને કે લિયે ગઈ થી ઉધર મેરા નેશનલ મેં 100 મીટર મેં બ્રોન્ઝ મેડલ થા ઓર तब से मुझे इतना कॉन्फिडेंस आया था कि नहीं मैं आगे कुछ कर सकूंगी, क्योंकि वो लेवल में नहीं देखा था कि नेशनल्स में

0: सब होता है। और उसके बाद मेरा जर्नी सब पूरा स्टार्ट हुआ 2023 से, कि मैं 100-200 छोड़ के 400 स्टार्ट किया, और 2025 में वर्ल्ड यूनिवर्सिटी भी गई थी।
1: તો શ્રોતા મિત્રો, આ સાથે સમાચાર દર્પણનો આજનો અંક અહીં પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું આવતા મંગળવારે રાત્રે 9:15 વાગે નવા સમાચારો સાથે. સમાચાર દર્પણ કાર્યક્રમ આકાશવાણી અમદાવાદના પ્રાદેશિક સમાચાર વિભાગ દ્વારા દર મંગળવારે રાત્રે 9:15 મિનિટે રજૂ કરવામાં આવે છે. સંકલન સાહિલ પટેલ, લેખન સંપાદન અને રજૂઆત અપર્ણા ખુંટ.
2: આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. સાંભળી વિવિધ ભારતી કાર્યક્રમ આજ કે ફનકાર.
3: વિવિધ ભારતી આજ કે ફનકાર કાર્યક્રમ આપ સુનેંગે કુછ હી પલો કે બાદ.

1940 में फिल्म औरत में अनिल विश्वास ने जो गाना गाया था वो है ये।

મીડિયમ 370.3 મીટર્સ એટલે કે 810 કિલો હર્ટ્ઝ પર આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. ચેતવણી સંદેશ. પૂર નિયંત્રણ કક્ષ તરફથી મળેલ માહિતી મુજબ મોરબી જિલ્લાના હળવદ તાલુકા પાસે આવેલ બ્રહ્માણી બે જળાશયની પરિસ્થિતિથી જિલ્લા વહીવટી તંત્રને માહિતગાર કરવા અંગે યોજનામાં 90% પાણી ભરાયેલ હોવાથી આ યોજના રૂલ લેવલ જાળવણી માટે પાણી છોડવામાં આવે ત્યારે નદીના પટમાં તથા કાંઠા વિસ્તારમાં કોઈએ અવર જવર કરવી નહીં. જિલ્લો મોરબી, તાલુકો હળવદ, ગામોની અસરગ્રસ્ત ગામોની યાદી આ પ્રમાણે છે. સુસાવાડ, તીકર, મિયાણી, મયુરનગર, મંગદળ, ખોડ, કેડરિયા, ચંદનધાર, અજીતગઢ,

ગીત સાથે જ ઢલતી જાય રાત કાર્યક્રમ અહીં પૂરો થયો. આકાશવાણી રાજકોટનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. ચેતવણી સંદેશ. પૂર નિયંત્રણ કક્ષ તરફથી મળેલ માહિતી મુજબ મોરબી જિલ્લાના હળવદ તાલુકા પાસે આવેલા બ્રહ્માણી બે જળાશયની પરિસ્થિતિથી જિલ્લા વહીવટીતંત્રને માહિતગાર કરવા અંગે યોજનામાં 90% પાણી ભરાયેલ હોવાથી આ યોજના રૂલ લેવલ જાળવવા માટે પાણી છોડવામાં આવે ત્યારે નદીના પટમાં તથા કાંઠાના વિસ્તારમાં કોઈએ અવરજવર કરવી નહીં. જિલ્લો મોરબી, તાલુકો હળવદ, અસરગ્રસ્ત ગામોની યાદી આ પ્રમાણે છે. સુસાવાદ, ટીકર, માયાણી, મયુરનગર, મંગાધા, ખોડ, કેડરિયા, ચંદધારા, અજીતગઢ, ધાનાળા તથા રાયસંગપુર. પૂર અંગેની ચેતવણી પૂરી થઈ.

આકાશવાણી રાજકોટનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. શ્રોતા મિત્રો, બરાબર રાત્રિના 11 વાગે આપ અમારા દિલ્હી કેન્દ્રથી પ્રસારિત પ્રથમ હિન્દીમાં

3 મીટર એટલે કે 810 કિલો હર્ટ્ઝ પર આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. શ્રોતા મિત્રો, અત્યારે રાત્રિના 11:10 થઈ ચૂકી છે. આ સાથે જ અમારી પ્રસારણ યાત્રાને અહીં વિરામ આપીએ. આવતીકાલે સવારે પ્રથમ સભાના આરંભે 5:55 આજ મીટર્સ પર અમે આપને ફરી મળીશું. તો ત્યાં સુધી રજા આપશો. શુભરાત્રી. જય હિન્દ.